નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શનિવાર, જેઠ સુદ 13, વિક્રમ સંવત 2082, તદનુસાર 27 જૂન 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સભાની શરૂઆત કરીએ મંગલ ધૂન સાથે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે જોઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે માહિતી. સૌપ્રથમ અત્યારે સવારે 6 વાગ્યે 5 મિનિટે સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6

વાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે જોઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે માહિતી. સૌપ્રથમ અત્યારે સવારે 6:05 સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 કાર્યક્રમ અમૃતધારા. 6:35 સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. 6:45 સુર સરિતા કાર્યક્રમ રજૂ થશે. સદાબહાર ગીતો બરાબર 7:00. 7:20 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો સાંભળી શકશો. 8:30 સદાબહાર ગીત કાર્યક્રમ અંતર્ગત સાંભળીશું સુપરહિટ ફિલ્મી ગીતો. 9:00 પ્રસ્તુત કરીશું માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે. 10:02 ફિલ્મ સંગીત માણીશું. 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળશો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:20 સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે દિવ્યાંગ અંજારિયા. બપોરે 1:30 ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતો રજૂ કરીશું જય ભારતી કાર્યક્રમમાં. અમારી સાંજની સભામાં 5:10 ગુલમહોર કાર્યક્રમ અંતર્ગત સાંભળીશું ફિલ્મી ગીતો. 5:45 સાંભળશો લોકસંગીત. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30. રાત્રે 8:00 રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો. 8:15 સુર માધુરી. 9:30 સાંભળીશું કાર્યક્રમ આજ કે ફનકાર. બરાબર 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ રજૂ થશે. કલાકાર છે પ્રભાત મુખોપાધ્યાય. તો આ હતા અમારા આજે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે જોઈએ આજના હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.7 નોંધાયું, જે સામાન્ય કરતાં 3.9 વધુ રહ્યું તથા લઘુત્તમ તાપમાન 29.3 નોંધાયું, જે સામાન્ય કરતાં 2.1 વધુ રહ્યું. આવતા 24 દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 રહેવાની સંભાવના છે. અમદાવાદ શહેરનું આકાશ દિવસભર મુખ્યત્વે સ્વચ્છ રહેશે. હવામાન સમાચાર પૂરા થયા.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ યશવંત ભટ્ટના સ્વરમાં લીરલ બાઈલની રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃત ધારા. વિષય છે ઉર્ધ્વગમન. વક્તા શિરીષ પંચાલ.
2: ઉર્ધ્વગમન માનવીને ક્યારે જે વાસ્તવ જીવન છે તેનાથી સંતોષ નથી થતો. સામે હકીકત જોઈ તો થયું કે ચાલો કપોલ કલ્પિત વિશ્વ ઊભું કરીએ. પૃથ્વી પર નિવાસ કરતો હતો પણ થયું કે આ પૃથ્વી સિવાય કશું હોય તો. એનામાં જ સદ અને અસદ હતું એટલે તેણે માત્ર સ્વર્ગની કલ્પના ન કરી નરકની પણ કલ્પના કરી. ઈશ્વર જેવો ઈશ્વર સર્જ્યો અને એની પાસે પણ બોલાવડાવ્યું કે હું એક છું પણ અનેક થાઉં. કારણ કે સ એકાકી ન રમતે, આમ ક્રીડા માટે લીલા માટે જો ઈશ્વર પણ અભિલાષા કરતો હોય તો મનુષ્ય કરે એમાં કશું અચરજ નથી. મનુષ્યની દ્રષ્ટિ ક્યાં

0: પડતી હોય છે. જીવ વિજ્ઞાને આપણને શીખવાડ્યું કે એક કોષી જીવમાંથી જ અનેક કોષી જીવ વિકસે છે. જળમાંથી સ્થળમાં આવતા માછલીની ઝાલરમાંથી પાંખો વીંઝતા પંખી થતાં ભલે ઉત્ક્રાંતિના ઇતિહાસમાં લાખો વર્ષ લાગ્યા હશે, પણ પાંખ આવી એટલે જળ અને સ્થળ છોડીને સીધું પંખી પહોંચ્યું આકાશમાં. આમ આકાશ તરફની ગતિ, ઉર્ધ્વગમનની દિશા આપણું લક્ષ્ય બન્યું. ક્યારેક તો માનવીને એથી આગળ જવાની ઈચ્છા થઈ, ચાલો જ્યાં સૂર્ય નથી ચંદ્ર નથી એવા લોકમાં જઈએ. આપણને પ્રશ્ન થાય કે આ ઊંચે જવાની ઈચ્છા આવી ક્યાંથી? આ ધરતીથી જ સંતોષ કેમ નહીં માનવો? આ ધરતીની માટીમાંથી ફૂટી નીકળતું તૃણ કેવી રીતે જન્મે છે? આકાશમાંથી જળ વરસે છે અને એ જળ વસુંધરાને સમૃદ્ધ બનાવે છે. ભલે એ જળ આ ધરતી પરના સમુદ્રમાંથી પ્રગટ્યું, પણ એ બાષ્પને આકાશનો સ્પર્શ થયો, એમાં તેજ ઉમેરાયું અને એ વરસ્યું ધરતી પર. આકાશને ધરતી વિના ન ચાલે અને ધરતીને આકાશ વિના ન ચાલે. એક બીજો વિચાર પણ કરી જોઈએ. આપણામાં જ રહેલા અનિષ્ટ તત્વને આપણે રાક્ષસનું નામ આપ્યું. એ રાક્ષસને પણ પોતાની અધૂરપો સાલી હશે એટલે એ ક્યાં જાય છે? એની દ્રષ્ટિ તો આકાશ સામે છે. એ આકાશી દેવતાઓ પાસે વરદાન માગે છે. એને મૃત્યુ નથી જોઈતું, અમરત્વ જોઈએ છે. બીજા શબ્દોમાં એને પણ દેવ બનવું છે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરવી છે. એ સ્થિતિમાંથી ગતિ એ ચૈતન્યની નિશાની છે અને ગતિમાંથી ઉર્ધ્વ ગતિ એ પરમ ચૈતન્યની નિશાની છે. પણ ક્યારેક ઊંધું બને છે. કાલિદાસનું રઘુવંશ જુઓ. આરંભે જે રાજાઓની વાત આવી છે તે જુઓ. દિલીપ છે, સગર છે, ભગીરથ છે. ધીમે ધીમે ગતિ વેગ પકડે છે. અજ આવ્યો, દશરથ આવ્યા, પૂર્ણ પુરુષોત્તમ એવા રામ આવ્યા અને એ ગતિ હવે બદલાવા માંડી. છેલ્લે આવ્યો વિલાસી, સ્વાર્થી અગ્નિવર્ણ. હવે આ વંશ આગળ ચાલે નહીં. કાલિદાસને પણ કલમ થંભાવી દેવી પડી. ઉર્ધ્વગમનમાંથી અધોગમન આલેખ્યું. કોઈ રવીન્દ્રનાથ જેવા સ્વર્ગમાંથી વિદાય લેવાની વાતને ઉર્ધ્વગમન તરીકે ઓળખાવે. રાજવૈભવ ઐશ્વર્યપૂર્ણ જગતમાંથી સ્વેચ્છાએ ગૌતમ બુદ્ધે સાધુ જીવનનો કંટકછાયો માર્ગ અપનાવ્યો, પણ એ કાંટાળો માર્ગ ગૌતમ બુદ્ધને માટે, એમના સમકાલીનો માટે અને છેક આપણા સૌને માટે નવી દિશાઓ ચીંધનારો બની ગયો. આપણા હૃદયનો વિસ્તાર એ જ ઉર્ધ્વગમન છે. ગરીબીમાંથી શ્રીમંત બનવું કે વંધ્યમાંથી સંતાનોવાળા બનવું એ જ કંઈ ઉર્ધ્વગમન નથી. પ્રત્યેક જીવ એનામાં જો ચૈતન્ય હોય છે તો એ ઉર્ધ્વગમનની દિશામાં જ જવાનું વધારે પસંદ કરતો હોય છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો ઉર્ધ્વગમન. વક્તા હતા શિરીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, સ્વર છે સુરેશ વાડકર.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે રજૂ કરીએ છીએ સુર સરિતા કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ તાજમહલ ફિલ્મનું ગીત, લતા મંગેશકર તથા મોહમ્મદ રફીના સ્વરમાં, ગીત રચના સાહિરની, સંગીત રોશનનું.

મિસ્ટર એક્સ ઇન બોમ્બે. આ ફિલ્મનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં. ગીત રચના આનંદ બક્ષીની, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આ સાથે જ સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા. થોડી જ વારમાં સાંભળીશું સંસ્કૃતમાં સમાચાર જે દિલ્હીથી રિલે થશે.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક દિવ્યાનંદ ઝા. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी त्रिदिवसीय सेशेल्स यात्रार्थम अद्य प्रातः प्रतिष्ठते. सेशेल्स देशस्य स्वर्ण जयंती राष्ट्रीय दिवस समारोहे सः विशिष्टातिथि रूपेण उपस्थितः भविष्यति. पञ्चदशोत्तर द्विसहस्रतम वर्षात् अनन्तरं इयं तस्य प्रथमा सेशेल्स देशीया यात्रा भविष्यति. विदेश मंत्रालयेन सूचितं यत् भारतीय सशस्त्र सेनायाः एकं दलं भारतीय नौसेनायाः नौपोत युगलं च अस्मिन् उत्सवे सहभागं करिष्यन्ति. यात्राकाले प्रधानमंत्री द्विपक्षीय सहयोगस्य सर्वेषां

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હમણાં આપે સાંભળ્યું મુકેશના સ્વરમાં મધુમતી ફિલ્મનું ગીત. હવે સાંભળીએ દિલ એક મંદિર. આ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત ટેક્સી સાથે સંકળાયેલા 4,000થી વધુ સારથી આજના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશભરના 7 લાખ સારથીઓમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ ગુજરાતમાંથી જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારનું વિનિમય પણ કરવામાં આવશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. ભારત ટેક્સી એ સહકારી સિદ્ધાંતો પર આધારિત ડિજિટલ ગતિશીલતા પ્લેટફોર્મ છે, જે સારથી માલિકની વિભાવનાને

0: કાર આપે છે. આ મોડેલ હેઠળ ટેક્સી ડ્રાઈવરો ફક્ત સેવા પ્રદાતાઓ નથી પરંતુ પ્લેટફોર્મના સહભાગીઓ અને માલિકો પણ છે, જે ડ્રાઈવરોને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. ભારત ટેક્સી અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર, ભાવનગર, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા અને અમરેલી જિલ્લામાં શરૂ થશે. આગામી મહિના સુધીમાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ કરશે અને સમીક્ષાની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. શ્રી શાહ બપોરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર લોકસભામાં હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના કાર્યોથી સમીક્ષા બેઠક કરશે તથા સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ અંગે વધુ માહિતી આપી.
1: સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈનો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે માહિતી આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 MOU સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે.
0: પાટણ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારી ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જ્યારે ચકાસણીમાં 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈએ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઇલ હેલ્થ યુનિટ અને 2-વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયાએ જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહી છે.
2: મોબાઇલ હેલ્થ યુનિટ અને 2-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં 4-વ્હીલર જઈ શકતી નથી ત્યાં એ પોતે દિવસને એક ગામ લેશે અને તે ત્યાં જઈ અને ઓપીડી ચલાવશે અને સાથે સાથે લેબોરેટરી સંબંધિત જેવા કે પ્રેગ્નન્સી ટેસ્ટ છે, મલેરિયાનો ટેસ્ટ છે, સુગરનો ટેસ્ટ છે, બીપી છે, એવા નાના મોટા એમ કે લેબોરેટરી ટેસ્ટ કરશે અને નિઃશુલ્ક સારવાર તેઓ ત્યાં સ્થળ પર જ આપશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ airnews_mad ને ફોલો કરશો. અમરેલીના ધારીના દલખાણીયા ગામ પાસે એક વર્ષના સિંહબાળનું શંકાસ્પદ મોત થયું છે. દલખાણીના સરપંચે વનતંત્રને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું અને સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હોવાનું ડીએફઓ વિકાસ યાદવે જણાવ્યું હતું. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મળેલી બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ કરેલી આ કાર્યવાહીમાં લક્ઝરી બસની તપાસ કરતા ટ્રામાડોલ નામની પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ડીઆઈજી સુનિલ જોશીએ વધુ માહિતી આપી.
3: અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. સસ્પેક્ટેડ બસ હતી એને ચેક કરવામાં આવેલી, એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા અને એની અંદર ટ્રામાડોલ નો જથ્થો હતો. ટોટલ 2,08,000 ટેબલેટ રિકવર કરવામાં આવેલી છે.

0: આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થાય છે.
1: સોમનાથ મહાદેવને પરંપરાગત રીતે દર વર્ષે ભીમ અગિયારસના દિવસે કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે કેરીઓના પ્રસાદને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એવીસી કપ 2026ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે બપોરે 12:30 વાગે 9મા-10મા સ્થાન માટે ઓમાનનો મુકાબલો પુલેની 5મા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. 7:00 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, વારાહી, સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે તાજિયા જુલુસ નીકળ્યું અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા. પાટણમાં તાજિયા જુલુસ દરમિયાન સરકારી ગાયકવાડી જરીના તાજિયાનું હિન્દુ આગેવાનો, વેપારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. સિદ્ધપુર શહેરમાં મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસનું શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડાંગના આહવા તેમજ વઘઈ ખાતે કોમી એકલાસની ભાવના સાથે મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલીનગરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ વિસ્તારોમાં ફરેલા તાજિયાનું પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 36 mm અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની એચસીજી હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમના પ્રથમ સાંભળી નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: હમણાં આપે સાંભળ્યું અચલ મહેતા તથા સાથીઓના સ્વરમાં આ ગીત.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: ફરી એક વખત સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતે સાંભળે મૌલી દવે તથા હેમંત દવેના સ્વરમાં આ ગીત, સંગીત ઓમકાર દવે.

આ ગીત સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર પેટ્રિક હર્મિની સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દૌરાન સેશેલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત કરેંગે. આજ ઉનકે કાર્યક્રમ મેં બોટેનિકલ ગાર્ડન મેં પૌધારોપણ સમારોહ મેં ભાગ લેના ઓર સેશેલ્સ કોસ્ટ ગાર્ડ કે બેસ કા દૌરા કરના શામિલ હૈ. ભારત ઓર સેશેલ્સ કે બીચ લંબે સમય સે મજબૂત ઓર ઘનિષ્ઠ સંબંધ હૈ જો સાઝા ઇતિહાસ સાંસ્કૃતિક જુડાવ ઓર દોનો દેશો કે લોગો કે બીચ

0: आपसी रिश्तों पर आधारित हैं। प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी। सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: केन्द्रीय गृह अने सहकार मंत्री अमित शाह आज ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે। સાંભળીએ એક અહેવાલ।
2: અમૂલ, ઇફકો અને નાબાર્ડ જેવી 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ભારત ટેક્સી ઝીરો કમિશન મોડેલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ હિસ્સો સીધો ચાલકોને મળી શકે। ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રારંભિક શરૂઆત થયા પછી માત્ર ગુજરાતમાં જ 1.5 લાખથી વધુ ચાલકો અને 7 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યાં દરરોજ 3,500થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે। આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે। આગામી 1 મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે। ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું।
0: भारत यूके समझौता एक व्यापक समझौता है। यह केवल शुल्क, मूल नियमों या वस्तुओं और सेवाओं के व्यापार तक सीमित नहीं है, बल्कि प्रौद्योगिकी, शिक्षा, संस्कृति और कला जैसे क्षेत्रों में सहयोग को भी शामिल करता है। इसका उद्देश्य दोनों देशों की सर्वोत्तम क्षमताओं और विशेषज्ञता को एक दूसरे के साथ साझा करना है। यह एक निष्पक्ष, न्यायसंगत और पूरी तरह संतुलित समझौता है।
1: અણુ ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ્સ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરાશે। આ પ્રસંગે સભાને સંબોધતા ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો। વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લા ગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળની જે હજુ લોકો દબાયેલા છે। રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે। વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ શરૂ કર્યું છે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો, સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાન ગઈકાલે વેનેઝુએલા માટે રવાના થયા હતા। મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે। આ રાહત સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો। અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે। પ્રસ્તાવિત કરારમાં યુદ્ધવિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે। હોર્મુઝ સામુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઇરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવાયા હતા। અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે। દરમિયાન ઇરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઇરાનનો

0: જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હોક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, સીઆઈએસએફ, બીએસએફએ સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાના સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુબકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBA રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે SOPનો ઉદ્દેશ્ય જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ચંપત મિશ્રાનું રાજીનામું, 8ની ધરપકડ, 79.85 લાખ રૂપિયા જપ્ત. યુરોપના 12 દેશોમાં ગરમીથી હાહાકાર, 230થી વધુના મોત. નેધરલેન્ડમાં પહેલીવાર હીટ એલર્ટની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં નજર કરીએ તો આજે અમિત શાહ ભારત ટેક્સી સેવા અને કાલે PM ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કરશે. SG હાઇવે પર રોકેટ ગતિએ દોડતી 4 કાર વચ્ચે અકસ્માત, 4ને ઇજા. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહીવત. અને અમદાવાદમાંથી ATS 8 કરોડ ટ્રામાડોલ ડ્રગનો જથ્થો પકડ્યો જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
3: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ સિકંદરે આઝમ, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીતો. સૌ પ્રથમ સાંભળીએ અંકુશ ફિલ્મનું આ ગીત, અશોક ખોસલા મુરલીધરના સ્વરમાં, સંગીત કુલદીપ સિંહનું.

0: આ હતું હમ દોનો ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં. સંગીત હતું જયદેવનું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર.

આ હતું લતા મંગેશકરના સ્વરમાં મેં ચૂપ રહોંગી આ ફિલ્મનું ગીત. સંગીત હતું ચિત્રગુપ્તનું. હવે સાંભળીએ લગાન ફિલ્મમાં લતા મંગેશકર તથા ઉદિત નારાયણનો સ્વર. શબ્દો છે જાવેદ અખ્તરના.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 9 થયા છે.
1: સવારે સવારે
0: સમય છે કાર્યક્રમ સવારે સવારેનો.

0: નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ સવારે સવારેમાં. કાર્યક્રમની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલાં સાંભળી લઈએ આ સંદેશ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: શ્રોતા મિત્રો, આજે છે 27 જૂન. તો આજે પહેલા વાત કરીશું એક ખાસ વિષય પર, અને તે વિશેની માહિતી પણ મેળવીએ. આજે 27 જૂન એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ દિવસ. આજે આ દિવસ ખાસ ઉજવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક અર્થતંત્ર, ગરીબી નિવારણ અને રોજગાર સર્જનના નાના ઉદ્યોગોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના યોગદાનની નોંધ લેવી, તેની પ્રશંસા કરવી અને આ ઉપરાંત નાના ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ વિશે જાગૃતિ લાવવાનો છે. ધિરાણ, ટેકનોલોજી અને કુશળ શ્રમનો અભાવ, રોકાણને પ્રોત્સાહન આપવું, આવી રીતે આ ક્ષેત્રના મહત્વ પર ભાર મૂકવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણને પ્રોત્સાહન મળે છે. ભારતના GDPમાં આ ઉદ્યોગોનું ક્ષેત્રનું યોગદાન આશરે 30% છે. સમગ્ર વિશ્વમાં આશરે 60-70% રોજગારી આ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં આ ઉદ્યોગોનું સંચાલન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા MSMED અધિનિયમ 2006 અંતર્ગત કરવામાં આવે છે. તો આ રીતે આ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા આજનો દિવસ ખાસ બનાવવામાં આવે છે. તો દોસ્તો, આગળ બીજી પણ વાતો કરીશું, તે પહેલાં સાંભળી લઈએ આ ગીત.

0: આ હતું નયા દોર ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી તથા આશા ભોંસલેના સ્વરમાં.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: દોસ્તો, હવે વાત કરીશું પંજાબના મહારાજા અને શેરે પંજાબ તરીકે જાણીતા મહારાજા રણજીતસિંહની. તેમની આજે પુણ્યતિથિ છે. તેમનું અવસાન 27 જૂન 1839 રોજ લાહોર ખાતે થયું હતું. તેઓ પંજાબના સિંહ તરીકે ઓળખાતા હતા. તેમણે શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને પંજાબ પ્રદેશને એક શક્તિશાળી સામ્રાજ્યમાં ફેરવ્યું હતું. તેઓ તેમની બહાદુરી, ન્યાયપ્રિયતા અને આધુનિક સેનાના નિર્માણ માટે ઇતિહાસમાં જાણીતા છે. તો આવા બાહોશ વ્યક્તિત્વને તેમની પુણ્યતિથિ નિમિત્તે સત સત નમન. સાંભળીએ લગાન ફિલ્મનું ગીત એ આર રહેમાનના સ્વરમાં.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: દોસ્તો, આજના દિવસની વધુ એક ખાસ વાત. બોલિવૂડના સુપ્રસિદ્ધ સંગીતકાર રાહુલ દેવ બર્મન, જે પંચમદા તરીકે જાણીતા છે, તેમની આજે જન્મતિથિ છે. 27 જૂન 1939 રોજ કોલકાતામાં તેમનો જન્મ થયો હતો. તેમણે 70-80 દાયકામાં હિન્દી ફિલ્મ સંગીતને નવો જ મોડ આપ્યો. બીટ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને વાપરવી તેમની સ્ટાઇલ હતી. તેમના સુપરહિટ ગીતો જોઈએ તો એક ચતુર નાર, મહેબૂબા મહેબૂબા, પિયા તું અબ તો આજા, દમ મારો દમ, આવા ઘણા બધા ગીતો છે જે આપણે જ્યારે સાંભળીએ ત્યારે એટલા જ મીઠા ગીતો લાગે છે. તો ચાલો તેમણે જ સ્વરબદ્ધ કરેલ એક ગીત સાંભળીએ, યાદો કી બારાત ફિલ્મમાંથી આશા ભોંસલે તથા મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત આર ડી બર્મન.

શ્રોતા મિત્રો, બોટલમાં ફૂંક મારવી, કાચના ગ્લાસ ખખડાવવા, કારની ચાવીનો અવાજ, આવા રોજિંદા અવાજોનો પણ રાહુલ દેવ બર્મને તેમના ગીતમાં ઉપયોગ કર્યો. તેમના પિતા એસ ડી બર્મનની જેમ જ તેમણે સંગીતને નવી ઊંચાઈ આપી. 400 કરતાં વધારે ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું. એમનું સંગીત આજે પણ એટલું જ ફ્રેશ લાગે છે. તેમણે સ્વરબદ્ધ કરેલ વધુ એક ગીત સાંભળીએ આશા ભોંસલે તથા સાથીઓના સ્વરમાં. ફિલ્મ છે હરે રામ હરે કૃષ્ણ.

દોસ્તો, આર ડી બર્મન જેવા સંગીતકાર મળવા મુશ્કેલ છે, તો આજે તેમની જન્મતિથિએ તેમને યાદ કરીએ અને તેમનું આ સુપરહિટ ગીત સાંભળીએ. આશા ભોંસલેનો સ્વર, સંગીત રાહુલદેવ બર્મન, ફિલ્મ છે કારવા.

आ गया, देखो देखो वो आ गया।

આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. ફરી પાછા આવી માહિતી અને સાથે સુંદર મજાના ગીતો લઈને મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સવારે સવારે.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અત્યારે સવારના 9:30 થઈ છે. હવે સમય છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ રાસ બિહારી દેસાઈના સ્વરમાં આ ગીત.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
4: હવે સાંભળીએ વિભા દેસાઈના સ્વરમાં આ ગીત.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ નીલા ધોળકિયાના સ્વરમાં આ ગીત. માફ કરશો, હર્ષદા રાવલના સ્વરમાં આ ગીત.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં

0: નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
5: હવે સાંભળીએ નીલા ધોળકિયાના સ્વરમાં આ ગીત.

0: કાર્યક્રમના અંતે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં એક ગીત.
1: મિત્રો, હવેની જે ગઝલ છે જેના શાયર આદિલ મંસૂરી, જીગરજાન દોસ્ત, એક ઉમદા શાયર લખાણમાં એમની ગઝલનો બહુ સરસ શેર છે કે વળાવા આવ્યા છે જે ચહેરાઓ ફરશે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરાઓ ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. આ શાયર, આ મિજાજ એની બહુ એક જૂની ગઝલ છે, ખૂબ સરસ છે. ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે.

0: આ ગીત સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબ્રોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અણુ ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમરેલીના ધારીના દલખાણિયા ગામ પાસે 1 વર્ષના સિંહ બાણનું શંકાસ્પદ મોત. પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને પાટણ ભીલ સમાજના સહયોગથી 131 આદિવાસી યુગલોના સમૂહલગ્ન યોજાયા. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 થી હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં સાંભળીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ગુલામી ફિલ્મના આ ગીતથી. યુગલ સ્વર લતા મંગેશકર તથા શબ્બીર કુમારનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

હવે પછીના ગીતમાં યુગલસ્વર છે લતા મંગેશકર તથા કિશોર કુમારનો, ગીતકાર છે નિદા ફાઝલી, સંગીત ઉષા ખન્નાનું. ફિલ્મ છે સ્વીકાર કિયા મેને.

કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અત્યારે સવારના 10:30 થઈ છે. હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીશું કેટલાક કુમાર શાનુના સ્વરમાં ગીતો. સાંભળીએ આઓ પ્યાર કરે આ ફિલ્મનું ગીત કુમાર શાનુના સ્વરમાં, સંગીત આદેશ શ્રીવાસ્તવનું.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજે સાંભળીશું સ્વરલ નાયકના સ્વરમાં ગીતો. પ્રથમ સાંભળીએ વિનોદ જોશીની રચના આપી આપીને તમે પીછું આપો સજન.

મિત્રો, હવે સાંભળીએ રાજેશ પંડ્યાની રચના, જગતજનની ભવાની. હે જગતજનની ભવાની, સ્વરલ નાયકના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થયા છે. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા.

0: વારના 11 થયા છે. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સની 3 દિવસીય મુલાકાતે જવા રવાના થયા. પ્રધાનમંત્રીએ સેશેલ્સને ભારતનું એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા પહેલા જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11,337 લીટર શંકાસ્પદ ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી સહિત 10.67 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે સુરતના એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના દરેડ ગામે સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદ અને 6 લાખ રૂપિયાના વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ. હવામાન વિભાગે આજે ઉપ હિમાલયી ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બિહાર, છત્તીસગઢ, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ આઈ મેચોમાં ગઈકાલે ફ્રાન્સે નોર્વેને 4-1થી અને સેનેગલે ઈરાનને 5-0થી હરાવ્યું. આ જીત સાથે ફ્રાન્સ ગ્રુપ આઈમાં ટોચ પર પહોંચી ગયું છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. ભારતે પુરૂષોની એફઆઈએચ પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ છે. મીડિયમ વેવ 846 કિલોહર્ટ્ઝ પર ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ આપને સંભળાવીએ બેટી બેટે ફિલ્મનું આ યુગલગીત, મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

ગીતકાર ગુલશન બાવરા, સંગીતકાર રવિ. આપ સાંભળી રહ્યા હતા મુકેશ અને સુમન કલ્યાણપુરના સ્વરમાં મોડર્ન ગર્લ ફિલ્મનું આ ગીત. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આક્રમણ ફિલ્મનું આ ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: શ્રોતા મિત્રો, લતા મંગેશકર અને મોહમ્મદ રફી ના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રોફેસર ફિલ્મનું ગીત, હસરત જયપુરીની શબ્દરચના, શંકર જયકિશનનું સંગીત. મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ છીએ હમ કિસી સે કમ નહીં ફિલ્મની આ કવ્વાલી. શબ્દો છે આનંદ બક્ષ મજરૂ સુલતાનપુરીના અને ધૂન છે રાહુલ દેવ બર્મનની. ગાયક કલાકારો છે મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓ.
1: અઝીઝ દોસ્તો, હિન્દુસ્તાન કી આઝાદી કી સાલગિરહ પર મેં ઓર મેરે સાથી આપકો દિલી મુબારકબાદ પેશ કરતે હૈ, ઓર જિસ શોક સે આપ આઝાદી કા જશ્ન મનાને યહાં આયે હૈં ઉસકા શુક્રિયા અદા કરતે હૈ. આજ રાત યોમે આઝાદી કે શાનદાર જશ્ન પર મેં ઓર મેરે સાથી આપકે સામને એક કવ્વાલી પેશ કરને વાલે હૈ. મગર ઇસસે પહેલે મુઝે ઇતની ગુઝારિશ કરની હૈ કે આજ યે કવ્વાલી મહેઝ કવ્વાલી નહીં બલ્કે મેરી જિંદગી કા, મેરી મોહબ્બત કા બહોત બડા ઇમ્તિહાન બન ગઈ હૈ. હાદસાત અક્સર ઇન્સાન કો એક દોરાહે પર લાકર ખડા કર દેતે હૈ ઓર ઉસે ફૈસલે કા હક હોતા હૈ કે વો કૌન સા રાસ્તા ઇખ્તિયાર કરે. મગર મેરે લિયે તો વો દોરાહ ભી નહીં, મેરે લિયે એક હી રાસ્તા હૈ, એક હી ફૈસલા, એક હી અંજામ. ઇસલિયે આજ ઇસ ભરી મહેફિલ કે સામને મેરા યે વાદા હૈ, યા તો વો હાથ જિન્હોને મેરે ગલે મેં યે હાર ડાલતે હુએ મોહબ્બત કી કસમે ખાઈ થી, મુઝે દોબારા યે

કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. ન્યૂ દિલ્હી ફિલ્મનું આ ગીત સંભળાવીને કિશોર કુમાર અને સાથીઓનો સ્વર છે શંકર જયકિશનનું સંગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બિન ફિલ્મી હિન્દી ગીતોનો આ કાર્યક્રમ છે જેમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ છીએ પંડિત નરેન્દ્ર શર્માની આ રચના, જેમાં સંગીત આપ્યું છે શ્રીનિવાસ ખલે અને ગાયક કલાકારો છે પંડિત ભીમસેન જોશી, લતા મંગેશકર અને સાથીઓ.

0: શ્રોતા મિત્રો, પંડિત ભીમસેન જોશી અને લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળ્યા હતા આ ભક્તિ રચના કાર્યક્રમમાં. હવે પછીનું ગીત સંભળાવીએ તે પહેલા આ એક મહત્વપૂર્ણ સંદેશ.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક

લતા મંગેશકર અને જગજીતસિંહના સ્વરમાં આ ગઝલ સાથે જ બિન ફિલ્મી ગીતોનું કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 12 ના સમયે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

થયા. પ્રધાનમંત્રીએ સેશેલ્સને ભારતનો એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં એશિયા હાઉસ અને અગ્રણી વૈશ્વિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગોળમેજી બેઠક કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય

કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026ની અધ્યક્ષતા કરશે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી. અસમના તિનસુકિયામાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ, બે સક્રિય ઉલ્ફાવન સભ્યોની ધરપકડ. કર્ણાટકના કોપલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી ધામે દર્શનાર્થે આવેલા સુરત જિલ્લાના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. ભારતીય દૂતાવાસે રાસ લાફાન અકસ્માતના 12 પીડિતોના મૃતદેહ ભારત મોકલ્યા. અધિકારીઓ ઇજાગ્રસ્તોને મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ 14 આદિજાતિ નૃત્યોની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર થયા. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સ્વાગત છે આપનું ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ છીએ કવિ જગદીશ જોશી દ્વારા રચિત આ ખૂબ જ મધુર અને લોકપ્રિય ગીત હેમા દેસાઈ અને આશિત દેસાઈના સ્વરમાં. સંગીતકાર છે આશિત દેસાઈ.

શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ પિનાકીન ઠાકોરની શબ્દરચના રસિકલાલ ભોજકના સંગીત નિર્દેશનમાં. ગાયિકા વાણી જયરામ.

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. આ શબ્દો હતા અબ્બાસ વાસી મરીઝના અને ગાઈ રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયે. સંગીત આપ્યું હતું ચેલણા ઉપાધ્યાયે. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ મટાનીના સ્વરમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આશિત દેસાઈએ.

આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં ચંદુ મટાની અને સાથિયોના સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી, વાહ, ફસાણો. અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર,

0: બહેનો, બહેનો, હું છું આપની સહિયર નિકિતા, લઈને આવી છું આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. બહેનો, 27મી જૂને છે અનોખા સંગીતકાર આર ડી બર્મનનો જન્મદિવસ, તો તેમનું સંગીતબદ્ધ કરેલું ગીત તમારા માટે.
1: એક તો યે મોસમ હૈ બડા સુહાના, ઉસ પે અપના દિલ ભી હૈ દીવાના, પર્વત સે આકે ના ટકરા જાના,

બહેનો, તમારા પત્રો વાંચતા જઈએ, ગીતો સંભળાવતા જઈએ, ગીતો ગુનગુનાવતા જઈએ અને આમ જ આ સુંદર વરસાદી મોસમની મજા લેતા જઈએ. તો ચાલો કાર્યક્રમનો પહેલો પત્ર વાંચીએ, જે આવ્યો છે વાવ પ્લોટ ગારિયાદારથી. લખનાર દોસ્ત છે જગદીશભાઈ ગોહેલ. તેમણે સૈયદના બધા જ બહેનોના ખબર અંતર પૂછ્યા છે અને કાર્યક્રમની સમીક્ષા લખી છે. લખ્યું છે, તારીખ 2 મે ના રોજ પ્રસારિત સૈયદમાં આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થયા હોય તેની અવિરત સેવા અને અવિસ્મરણીય યોગદાન વિશે બંને બહેનોએ ખૂબ સુંદર ઉદબોધન કર્યું. સ્ત્રી સશક્તિકરણ અને ભારત દેશની સેંકડો મહિલાઓ કે જેણે દેશની પ્રગતિ, વિકાસ અને ઉત્થાન માટે ઉત્તરદાયિત્વ પૂરું પાડ્યું તેવા કસ્તુરબા, સરોજિની નાયડુ જેવી 17 જેટલી સ્ત્રી મહાનુભાવોનો ખૂબ સચોટ પરિચય કરાવ્યો. વચ્ચે વચ્ચે રજૂ થયેલા ગીતો પણ ખૂબ સુંદર હતા. એકંદરે કાર્યક્રમ માહિતી, મનોરંજન અને હેતુલક્ષી બની રહ્યો. આગળ તેમણે લખ્યું છે, તારીખ 9 મે નો પત્રોનો કાર્યક્રમ નિકેતાબેને લાજવાબ રીતે રજૂ કર્યો. કાર્યક્રમમાં ઔષધ મુક્ત ચિકિત્સાની વાત કરી તે ખૂબ ગમી. ઔષધ મુક્ત ચિકિત્સા, આ વિષય પરનો ડોક્ટર પ્રદીપભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો. આયુર્વેદની અંદર વગર ઔષધે કોઈ પણ ઉપચાર વિના રોગને કાબુ રાખવાની વાત કરી અને આ વાત તેમણે પોતાના સાદા અને સરળ શબ્દોમાં સમજાવી તેનાથી અમને ખૂબ આનંદ આવી ગયો. પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરીએ ગીત ખૂબ જ સરસ હતું. નિકેતાબેને ગળી કેરી અને બાફેલી કેરીનું અથાણું બનાવવાની રેસીપી ખૂબ સહજતાપૂર્વક સમજાવી. આટલા સુંદર કાર્યક્રમ માટે ડોક્ટર પ્રદીપભાઈ અને નિકેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. જગદીશભાઈ, તમે આટલી સુંદર સમીક્ષા લખી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનો આ બીજો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. લખનાર મીઠડી સખી છે કલ્પા જયદેવ ઉપાધ્યાય. સાથે છે લાડકો દીકરો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જેતપુરથી દક્ષાબેન પંડ્યા તથા સખી અલ્પા નિર્મળ, માંડવીથી દીપાબેન અને સમગ્ર સહિયર ગ્રુપ. કલ્પાબેન કેમ છો, મજામાં ને? તેમણે લખ્યું છે, શનિવારે આકાશવાણીને 90 વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમાં બંને બહેનોની રજૂઆત ખૂબ સરસ હતી. જીવનમાં ઉપયોગી થાય તેવી સરસ મજાની વાતો કરી. આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટકો, ગીત, સંગીત અને સુવિચાર અને હા, વિશેષ પત્રોનો કાર્યક્રમ જેના થકી સહિયર લોકપ્રિયતાની શિખરે છે. આ માટે નિકેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આવા સરસ કાર્યક્રમ આપતા રહો એવી શુભેચ્છા. આગળ તેમણે કલાકાર મિત્ર એવા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડે આપેલ સંદેશ લખ્યો છે અને લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજી હંમેશા કાર્યક્રમ સાંભળે છે અને તરત જ મને કાર્યક્રમની સમીક્ષા ફોન પર કહી સંભળાવે છે. આ વખતની સમીક્ષામાં તેમણે કહ્યું છે કે સહિયર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. નિકેતાબેન એકલા પણ આ કાર્યક્રમને ભરપૂર ન્યાય આપવા પ્રયત્ન કરી રહ્યા છે. આગળ તેમણે લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત ધૂણીને ધખાવી તેમણે સાંભળ્યું, તેમને ખૂબ જ આનંદ થયો. આગળ કલ્પાબેને ખૂબ સરસ વાત લખી મોકલી છે, હસવું, હસાવવું, હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે દુઃખી છો અને બધા સુખી છે એ માત્ર તમારો ભ્રમ છે. જિંદગીની મૂંઝવણ ભલે પહાડ જેવી હોય પરંતુ નદીની જેમ વહેતા શીખો, રસ્તો એની જાતે બની જશે. આપણને વાગે અને દર્દ થાય તે વેદના, પણ બીજાને વાગે અને આપણને દર્દ થાય તે સંવેદના. એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું. માણસ છું, મુરઝાઉં છું તોય મસ્ત રહું છું. વાહ કલ્પાબેન, આજે તો ખૂબ સુંદર રચના લખીને મોકલી છે. લાગે કે વાંચ્યા જ કરું. આવા સુંદર પત્રો લખતા રહેજો. બેનો, આ પત્ર આવ્યો છે રામનગર સાબરમતીથી. લખનાર મિત્ર છે ગુણવંતભાઈ ઠાકોર. સાથે છે હર્ષદ, જ્યોતિ, ચંદા અને માનવ. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા પડે છે. પત્રના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના ગીતોની કડીઓ જે સાંભળવા મળે છે તે સાંભળીને અમને ખૂબ જ આનંદ આવે છે. આમને આમ કાર્યક્રમ રજૂ

બહેનો, 25મી જૂને હતી મહાન સંગીતકાર મદન મોહનજીની વર્ષગાંઠ. તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો તો એક સે બળકર એક છે, જેમાંનું આ ગીત મારા દિલની બહુ નજીક છે, જે રજૂ કરું છું આપને માટે. તુમ જો

બેનો, આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહ્યર કાર્યક્રમ જે દર શનિવારના પ્રસારિત થાય છે તે હું નિયમિત સાંભળું છું. દરેક કાર્યક્રમો માહિતીસભર અને જીવન ઉપયોગી બની રહે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, રેસીપી, ટીપ્સ, ઋતુઓને અનુરૂપ ખાણીપીણીની ઉપયોગી યોગ્ય માર્ગદર્શનરૂપી વાતો, બધા સાથે નિકિતાબેન દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબ અને ફિલ્મી ક્ષેત્રે વિવિધ કલાકારોના યાદગાર ગીતોની કડીઓ ગાયને સંભળાવવાની રીત કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી જાય તેવી હોય છે. આ માટે આપશ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, તારીખ 12 એપ્રિલના કાર્યક્રમમાં ફિલ્મ ક્ષેત્રના મહાન પાર્શ્વગાયિકા સ્વર્ગીય આશા ભોસલેજીના ફિલ્મના ગીતો તમે ગાયા તે હંમેશા કર્ણપટલ પર છવાયેલા રહેશે. આવા જ ઉમદા ગીતો આપ સંભળાવતા રહેશો એવી આશા છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સત્ય વગર શાંતિ નથી, સત્ય સિવાય ઈશ્વર ક્યાંય નથી. પ્રવીણચંદ્રભાઈ, તમે ખૂબ સાચી વાત લખી છે. હું તો એટલું જ કહીશ, સત્ય ભલેને કડવું હોય પરંતુ તે જીવનને સાચી દિશા આપે છે. જેનું ધર્મ સત્ય છે તેનું જીવન શાંતિમય હોય છે.

આ પત્ર આવ્યો છે મોરબીથી બળવંતરાય નવલશંકર ત્રિવેદીનો. તેમની સાથે છે તેમના પત્ની નલિનીબેન, તેમની દીકરીઓ કલ્પા અને ધારા, હાર્દિક અને વહુ ભૂમિકા અને લાડકો ભાણિયો માધવ. કલ્પાબેન, આ તો તમારા પપ્પાનો પત્ર આવ્યો, શું વાત છે! બળવંતરાય ભાઈ લખ્યું છે, વડોદરાના સૈયર કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. હંમેશા પત્રનો કાર્યક્રમ અમને વધુ ગમે છે. અમે નિયમિત પત્રનો પ્રોગ્રામ સાંભળીએ છીએ. ક્યારેક જો સાંભળવાનું ચૂકાઈ જાય ને તો કલ્પા મને રેકોર્ડિંગ મોકલી આપે છે. આ રેકોર્ડિંગ દ્વારા પણ અમે ઘરે બેઠા આ કાર્યક્રમ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક મોરબીના પ્રવાસે આવવાનું થાય તો ચોક્કસથી અમને મળજો. બળવંતરાય ભાઈ, ચોક્કસ મળીશું. તમારા આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ તમે લખ્યું છે, અમે વર્ષો જૂના રેડિયોના શ્રોતા છીએ અને અમે અમારા દીકરાઓને અને માધવને પણ રેડિયો સાંભળવાના સંસ્કાર આપેલા છે અને આ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બળવંતરાય ભાઈ, સોશિયલ મીડિયાના આ જમાનામાં તમે બાળકોને રેડિયો સાંભળવાનું શીખવ્યું છે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, રેડિયો થકી અમે ઘણું બધું શીખ્યા છે. માહિતી મનોરંજનનો ખજાનો એટલે રેડિયો. મારા મમ્મી એટલે કે હરીબા અત્યારે હયાત નથી, પરંતુ તેઓ 103 વર્ષ જીવી ગયા અને જીવ્યા ત્યાં સુધી રેડિયોમાં ભજનનો કાર્યક્રમ સાંભળ્યા કરતા. આમ અમને રેડિયો સાંભળવાનો શોખ અમારા બા તરફથી વારસામાં મળેલ છે. બળવંતરાય ભાઈ, તમે તો આવા સુંદર વારસાના ખૂબ નસીબદાર એવા શ્રોતા છો, તો આમ જ રેડિયો સાંભળતા રહેજો. બેનો, આ પત્ર છે આપણા સૌથી નાના પત્ર મિત્રનો, જે આવ્યો છે ગામ જાળિયા પાલીતાણા ભાવનગરથી. લખનાર મિત્રે છે ચૌહાણ વિવેકભાઈ માધુભાઈ. તેમણે લખ્યું છે, હું સહેર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. કાર્યક્રમ લાજવાબ હોય છે. મારા પપ્પા માધુભાઈ સહિયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને રાખે છે અને હું શાળાએથી આવીને સાંભળું છું. હવે શાળામાં વેકેશન પડી ગયું છે અને અમે મામાના ઘેર જવાના છે. મારા મામાને ત્યાં આંબાવાડ્યું છે, તેથી કેરી ખાવાની મજા આવશે. વાહ નાનકડા દોસ્ત વિવેક, તમે તો મને મારા બાળપણમાં લઈ ગયા. અમને પણ મામાના આંબાવાડિયામાં કેરી ખાવાની આમ જ મજા આવતી. આગળ તેમણે લખ્યું છે, અમારા ગામમાં જે શાળા છે એ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે એવી સરકારી શાળા છે અને અમારી શાળાના શિક્ષકો ખૂબ સારા છે. શાળામાં ચકલીના માળા છે અને અલગ અલગ ઝાડ અને ફૂલના છોડ છે. આમ અમારી શાળા ખૂબ સુંદર છે. વાહ મારા નન્ને મુન્ને દોસ્ત, તમે તો તમારી શાળા વિશે નિબંધ લખી નાખ્યો. આમને આમ જ પોતાના ગુરુજનોને માન આપતા રહેજો. તો મિત્રો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ પ્રવીણ ચંદ્રભાઈની પસંદગી પર.

બહેનો, આ પત્ર આવ્યો છે મોરબીથી પૂનમબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો. સાથે છે ચારુમતીબેન, ભાનુશંકર ત્રિવેદી, વાલા દીકરા સ્મિત અને ધ્રુવિલ, નણંદ નીતાબેન, જીજાજી વિપુલકુમાર, લાડકો ભણિયો રુદ્રાક્ષ અને ભત્રીજા સુમિત અને ધ્રુવિલ. તેમણે લખ્યું છે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો પક્ષીઓ માટે આપણે પાણી મૂકવું જોઈએ અને દાણાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પૂનમબેન, તમારી ભાવના ખૂબ ઉદાત્ત છે. ખરેખર આપણે પ્રકૃતિ અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. આગળ તેમણે લખ્યું છે, અમે અત્યારે ચારધામની જાત્રાએ જઈએ છીએ, પરંતુ પહેલી પ્રાયોરિટી અમે પત્ર લખવાને આપી છે. ત્યારબાદ અમે જાત્રાએ જવા નીકળીશું. અને હા, જાત્રા કેવી રહી એનો અનુભવ હું તમને આવીને શેર કરીશ. આમેય સૈયરના ગ્રુપમાં બધા જ રેકોર્ડિંગો આવી જાય છે, એટલે અમે સૈયર સાંભળવાનું તો ચૂકવાના જ નથી. તો નિકિતા દીદી, આવા સરસ કાર્યક્રમ આપતા જ રહેજો અને અમે સમીક્ષા પાઠવતા રહીશું. વાહ પૂનમબેન, તમારા જેવા શ્રોતા મિત્રોથી જ આ કાર્યક્રમ ઝગમગી રહ્યો છે. જાત્રાએ જાઓ છો તો સૈયરના બધા શ્રોતાઓ અને અમારા વતી દર્શન કરતા આવજો. મેનો આજનો સંગીતમય સુવિચાર છે આર ડી બર્મનનું સ્વરબદ્ધ કરેલું ફિલ્મ અમર પ્રેમનું ગીત કુછ

મેનો આ પત્ર આવ્યો છે ગામ જાળિયા અમરાજી પાલીતાણા ભાવનગરથી. લખનાર મિત્ર છે માધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતા, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, વડોદરાનો સૈયર કાર્યક્રમ અમે સૌ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બધી જ બહેનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે રજૂ કરો છો. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો આ પત્ર આવ્યો છે મોચી બજાર પડગરીથી. લખનાર મિત્ર છે રૂપેશકુમાર ચુડાસમા, સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ, સમગ્ર ચુડાસમા પરિવાર અને નવા રણુજાના કરસનદાસ બાપુ. તેમણે લખ્યું છે નિકિતાબેન નમસ્કાર. નમસ્કાર રૂપેશભાઈ. તેમણે લખ્યું છે તારીખ 19/4 રોજ મારા માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું, જેથી કાર્યક્રમ સાંભળી શકાયો નથી. આ માટે દિલગીર છું. ધીરજભાઈ, તમારી માતાનું અવસાન થયું એ જાણીને ખૂબ દુઃખ થયું. સાચે જ માના પ્રેમને તો કોઈ આંબી જ ન શકે. માટે જ તો કવિએ માના ગુણ ગાતા કહ્યું છે હતો હું.

આગળ તેમણે લખ્યું છે, સહેર કાર્યક્રમ તમે ખૂબ સરસ રીતે રજૂ કરો છો અને સાંભળવા પણ ખૂબ ગમે એવા બનાવો છો. હવે પછી પણ નિયમિત કાર્યક્રમ સાંભળીને સમીક્ષા લખતો રહીશ. બહેનો, હવે ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ માધુભાઈની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમના અંતિમ સેટ ઓફ લેટર્સનો આપેલો પત્ર છે, જે આવ્યો છે ભાવનગરના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. ત્યાં અમને ખૂબ મજા આવી. અમે પિન્ટુને રૂપિયા 500ના રમકડા લઈ દીધા અને હનુમાનજીના દર્શન ખૂબ ભાવથી કર્યા. આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. બહેનો, સહિયર કાર્યક્રમની ખૂબી એ જ છે કે આપણા પત્ર મિત્રો પોતાના જીવનની દરેક ઘટના, દરેક પ્રસંગ આ કાર્યક્રમમાં શેર કરે છે, જેનાથી આ કાર્યક્રમ વધુ પોતીકો લાગે છે અને આ કાર્યક્રમ બનાવવાની અને સાંભળવાની એટલી જ તો મજા આવે છે. તો આ કાર્યક્રમ આમ જ સુંદર રીતે ચાલતો રહે એ માટે આપણો પત્ર સેતુ ક્યારેય ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખજો. બેનો, આ પત્ર આવ્યો છે વિનાયક વાટિકા, શેરી નંબર 2, માધાપર, રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ કે જેમાં પત્ર મિત્રોના પત્રોનો જવાબ આપવામાં આવે છે, તેમાં સમય સૂચકતા વાપરીને બહુજન હિતાય, બહુજન સુખાયનું પ્રથમથી ધ્યાન રાખવામાં આવે છે, જે આવકારદાયક છે. સહિયર કાર્યક્રમ બનાવનારા બહેનો અગમ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તેથી સૌનું સન્માન જળવાઈ રહે છે. સહિયર કાર્યક્રમનું આ જમા પાસું છે. સહિયર અનેકવિધ હર્ષોલ્લાસથી છલકતા સોનેરી સપનાની કથાનું શ્રવણ કરાવે છે, જે સાચે જ ભાવ વિભોર બનાવે છે. પત્ર મિત્રો માટે સહિયર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. આગળ તેમણે એક કાવ્ય રચના મોકલી છે, તેની શરૂઆતની 2 પંક્તિઓ વાંચું છું. અમથો બાંધ્યો હિંચકો અને અમથી હૈયે ફાળ, અમથો વાયો વાયરો અમથી ઝૂલી ડાળ, અમથી વાગી ઠેસ જરાને રૂમઝુમ ગુગર માળ, અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાપણ પાળ, કે સહિયર શું કરું. વાહ લાખાભાઈ, ખૂબ સુંદર કાવ્ય રચના છે. કાર્યક્રમનો અંતિમ પત્ર આવ્યો છે તરસંડા નડિયાદથી. લખનાર આપણા કવિ મિત્ર છે રમેશભાઈ ભાટિયા. તેમણે લખ્યું છે, હું જીવું ત્યાં સુધી શીતલબેન અને નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, આપને પણ જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે જૂની ફિલ્મી યાદો લખી છે અને લખ્યું છે, ગુજર ગયા વો જમાના, જો સુવર્ણ યુગ કા ફિલ્મો કા થા તરાના, કદમ કદમ પર ગીતો કી મીઠી બહાર ખીલતી થી, મંઝિલ ખુદ રુક જાતી થી, જહાં સુનહરે નગમે લહેરાતે થે, મોહમ્મદ રફી કી મીઠાસ મે અનોખા જાદુ થા, તો મુકેશ કે દર્દીલે ગીતો સે આંસુ નિકલ જાતે થે, કિશોર કુમાર કી યોડલિંગ કા જાદુ દિલ મે ઉતર જાતા થા, મન્ના ડે શાસ્ત્રીય ગીતો કે જાદુગર થે, તલત મહેમૂદ કી આવાજ મે રેશમી જાદુ થા, લતાજી કી કોયલ સી આવાજ મે કોયલ કે દર્શન હોતે થે, આશાજી કી લચકતી આવાજ મે લોગ અપને આપકો ભૂલ જાતે થે. વાહ રમેશભાઈ, તમે તો વીતેલા જમાનાને સુંદર કાવ્ય રૂપે કંડાર્યું છે. રમેશભાઈ, તમે પણ મારી જેમ શીતલબેનને ખૂબ યાદ કરો છો, તો ચાલો તમારી ઉદાસીને દૂર કરીએ. તમે પત્રમાં વારંવાર ગુલમોર શબ્દનો ઉલ્લેખ કરો છો ને, તો ચાલો આરડી બર્મનનું સંગીત પત કરેલું આ ગીત તમારા માટે.

0: अगर हम ये पूछे कि दिल में बसा के भुला तो न दोगे।
1: तो बहनों, हमें दिल में बसा के भुला न देना, ऐसे ही याद करते रहना। तो फरी मळीशु, आवजो बहनों।
2: आप સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

થોડી જ વારમાં બરાબર 1 વાગે હિન્દી સમાચાર અને 1:05 અંગ્રેજી સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. તો જોડાઈએ દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.

જયંત પલાણની શબ્દ રચના આપ સાંભળી રહ્યા હતા દિવ્યાંગ અંજારિયાના સ્વરમાં. સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 1:20 મિનિટે ગુજરાતી સમાચાર પ્રસારિત થશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેસેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતના વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દૌરાન સેશલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત

0: करेंगे। आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है। भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं, जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित हैं। हिंद महासागर क्षेत्र में एक महत्वपूर्ण समुद्री पड़ोसी के रूप में सेशल्स भारत के विजन महासागर और वैश्विक दक्षिण के प्रति उसकी प्रतिबद्धता में विशेष महत्व रखता है। प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी तथा दोनों देशों के बीच सभी क्षेत्रों में द्विपक्षीय सहयोग को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को नई मजबूती देगी। सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: केंद्रीय गृह अने सहकार मंत्री अमित शाहे गांधीनगरना महात्मा मंदिर खाते गुजरातना 14 मुख्य शहरोमां सहकारी आधारित टेक्सी सेवा भारत टेक्सीनो प्रारंभ करावो। केंद्रीय गृहमंत्री आ प्रसंगे जणाव्युं कि भारत टेक्सी साथे जोडायेला साथी भारत टेक्सीना मालिक छे।
2: भारत टैक्सी बनने का सबसे पहला कारण है कि हमारे सारथियों का और हमारे ग्राहकों का किसी का भी शोषण न हो, ये सबसे पहला कारण। दूसरा, सारथी का सम्मान हो, वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है। आज मैं गर्व से कहता हूँ, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर।
1: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે। આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે। ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે। તેમણે ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે। સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે। તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે। ભારત અને સેસલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરશો। વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે। ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી। મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલા આ સીમાચિહ્ન હાંસલ કર્યું। રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી। 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે। 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા। 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે। ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે। ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું। પ્રસ્તુત છે એક અહેવાલ।
3: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य

0: भविष्य की दिशा में एक रणनीतिक कदम है। उन्होंने कहा कि परमाणु ऊर्जा, जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है, वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है। इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है। शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
1: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે। વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે। શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનીજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે। તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી। કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશની સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એક મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું। આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સે ઇરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે અથવા ભવિષ્યમાં કોઈ આક્રમક કાર્યવાહી કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપશે। તેમણે જણાવ્યું હતું કે ઇરાને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે। કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ। અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળોએ ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યો હતો। સેન્ટકોમના જણાવ્યા અનુસાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો। સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું। ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી કે દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. ગાંધીનગરમાં ભારત ટેક્સીના સત્તાવાર શુભારંભ પ્રસંગે બોલતા તેમણે ભારત ટેક્સીને મુસાફરો અને ડ્રાઈવરોના કોર્પોરેટ શોષણને સમાપ્ત કરવા માટે એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું. શ્રી શાહે અતિશય કમિશન વસૂલવા, ચૂકવણીમાં વિલંબ કરવા અને મનસ્વી એકાઉન્ટ સસ્પેન્શન ચલાવવા માટે હાલના ટેક પ્લેટફોર્મ્સની ટીકા કરી.
1: गुजरात के सारे बड़े नगरों में दुपहिया व्हीकल, ऑटो और फोर व्हीलर तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है. भारत टैक्सी ने गुजरात मेट्रो रेल कॉरपोरेशन, एएमसी, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, ट्रैफिक पुलिस, सूरत, राजकोट और अहमदाबाद हवाई अड्डे, अहमदाबाद डिवीजन, पश्चिम रेलवे, इस सब के साथ हम ये कर अपने व्याप को बढ़ाने का काम.
0: શ્રી શાહે ડ્રાઈવરોનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા સારથી ગણાવ્યા. તેમણે ડેરી ક્ષેત્રમાં અમૂલના સફળ સહકારી મોડેલની પણ પ્રશંસા કરી. આ કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્સીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ટ્રાફિક પોલીસ અને મુખ્ય હવાઈ મથક અને રેલવે વિભાગો સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના આજે શેલા ખાતે શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયથી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારાશે. ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત ભવનમાં ભવ્ય પ્રભુ ચૈત્ય ઉપરાંત સાધુ સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હોલ, આયંબિલ શાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુકૃત શાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિંછિયા ખાતે સૌની યોજનાની લિંક 4 સાથે ચેકડેમ તળાવો સાંકળવાનું 31.94 કરોડ રૂપિયાનું કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના

900 હેક્ટર વિસ્તારની સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે. ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સૌની યોજના લિંક 4 પેકેજ 3ના 4 અને 5 ઈના હયાત સ્કાવર વાલ્વથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ અને તળાવોને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરીશ ટાંક જણાવે છે, દલખાણીયા ગામમાંથી એક 6 થી 7 મહિનાના સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામે નવજાત સિંહબાળનું મોત નિપજ્યું છે. અન્ય એક ઘટના પાણિયા રેન્જમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં વન વિભાગના દાવા મુજબ વર્ચસ્વની લડાઈ એટલે કે ઇનફાઇટ દરમિયાન એક અન્ય સિંહબાળનું મોત થયું છે. હાલ તો વન વિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ભેસ્તાન રેલવે બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલી માતા અને 1.5 વર્ષની બાળકી ડમ્પરની ચપેટમાં આવતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડમ્પર અને તેના ચાલક અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી બંને શહેરને લાભ મળશે. આ ટ્રેન દર સોમવારે સાબરમતીથી અને દર મંગળવારે હરિદ્વારથી પ્રસ્થાન કરે છે. સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ફેરા 29 જૂનના બદલે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે કષ્ટભંજન દેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 3000 કિલોગ્રામ દેશી ખારેકનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાનો અન્નકૂટનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. ઉનાળાની વિદાય થઈ ચૂકી છે, જોકે હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ ન પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જુએ છે, જોકે વરસાદ ન થતાં ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે. હવે વરસાદ થાય તેની આશા સાથે સૌ કોઈ વરસાદના વધામણા કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક મહિનાના વેકેશન પછી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ મુલાકાતો કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા SHVR એટલે કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય અંતર્ગત જિલ્લાની શાળા પણ રાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. સ્વચ્છ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે, તેમાં માલપુર તાલુકાની જીતપુર શાળાનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ મૂલ્યાંકન દરમિયાન શાળાઓમાં પાણી, શૌચાલય સહિત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. તો બીજી બાજુ સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી છે, ત્યારે જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. ભિલોડા તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ભિલોડા તાલુકાના દેવમુરી, હિંમતપુર અને વાઘપુર ગામોની શાળાઓની મુલાકાત લઈને નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, તેમજ તેમનું સ્વાગત કરી

ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં 100% પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી અને લાભાર્થીઓના જીવનમાં શું પરિવર્તન થયા તેને લઈને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં આ પ્રગતિપથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ સરકારની ઝાંખીઓ રજૂ કરી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવામાં આવી હતી. મોડાસા ખાતે શોભનાબેન બારૈયાની આગેવાનીમાં પ્રગતિપથ યાત્રા યોજવા આવી હતી. મોડાસાના નવીન આઇકોનિક બસ સ્ટેશન, સરકારી લાઇબ્રેરીની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેટે કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવતો હોય છે, ત્યારે મોડાસા આંબેડકર હોલ જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો. મોડાસા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શામળાજી મંદિર પરિસરમાં પ્રથમવાર જિલ્લા કક્ષાએ ઉજવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત આગેવાનો, મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યોગના મહત્વ પર અંગે જિલ્લાના લોકો સાથે વાતચીત કરી હતી. હમણાં જ આપે અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમના પ્રારંભમાં આપણે સંભળાવીએ હર્ષદા રાવળ અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરાની આ શબ્દરચના. સંગીતકાર છે ક્ષેમુ દિવેટિયા.

ગીતકાર ચંદ્ર જાડેજા, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, હવે આપને સંભળાવીએ કમલ બારોટ અને સાથીઓના સ્વરમાં આ ગરબો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનું કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ બટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત. સંગીતકાર છે આશિત દેસાઈ.

આશિત દેસાઈ, ચંદુ મટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આ સભા અહીં સમાપ્ત થાય છે. આ જ મીટર્સ પર સાંજે 4:58 અમારી બીજી સભાની શરૂઆત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ઝેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંટી જાતી અરે ભલે લાગતો ગોળો હું ખેલ થબી લો ગુજરાતી ભાઈ ખેલ થબી લો ગુજરાતી ભાઈ ખેલ થબી

0: લખુડી, એ લખુડી, જોયો આ તારો મામો અને આ તારી મામી છે ને ચકાચક જોડી, કેવી લાગી બોલ જોઉં.
1: બોલું.

0: तो बताओ कोई उपाय।
1: पासे एक उपायम।
0: अरे वो उपायम।

0: ભાગી ગયો ને શું થઈ ગઈ મામી,
1: ઊભી પૂછડીયા

મિત્રો, આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા અને ત્યારબાદ પોલીસ જાહેરાત સાંભળશો. પ્રથમ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોમાં બરાબર 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 વિકસિત ભારત 2047 પર વિકસિત ભારત સંકલ્પ સંસ્થાનના સંસ્થાપક પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મહેશ શર્મા સાથે હિતેશ માવાણીની મુલાકાત પ્રસારિત થશે. 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:00 હિન્દી ગીતો પ્રસારિત થશે. 7:22 ગ્રામીણ પ્રસારણ અંતર્ગત કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો સાંભળશો. 8:15 સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો પ્રસારિત થશે અને 9:15 શ્રોતાઓના પત્રોના ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે, જે અંતર્ગત દેવાંગ ભટ્ટ અને હિતેશ માવાણીને આપ સાંભળશો. રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર તથા રાત્રે 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમ અંતર્ગત પ્રભાત મુખોપાધ્યાયનું સંતુરવાદન પ્રસારિત થશે. કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા બાદ હવે પોલીસ જાહેરાત. ગુમ થનાર નૂરજહાં ખાતુન મુખ્તાર અંસારી, જેઓ ભીડ ગેટ બહાર અજયનગરી ભુજથી 11/6/2026 રોજથી ક્યાંક ચાલ્યા ગયેલ છે, તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે અને તેમની ઉંમર 22 વર્ષ છે. રાજેશ જીણાભાઈ સથવારા, જેઓ મહેશનગર મુંદ્રાથી 17/5/2026 રોજથી ગુમ થયેલ છે, તેમની ઉંમર 25 વર્ષ છે, તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. અન્ય ગુમ થનાર મુનીરા મોહમ્મદ જાવેદ ખત્રી, જેઓ જૂની બકાલી કોલોની કસવા પાર્ક ભુજથી 23/5/2026 રોજથી ગુમ થયેલ છે, તેમની ઉંમર 27 વર્ષ છે અને તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. દુર્ગાબેન મહેશભાઈ ઓડ, જેઓ તેમના દીકરા પ્રિન્સ મહેશભાઈ ઓડ સાથે 6/6/2026 રોજથી ગુમ થયેલ છે, તેઓ છનિયાણા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠાથી ક્યાંક ચાલ્યા ગયેલ છે. દુર્ગાબેનની ઉંમર 36 વર્ષ છે અને તેમના દીકરાની ઉંમર 12 વર્ષ છે. દુર્ગાબેન શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણા છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, ચહેરો લંબગોળ છે અને તેમણે સાડી પહેરેલ છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેમનો દીકરો પ્રિન્સ, જેની ઉંમર 12 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, તેમણે શરીરે પેન્ટ અને શર્ટ પહેરેલ છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. પોલીસ જાહેરાત તેમજ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: ગુલમહોર કાર્યક્રમમાં હું ઉર્વી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે ને કે કોઈ કામ નાનું નથી હોતું, અને આપણા હાથનું હુનર એ જ આપણી સૌથી મોટી મૂડી છે. આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ દિવસે આપણા દેશના એ લાખો કારીગરો અને એ નાના વેપારીઓને સલામ કરવાનો દિવસ છે, જેઓ રાત દિવસ પરસેવો પાડીને દેશને આત્મનિર્ભર બનાવે છે. મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ પરિચય ફિલ્મનું આ ગીત.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મિત્રો, પંચમદાના હુલામણા નામે જાણીતા આર ડી બર્મને ફિલ્મ છોટે નવાબથી સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે કામ શરૂ કર્યું. એમણે તીસરી મંઝિલ, બહારો કે સપને, પ્યાર કા મોસમ, યાદો કી બારાત, પડોસન, જ્વેલ થીફ જેવી ઘણી સફળ ફિલ્મોમાં સંગીત આપ્યું. આવો એમનું એક માઇલસ્ટોન કહી શકાય એવું ગીત સાંભળીએ. ફિલ્મ હમ કિસી સે કમ નહીં, સ્વર મોહમ્મદ રફીનો.

મિત્રો, આપે હમણાં જ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં બરસાત કી એક રાત ફિલ્મનું ગીત સાંભળ્યું. આપણે બરબંદાનું સંગીત તો માણી જ રહ્યા છીએ, તો હવે પછીના ગીતમાં એમના સંગીતની સાથે સાથે એમનો અવાજ પણ માણીએ. ફિલ્મ સનમ તેરી કસમ, ગાયક કલાકાર છે આર ડી બર્મન અને આશા ભોસલે.

એક મહાન તારો જેમ આપણે આકાશમાં જ જોઈ શકીએ છીએ, એમ રાહુલ દેવ બર્મન, જેમને એમના સંગીત દ્વારા જ હવે આપણે મળી શકીએ છીએ. મહાન તારા એવા આર ડી બર્મનને આજના દિવસે શત શત નમન. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સત્તે પે સત્તા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે સપન ચક્રવર્તી, ગુલશન કુમાર મહેતા, ભૂપેન્દર સિંગ, કિશોર કુમાર અને આર ડી બર્મન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આકાશવાણી કા યે અહેમદાબાદ વડોદરા કેન્દ્ર હૈ. વિકસિત ભારત 2047 પર વિકસિત ભારત સંકલ્પ સંસ્થાન કે સંસ્થાપક પ્રમુખ ઓર આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મહેશ શર્મા કે સાથ હિતેશ માવાણી કી ભેટ વાર્તા સુનતે હૈં.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સિંધીમાં સમાચાર સાંભળશો.

0: દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સ્થાનિક હવામાન સમાચાર સાંભળીએ. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. સાંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33% રહ્યું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. આપ આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાયકલના ટાયર સાથે જોડાયેલું પેલું નાનું ઉપકરણ કેવી રીતે ટાયરની ગતિને વીજળીમાં રૂપાંતરિત કરીને લાઇટ ચાલુ કરી દેતું હોય છે? આ કોઈ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સચોટ સિદ્ધાંત છે, જેને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં એવી ઘણી શોધ થઈ છે જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તેમાંનું જ એક મહત્વનું સાધન એટલે ડાયનેમો. ડાયનેમો એક ખાસ પ્રકારનું વિદ્યુત ઉપકરણ છે, જે યાંત્રિક ઉર્જાનું સીધા પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરે છે. તો ચાલો યુવા મિત્રો, આજે આપણે ડાયનેમો વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ડાયનેમો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કાર્ય કરે છે, જેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શોધે વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. ડાયનેમોની કાર્યપદ્ધતિ પાછળનો શ્રેય મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેને જાય છે, જેમણે આ સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો હતો. ડાયનેમોની અંદરની રચના જોઈએ તો તે મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું હોય છે, આર્મેચર, ચુંબક અને કોમ્પ્યુટેટર. આર્મેચર એ તાંબાના તારનું ગૂંચડું છે જે ખૂબ ઝડપથી ફરે છે, જ્યારે શક્તિશાળી ચુંબક એક સ્થિર ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. જ્યારે આ ગૂંચડું આ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે તે ચુંબકીય રેખાઓને કાપે છે, જેના કારણે તારમાં વીજળી વહેવા લાગે છે. આ પ્રક્રિયામાં કોમ્પ્યુટેટર ખૂબ મહત્વનું કામ કરે છે. તે ઉત્પન્ન થયેલા વીજ પ્રવાહને એક જ દિશામાં રાખવાનું કામ કરે છે, જેથી આપણને સ્થિર કરંટ મળી શકે. આ સૂક્ષ્મ છતાં જટિલ પ્રક્રિયા જ ડાયનેમોને કાર્યક્ષમ બનાવે છે. ડાયનેમોનો ઉપયોગ સમયની સાથે બદલાતો રહ્યો છે, જે તેના મહત્વને દર્શાવે છે. જૂના સમયમાં જ્યારે વીજળીનો પુરવઠો આટલો સરળ ન હતો ત્યારે ડાયનેમો સાયકલ સવારો માટે એક આશીર્વાદ સમાન હતું, કારણ કે તે ટાયરના ફરવાની ગતિથી રાત્રિના સમયે પ્રકાશ મેળવવામાં મદદ કરતું. માત્ર સાયકલ જ નહીં પણ ઉદ્યોગોના પ્રારંભિક કાળમાં પણ કારખાનાઓમાં પાવર સ્ટેશન તરીકે પણ ડાયનેમોનો વ્યાપક ઉપયોગ થતો હતો, જે મશીનો ચલાવવા માટે જરૂરી વીજળી પૂરી પાડતું. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ વાહનોની બેટરીને ચાર્જ રાખવા માટે વર્ષો સુધી ડાયનેમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે આધુનિક સમયમાં તેના સ્થાને ઘણી જગ્યાએ અલ્ટરનેટરે લઈ લીધી છે, છતાં પણ ડાયનેમોએ જે પાયો નાખ્યો હતો તે વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આજે ભલે મોટા પાવર પ્લાન્ટ્સમાં એસી પ્રવાહ આપવા આધુનિક જનરેટરોનો દબદબો હોય, પણ ડાયનેમો અને જનરેટર વચ્ચેના તફાવતને સમજવો ખૂબ જરૂરી છે. મૂળભૂત રીતે ડાયનેમો આપણને ડાયરેક્ટ કરંટ આપે છે, જ્યારે આધુનિક જનરેટર અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરે છે. આ બંને ઉપકરણોના કાર્ય સિદ્ધાંતો સમાન હોવા છતાં આઉટપુટમાં રહેલો આ તફાવત તેને વિશિષ્ટ બનાવે છે. યુવા મિત્રો, વિજ્ઞાનના ઇતિહાસમાં ડાયનેમો એ માત્ર એક મશીન નથી, પરંતુ તે વીજળીના વ્યાપારી ઉત્પાદન માટેનો પ્રથમ અને સૌથી મહત્વનો પાયો છે. યુવા મિત્રો, રંગો વિશે આપણી એ ધારણા છે કે આપણને જે રંગો દેખાય છે તે આપણી આંખો પર નિર્ભર કરતા હોય છે. સામાન્ય રીતે જે કંઈ પણ રંગો તૈયાર કરવામાં આવે છે તેમાં મોટા ભાગના રંગ કૃત્રિમ કે રાસાયણિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણી પાસે ડાય તૈયાર કરવા માટે પ્રાકૃતિક સ્ત્રોતથી રંગના પિગમેન્ટ નીકળતા હતા. જો કે હવે રંગો મેળવવા કે બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો યુવા મિત્રો, આજે રંગોના ઇતિહાસ વિશે વિગતે જાણીએ. યુવા મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ ખાતે એક પિગમેન્ટ લાઇબ્રેરી એટલે કે રંગદ્રવ્યની લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં દુર્લભ રંગોના કેટલાક સ્ત્રોત જોવા મળે છે, જેમાં
કેટલાક સ્તોત્ર મિશ્રના મમ્મીઓ

ઝેરીલી ધાતુઓ અને હાલમાં વિલુપ્ત થયેલા કીડા મકોડામાંથી બનાવવામાં આવેલા છે. આ પિગમેન્ટ લાઇબ્રેરીમાં 2500 કરતાં પણ વધુ રંગોના નમૂનાઓ રાખવામાં આવ્યા છે, જેમાં સિન્થેટિક અલ્ટ્રા મરીન, મમી બ્રાઉન, બ્રાઝિલ વુડ, એન્ટાટોટ, ડ્રેગન્સ બ્લડ અને એમરાલ્ડ ગ્રીન જેવા દુર્લભ રંગો પણ જોવા મળે છે. નોંધનીય છે કે એડવર્ડ ફોર્બ્સે 1909 થી લઈને 1944 સુધી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ફોક આર્ટ મ્યુઝિયમના ઇતિહાસકાર અને નિર્દેશક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે શાસ્ત્રીય ઇતાલવી ચિત્રોને પ્રમાણિત કરવા માટે રંગોના પિગમેન્ટને એકત્ર કરવા માટે દુનિયાભરની યાત્રા કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે આ સંગ્રહનો ઉપયોગ ખાસ કરીને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે કરવામાં આવે છે, જે ખાસ કરીને સ્ટાન્ડર્ડ પિગમેન્ટની સાથે સરખાવવામાં વિશેષ મદદ કરે છે. આ રંગો કે રંગદ્રવ્ય માટે પણ ફોરેન્સિક સાયન્સ પર આધારિત ઉપકરણોની મદદ લેવામાં આવે છે. યુવા મિત્રો, અહીં મને મનમાં એક પ્રશ્ન થાય છે, જે કદાચ તમને પણ થતો હશે, કે પાણીનો પણ કોઈ રંગ હોય? ચાલો હવે તેના વિશે જાણીએ. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પાણી રંગહીન હોય છે, પરંતુ વિજ્ઞાન એવું જણાવે છે કે શુદ્ધ પાણી રંગહીન હોતું નથી. તેનો રંગ હળવો વાદળી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે હિમ નદીઓમાં બરફમાં વાદળી રંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે હિમ નદી ઉપર ગ્લેશિયરમાં વધુ ઘનીકરણ જોવા મળે છે અને તેમાં હવાના પરપોટા પણ હોતા નથી. સાથે સાથે તે વધુમાં વધુ દબાણને આધીન પણ હોય છે. કુદરતી વાતાવરણમાં શુદ્ધ પાણી મળવું લગભગ અશક્ય છે. તેથી કેટલાક રાસાયણિક અવશેષ, પરાવર્તન કે અન્ય કારણસર તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. આવી ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ પછી તે પાણીનો રંગ હળવો વાદળી થઈ જાય છે. યુવા મિત્રો, તમને એ ખબર છે કે વર્ષો પહેલા એવું જ માનવામાં આવતું કે પર્પલ રંગ શાહી રંગનું પ્રતીક છે. ત્યારે રંગો માટે પ્રાકૃતિક રંગો પર નિર્ભર થવું પડતું હતું. એ સમયે સમુદ્રી ગોકળ ગાયમાંથી પર્પલ રંગ કાઢવામાં આવતો હતો. આ સમયે પર્પલ રંગ નીકળવો અને તેનું ઉત્પાદન કરવા માટે ઘણો ખર્ચ થતો હતો. તેથી આ રંગ માત્ર રાજાઓ અને ઉચ્ચ ધનાઢ્ય વર્ગ જ ખરીદી શકતા હતા. વર્ષો પહેલા 1 ગ્રામ પર્પલ રંગ બનાવવા માટે અંદાજિત 9000થી પણ વધુ સમુદ્રી ગોકળ ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલા પર્પલ રંગને રોયલ્ટી, શક્તિ અને ધન સાથે જોડવામાં આવતો હતો. મહારાણી એલિઝાબેથ પ્રથમના સમયગાળામાં માત્ર શાહી પરિવાર અને તેમના નજીકના અંગત સભ્યોને છોડીને તમામ લોકો માટે આ રંગ પહેરવા કે વાપરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બીજી તરફ આ રંગથી બનેલા કપડાં એટલા મોંઘા હતા કે તેને શાસકો જ ખરીદી શકતા હતા. આ રંગ દુર્લભ અને મોંઘો હોવાના કારણસર રોમ, મિશ્ર અને અન્ય શાહી વર્ગો માટે તે વિશિષ્ટ સાબિત થયો હતો. આ રંગને સમ્રાટ, રાજા રાણીઓ અને ખાસ કરીને તેમના સંતાનો માટે વિશેષ રીતે પસંદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પર્પલ રંગ પણ આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે સમયાંતરે, એટલે કે 1865 બાદ, રાસાયણિક વૈજ્ઞાનિક વિલિયમ પાર્કિને ભૂલથી એક સિન્થેટિક પર્પલ રંગનું સંયોજન બનાવી દીધું, જેથી આગળ જતા આ રંગ સૌ કોઈ માટે સુલભ અને સરળ બની ગયો હતો. તો યુવા મિત્રો, આ હતો રંગોનો સમૃદ્ધ ઇતિહાસ. અને હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાબતાનું ગીત એક વારિયા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, બધાએ બાળપણથી જ શાળામાં એવું શીખ્યું હશે કે આપણા સૌર્યમંડળમાં સૂર્યની આસપાસ ફરતા કુલ 9 ગ્રહો છે, જેમાં પ્લુટોનું નામ સૌથી છેલ્લે અને દૂરના ગ્રહ તરીકે લેવામાં આવે છે. પરંતુ આજથી 20

વર્ષ પહેલા એટલે કે વર્ષ 2006માં એક એવી વૈજ્ઞાનિક ઘટના બની જેના કારણે પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે પ્લુટોએ એવી શું ભૂલ કરી કેમ આટલા વર્ષો સુધી ઓળખાતા આ ગ્રહને અચાનક વામન ગ્રહનું નામ આપી દેવામાં આવ્યું. ચાલો તેના વિશે જાણીએ. કોઈ પણ અવકાશી પદાર્થને સંપૂર્ણ ગ્રહ કહેવા માટે વૈજ્ઞાનિકોએ અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે, જેમાં પ્લુટો નિષ્ફળ સાબિત થયો. મુખ્ય ત્રણ શરતો પૈકીની પહેલી બે શરત એટલે કે સૂર્યની આસપાસ ફરવું અને પોતાનું ગુરુત્વાકર્ષણ હોવું તે પ્લુટો પૂરું કરે છે. પરંતુ ત્રીજી અને સૌથી મહત્વની શરત એ છે કે આ ગ્રહે પોતાની ભ્રમણકક્ષા એટલે કે રસ્તો એકદમ સાફ રાખવો પડે, એટલે કે તેની આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ મોટા અવકાશી પદાર્થો ન હોવા જોઈએ. પ્લુટો જે વિસ્તારમાં ફરે છે ત્યાં કુઈપર બેલ્ટ નામનો એક એવો પટ્ટો છે જ્યાં હજારોની સંખ્યામાં નાના મોટા બરફના પથ્થરો અને અન્ય અવકાશી પદાર્થો વસેલા છે. પ્લુટોનું કદ એટલું નાનું અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું મર્યાદિત છે કે તે આ વિસ્તારમાંથી અન્ય પદાર્થને હટાવી શકતો નથી, અને આ જ કારણસર વૈજ્ઞાનિકોએ તેને વામન ગ્રહ એટલે કે ડ્વાર્ક પ્લાનેટ તરીકે જાહેર કર્યો છે. વામન ગ્રહનો અર્થ એવો નથી કે પ્લુટોનું મહત્વ ઓછું થઈ ગયું, પરંતુ તે એક એવી શ્રેણી છે જેમાં અવકાશી પદાર્થોને રાખવામાં આવ્યા છે. આ ફેરફારથી વૈજ્ઞાનિકોએ એ સમજવામાં મદદ મળી કે આપણું સૌર્યમંડળ કેટલું વિશાળ છે અને તેમાં પ્લુટો જેવા અનેક નાના ગ્રહો છુપાયેલા છે. વાસ્તવમાં પ્લુટોનું કદ તો એટલું નાનું છે કે તે આપણા ચંદ્ર કરતાં પણ નાનો છે, જે પહેલા ટેલિસ્કોપની મર્યાદાઓના કારણે આપણને મોટી વસ્તુ તરીકે દેખાતો હતો. આજે આપણે જાણીએ છીએ કે પ્લુટો એકલો નથી, તેની સાથે એરિસ, સિરીઝ અને મેક્ઝેક જેવા બીજા અનેક ઘણા નાના વામન ગ્રહો અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકો માટે પ્લુટો આજે પણ એક રહસ્યમય અભ્યાસનો વિષય છે, જેના પરથી આપણે સૌર્યમંડળની ઉત્પત્તિ વિશે ઘણી મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકીએ. યુવા મિત્રો, પ્લુટો ભલે હવે નાનો હોય પણ તે હંમેશા આપણા સૌર્યમંડળનું એક અભિન્ન અંગ તો સાબિત થયું જ છે. વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ આપણે વધુ શોધ કરીએ તેમ તેમ આપણી જાણકારીમાં સુધારો થતો જાય છે, અને આપણી જૂની માન્યતાઓને બદલીને સત્ય સ્વીકારીએ છીએ તો આપણે કંઈક નવું જાણી શકીએ. પ્લુટોની આ સફર આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુનું નામ કે પદ ક્યારેય મહત્વનું હોતું નથી, પણ તેનું કુદરતી અસ્તિત્વ અને તેમાંથી મળતું જ્ઞાન એ વધુ કિંમતી છે. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા મિત્રો છે, કારણ કે તે આપણને જીવવા માટે જરૂરી એવો ઓક્સિજન આપે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી આસપાસના અનેક વૃક્ષોમાંથી કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ચાલો આપણે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સામાન્ય રીતે લોકો પીપળાના ઝાડને સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ માને છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વાત સાચી છે. પીપળાનું ઝાડ અન્ય વૃક્ષોની સરખામણીમાં ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે તે રાત્રિના સમયે પણ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં CAM એટલે કે ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. મોટાભાગના વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, પરંતુ પીપળો એક જ એવું અદ્ભુત વૃક્ષ છે જે દિવસની સાથે રાત્રે પણ વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને પૂજનીય અને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પીપળા ઉપરાંત વડ અને લીમડો પણ ખૂબ જ સક્રિય રીતે ઓક્સિજન આપવામાં મદદરૂપ થાય છે. વડનું ઝાડ વિશાળ હોવાના કારણે તે મોટા પ્રમાણમાં વાયુનું શુદ્ધિકરણ કરે છે, અને લીમડો તો એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે, જે હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરીને ઓક્સિજનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જો કે પીપળાની વિશેષતા એ છે કે તે પોતાના આયુષ્યની મર્યાદા દરમિયાન હજારો ટન ઓક્સિજન આપણને આપે છે. આ વૃક્ષો આપણી આસપાસ હોવા એટલે કુદરતી ઓક્સિજન પાર્લરમાં રહેવા જેવું છે, જે આપણા ફેફસા અને માનસિક સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે પીપળા જેવા વૃક્ષો આપણને નિસ્વાર્થ ભાવે જીવનનો આધાર પૂરો પાડે છે. જો આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય અને આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત હવા આપવી હોય તો વધુમાં વધુ આવા વૃક્ષો વાવવાની અને તેની જાળવણી કરવાનો સંકલ્પ લેવો પડશે. એક વૃક્ષ વાવવું એ માત્ર છોડ વાવવા જેવું નથી, પણ લાખો જીવોને ઓક્સિજન આપવાનું એક મોટું પુણ્યનું કામ છે.

સુંદર વાતની સાથે હવે ફરી સમય થઈ ગયો છે. સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ મુબારકાનું ગીત હવા હવા, જેને સ્વરબદ્ધ કર્યું છે મીકા સિંહ અને પ્રકૃતિ કક્કડે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ગૌરવ રોશિને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ગીતો. એ પહેલા એક નાનકડો વિરામ.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડના

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં ભૂપેન્દર સિંઘ અને મિતાલી સિંઘને સાંભળીએ.

મિત્રો, આ સાથે જ ગઝલનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: વ્હીલર રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીઓ આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ મેં સારથી કહેતા હું દોનો મેં કન્સેપ્ટ કા અંતર યહી હૈ વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે જણાવ્યું, આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે.
1: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કે હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો એ સબસે પહેલા કારણ. દૂસરા સારથી કા સન્માન હો, વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાથી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર.
0: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું. તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે. ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાશે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરીફિકેશન કરાશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. એલાયન્સ એરની મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે. નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે.
2: આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે.
0: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે. 3 દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરીયા નજીક વાહનમાંથી બાળશક્તિના અલગ અલગ પોષણના પેકેટ્સ મળી આવ્યા હતા. જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક JD વાઘેલાએ જણાવ્યું.
3: આઈસીડીએસ ના પરગુનીબેન કાંતિભાઈ ચૌહાણ નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ

0: હતા એના ચાલક છે શાહરૂખ કાનુસા દિવાન રહેવાસી લાલપુર હિંમતનગર તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે.
1: ભરૂચ જિલ્લાના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આજે સવારે 9:30 આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતા ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના ખુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ યાદવે જણાવ્યું.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है.
1: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે 3જા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5 થી 17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બાપભાઈ હેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હોઉં ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: એ રામ રામ અટલબેન
3: રામ રામ કાનન રામ રામ
2: કેમ છો
3: બસ જો મજા મજા છે
2: એમ ને આપણે સામાન્ય રીતે ચોરે મળતા હોઈએ ને તો આપણે સરસ સરસ ખેડૂતોને મળીએ ખેડૂતો અલગ અલગ પાક છે એની ખેતી કરતા હોય એની જાણકારી મેળવીએ એમના ગામ વિશે જાણીએ પણ ઘણી વખત આપણને એવો વિચાર આવે કે બધા જ જ્યારે એક લાઈનમાં ચાલતા હોય ત્યારે જો આપણે થોડાક અલગ કઈક ચાલવાની કોશિશ કરીએ ને તો આપણા માટે તો સ્વાભાવિક જ છે કે એ સાહસ હોય પણ અન્ય લોકો છે ને એને હાસ્યાસ્પદ ગણતા હોય.
3: હા, એટલે ઘણીવાર છે ને આપણે જેને અંગ્રેજીમાં કહીએ છીએ આઉટ ઓફ બોક્સ એવું વિચારવાવાળા લોકો છે ને એને શરૂઆતમાં લોકો સ્વીકારતા નથી.
2: હા ચોક્કસ.
3: અને પછી જેમ જેમ તમે હિંમત કરો આગળ વધો લોકોની વાતોને અવગણો અને પછી તમે સફળતા મેળવો ને તો પછી લોકો તમને સરાહે કે હા હું ભાઈ બરાબર કર્યું તે.
2: હા, એટલે આજે છે ને એવી જ એક વાત છે. આપણને બધાને અનુભવ છે કે આપણે જ્યારે કોઈ પણ શાક બકાલું ખરીદીએ ને તો આપણને લીમડાની 3-4 ડાળીઓ મફતમાં આવતી હોય.
3: અને એ તો આપણો અધિકાર છે એમ લાગે આપણને.
2: ધારો કે ભૂલી જાય ને તો આપણે સામેથી માગીએ કે લીમડો નાખો એમ. તો એવો જે મીઠો લીમડો છે ને એની ખેતી કરતા દંપતીને મળવાનું છે. અને મીઠા લીમડાની ખેતીમાં પણ કેટલું થઈ શકે એના વિશે આપણે જાણવાનું છે. તો સણોસરા ગામેથી અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસિયા આવી ગયા છે ગામના ચોરે. બંને હાજર છે તો પહેલા તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ રામ રામ રામ રામ. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો અમને થોડીક માહિતી તમારા ગામ વિશે આપો કે સણોસરા ગામ કેવડુંક છે અને ત્યાં ખેતીનો વ્યવસાય છે તો એમાં કયા કયા પાક લેવાય છે.
4: મારું ગામ રાજકોટ તાલુકાનું સણોસરા જિલ્લો રાજકોટ છે. આશરે 3-4 હજાર ની વસ્તી ધરાવતું ગામ છે. ગૌરવની વાત એ થાય કે અમારે એક પણ સમાજમાં અત્યારે આડાવડા કોઈના પોલીસ કેસ કે ફરિયાદ નથી. હળીમળી બધા રહી છે. નાનું ગામ છે. હું અત્યારે બી ગામ સણોસરા જ રહું છું.
2: અચ્છા.
4: અને સણોસરા રહીને બીજાથી કંઈક અલગ કરવા માટે હું નાનપણથી મારા ફાધરે મને એવા સંસ્કાર આપ્યા હતા કે બધા કરે એવું કરવા કરતાં કંઈક અલગ કરી એમ. એટલે 2000 થી મેં મીઠા લીમડાની ખેતી કરવા માટે મારા ફાધરે મને સૂચન કર્યું હતું. તો અત્યાર સુધીમાં ધીમે ધીમે શરૂઆતમાં અમે 4-5 વીઘાથી શરૂઆત કરી. અત્યારે અમારી પાસે 25 વીઘાનો મીઠો લીમડો છે.
3: તો તમારી કુલ જમીન કેટલી છે?
4: મારે 50 વીઘા મારા ફાધરને ભાગમાં મારાવી છે. 50-50 પાણીવાળી જમીન છે. જેમાં અડધામાં અમે લીમડો વાવેલો છે ઓલરેડી. અડધામાં અમે મગફળી અને કપાસના અન્ય વસ્તુ વાવી છે.
2: તો અશ્વિનભાઈ તમે

0: જે ખેતી તરફ આવ્યા છો, તો ખેતી છે એ તમે ઓર્ગેનિક ખેતી પહેલેથી કરો છો કે કેમિકલ વાળી
1: ના,
0: કરતા
1: પહેલાથી
0: હતા?
1: તો ઓર્ગેનિક નહોતા કરતા, પણ ધીમે ધીમે કેમિકલ અને રસાયણના ભાવ, તેની આડઅસર અને આડેધડ બધા ઉપયોગ કરતા હતા અને સાઈડ ઇફેક્ટ હોવાથી અત્યારે બધી બી કેમિકલની નથી કરતા, પણ અડધી કેમિકલ, અડધી ગૌમૂત્ર, છાશ, જીવામૃત આવું બધું કરી અને જેવ મને એમ કે સમાજને કે ગામને કે જિલ્લાને અમે સારી વસ્તુ દઈ એવો અમારો નાનપણથી એવો આગ્રહ છે કે સારી વસ્તુ આપીએ, શક્ય હોય એટલે કેમિકલ વગર. કારણ કે મીઠો લીમડો છે એ સીધો બધી નમકીનમાં કે દરેક ફરસાણમાં જાય, એટલે આટકતરી રીતે ને સીધી લીટી આપણે સીધું જ આપણા પેટમાં અમે દઈ છીએ એવું થાય છે.
2: બરાબર,
1: માટે અમે મીઠા લીમડા માટે ફૂલ હાઇજેનિક અને સાફ સફાઈમાં અમે ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુ અમારી એમાં તીરખી, ખરાબ પાન કાંઈ ન હોય જાય, એના માટે અમે બહુ વ્યવસ્થિત ખેતી કરીને ધ્યાન રાખીએ.
2: તો અત્યારે તમારી પાસે માનવ શ્રમ કેટલું છે, કેટલા માણસો રાખ્યા છે?
1: માનવમાં તો હું છે, અમારી પાસે 30 થી પણ વધારે લેડીઝ છે.
2: અચ્છા,
1: પણ ગૌરવની વાત બેન એ થાય કે સિનિયર સિટીઝન કે જેને રફ ભાષામાં કંઈક મોટી ઉંમરના વડીલ કે જેને ઘરે એની કિંમત છે કે નહીં એમ આપણે ના કહી શકીએ, પણ આમ અવેજીમાં છે કે ક્યાં સ્પેરવીલ જેને કે એ મારી ઘરે એવી મોટી ઉંમરના માજી બધે આવે છે, એ હું એને કટિંગ માટે 9 રૂપિયા પર કેજી આપું છું લીમડાના પત્તા તોડવા માટે.
2: અચ્છા,
1: એ જેથી કરીને એ મોટી ઉંમરની લેડીઝોને, નાના બી બેનું દીકરી બધી આવે છે, એ પર કેજી 9 રૂપિયા આપું છું, જેથી સિનિયર સિટીઝન 400 થી પ્લસ કામ કરીને ઘરે જાય છે, એ જેને રફ ભાષામાં ડોસી કહેતા તેને અત્યારે મમ્મી કહેવા માંડ્યા.
2: હવે સુમિતાબેનને પૂછે કે સુમિતાબેન, આપનું પિયર ક્યાં અને અહીંયા આવ્યા ત્યારે કેવી ખેતી થતી હતી અને હવે કેવી ખેતી થાય છે?
3: મારું પિયર કુવાડવા છે, પછી સણોસરા આવ્યા, પછી રિયલ અમે પહેલાં તો મગફળીને એવું આવતા, પછી મારા મેરજ થયા ત્યારથી અમે લીમડો વાવ્યો.
2: અને પછી લીમડો વાવ્યો ત્યારે કઈ આસપાસ લોકોએ કઈ વાત કરી કે ભાઈ આ શું વાવો છો મફત વાવાતી વસ્તુ?
3: બધાય મજાક ઉડાડે ને બેન, બે પાંચ વર્ષ તો અમારે પેલા એમાં ઉપજ જ ન આવે. અત્યારે તો ડ્રીપની નાવી સંશોધન થઈ ગયું વૈજ્ઞાનિક, એટલે ડ્રીપમાં થઈ જાય, ત્યારે તો 3 મહિના સુધી તો પેલા લીમડો ઉગે જ
1: નહીં, એને
3: ઉગવા માટે વાર લાગે.
2: તો આપણે અશ્વિનભાઈ ને પૂછ્યું કે અશ્વિનભાઈ, આના રોપા ક્યાંથી લાવ્યા? પછી લીમડા ઘણા પ્રકારના આવે છે, તો એની પસંદગી કેવી રીતે?
1: એમાં એને કહું બેન તમને કે આની કોઈ એગ્રીકલ્ચર વિભાગમાં જે કોઈ એનું સ્થાન નથી. બીજું કે ઘણી વખત હું જાહેર સભામાં કે એગ્રીકલ્ચરમાં મિટિંગમાં ગયો હોય તો ક્યારે એવી લીમડાની હજી એવું ક્યાંય એને પ્રાધાન્ય એવું નથી આપ્યું કે આને બાગાયતમાં લેવું, આને જંગલ ખાતામાં લેવું, આને એગ્રીકલ્ચરમાં લેવું, એવું હજી ક્યારેય આપ્યું નથી. પણ જે વાડીઓમાં કોઈ લીમડા હોય એની અંદર લીંબોરી આવે, એ લીંબોરી લઈને અમે વાવેલી છે ગોતી ગોતી, એટલે કોઈ આને બજારમાંથી પૈસા દેતા
3: મળે નહીં.
1: એ ધીમે ધીમે ધીમે ધીમે શરૂઆત કરી છે 4 વીઘાથી,
2: એટલે તમે નર્સરી તૈયાર કરી. હા,
1: પછી ધીમે ધીમે એ કર્યું છે, આના માટે અમે ઘણી રાહ જોઈ.
0: અચ્છા, પણ તમે જયારે આમ વિચાર્યું કે મારે મીઠા લીમડાની ખેતી કરવી છે ત્યારે તમારા મગજમાં શું હતું કે એનું શું કરીશું?
1: એમાં હું છે, મારા ફાધરના ભાઈ જારિયા છે, જારિયા એટલે થોડુંક મીઠા લીમડાનું પહેલેથી થોડુંક વાવેતર કરતા, તો એ કે અમે વાવી હતી તો કે અમે થોડુંક પાણી હોય ને તો વાવી દઈશું. એટલે પછી મારા ફાધર કે થોડોક ચાલુ કરો વાવો એમ, તો કે થોડો હું વાવે, એટલે અમે જમીન તો જાતી હતી એટલે સીધો પેલા હે ને 5 વીઘા વાવીને શરૂઆત કરી. તો શરૂઆતમાં સગાવાલા નાનતેન આવે કે શેનું ખેતી કરો, તો આપણે એમ કે લીમડો, તો એવું મોઢું નાનતેન કરી તો બજારમાં મફત મળે, તો આપણને પ્રગતિ કે સારા વિચાર આવવા કરતા નાસીપાસ થવાનો વિચાર જાજા આવતા, કે સમાજ આપણને ગાઈડ એમ કે મીઠો લીમડો વાવ્યો છે એમ. પણ આજે હું બેન તમને ગૌરવ સાથે કહી શકું છું કે રાજકોટ જિલ્લાની અંદર મારા જેટલો લીમડો કોઈને નથી, અને હું જાતે બધું જ ખેતી કરું છું, અને 1993 થી હું જે દી કામે ચડ્યો તે દી હું આમ તો અભ્યાસ મેં SSC બંને SSC પાસ છે. 1993 થી મેં ડ્રીપ લીધી છે, મારી પાસે 50 એ 50 વીઘામાં ડ્રીપ છે.
2: અચ્છા,
1: અને ડ્રીપ થી ખેતી કરવાનો હું પહેલો ફાર્મર છું જેમાં મને લીમડા વતી ઇકોએ મને એવોર્ડ આપેલો છે, GSFC એવોર્ડ આપેલો છે, આત્મામાંથી મને એવોર્ડ મળેલો છે બેસ્ટ ફાર્મર એવોર્ડ, અને સતત આવી રીતે સારી ખેતી કરવાના નાનપણથી મને
2: જિજ્ઞાસા
1: હતી. 30 બાય 15 એટલે અઢી ફૂટ બાય દોઢ ફૂટે વાવેતર કરેલું છે.

0: પણ મેં તમામ ડ્રીપ ઉપર ખેતી કરું છું, લીમડાની અને કપાસ વાવતો ત્યારે, અને તેદું તેત્ય લગી ડ્રીપ ઉપર જ બધી ખેતી કરી, જેથી કરીને તમામ માઇક્રો ન્યુટ્રન્સ, વોટર સોલ્યુબલ ખાતર કે છાસ, ગૌમૂત્ર કાતે જે દેવું હોય એ બધું અમે ડ્રીપ દ્વારા દઈ શકીએ. એટલે એ માટે હે ને ડ્રીપ વસાવો, એવું તમારા માધ્યમથી હું કહું છું તમામ ખેડૂતને કે ભવિષ્યમાં વાતાવરણ ચેન્જ થઈ ગયા, વરસાદ અનિયમિત છે, તો થોડું પાણી હોય તો દરેક પાક ડ્રીપ ઉપર થઈ જાય છે, એવી મારી તમામ ખેડૂતને તમારા વતી એવી અપીલ કરું છું કે થોડું ડ્રીપ વસાવ્યો.
1: તમારે પિયતની શું વ્યવસ્થા છે?
0: અરે આમ તો પિયતમાં તો બેન વર્ષોથી માઠા થતા, પાણી હતું નહીં. અમે મારે 1200 ફૂટના બોર છે બે, એટલે બહુ ટીડીએસ ઊંચા છે, 1000+ના ટીડીએસ વાળા પાણી છે. એને અમે કુવામાં અંદર પાછા રિટર્ન નાખી, ઠંડુ કરી પાછું કાઢી, અને ઈ પાણી અમે પાછા લીમડામાં પાય છે.
1: એટલે લીમડો ટૂંકમાં નબળા પાણીમાં.
0: હા હા, લીમડો બધા પાણીમાં 500-700 TDS થી પ્લસ હોય ને તો ભી વાંધો એને આવતો નથી.
2: તો સુમિતાબેન તમારી ભૂમિકા શું હોય આ ખેતીમાં, તમે શું કામ કરતા હોય એમાં?
3: પાણી વારવાનું, ખાતર નાખવાનું, નીંદવાનું, દવા છાંટવાનું, મજૂરને દેખરેખ રાખવાનું, તમામ કામ
2: કરવાનું.
3: હું જેવું જેન્ટ્સ કામ કરે એવી રીતના જ કરું બધું.
2: તો તમારો દિવસ લગભગ ક્યારથી શરૂ થાય આમ?
3: મારે સવારના
0: 4 વાગ્યાથી
3: રાતના 10 વાગ્યા સુધી.
2: બરોબર, એટલે ખેતીના કામમાં પણ ધ્યાન આપવાનું અને
3: ઘરના કામમાં ધ્યાન આપવાનું,
2: ધ્યાન આપવાનું રહે. બરોબર.
1: અને તમારા બાળકો ખૂબ સરસ ભણ્યા છે, તો એ વિશે થોડીક વાત કરો.
0: બાળકો તો બંનેને ભણાવ્યા, જે નાનું ગામ છે બંનેને ઇંગ્લિશ મીડિયમ ભણાવ્યા. બેન ડોક્ટર અમીષા પટેલને મેં કહી પણ ગૌરવ એ લઈ શકાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપર આવી. એના કરતા એ કે આટલા અત્યાર સુધી એને અપડાઉન કર્યું કે જે ટાઈમ બગાડીને છતાંય આવી, અને એ અત્યારે કમ્પ્લીટલી ડોક્ટર બની ગઈ છે, અને એનાથી નાનો સન છે એ કોમ્પ્યુટર એન્જિનિયર કરાવ્યું, એને બી ઇંગ્લિશ મીડિયમ કર્યું હતું, એને કોમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્લીટ કરી અને એને અપડાઉન કર્યું. એટલે બંને બાળકો અત્યારે કમ્પ્લીટલી થઈ ગયા છે, અને નાની ઉંમરમાં બંનેની સગાઈ બી અત્યારે કરી.
2: તો સુમિતાબેન ખાસ કરીને દીકરી છે, તો એ અપડાઉન કરીને રોજ આવજા કરે તો થોડી આમ ચિંતા તો રહેતી હોય કે
3: જરાય નહીં?
2: નહીં
3: તો કોઈ દિવસ ચિંતા નહીં બેન, એને ખબર છે. નાનપણથી
0: સંસ્કાર એવા આપ્યા હતા કે ડરવું તો જીવવું નહીં,
2: વાહ,
0: અને જીવવું તો ડરવું નહીં. એટલે છોકરાઓને અમે વિશ્વાસ એટલો મૂક્યો હતો, અને છોકરાઓને અમારી ઉપર એટલો વિશ્વાસ હતો કે દીકરી હોવા છતાં આટલો ટાઈમ અપડાઉન કર્યું, ક્યાંય એના ખરાબ જીવ્યું, ક્યાં કઈ એવી કોઈ વસ્તુ નહોતી.
2: સરસ. તમે 2000 ની સાલથી મીઠા લીમડાની ખેતી છે એ શરૂ કરી, શરૂઆતના વર્ષો થોડા કપરા રહ્યા એવી પણ આપણે વાત થઈ, પણ પછી ધીમે ધીમે તમને ખ્યાલ આવ્યો કે ક્યાં વેચાણ થઈ શકે, તો હવે મૂલ્યવર્ધન નું શું કરો છો?
0: પેલા શરૂઆતમાં તો શું છે, અમે તૈયાર થઈ જતા યાર્ડે ને બધાને દઈ દેતા હતા લોકલ વેચવાવાળાને, પણ ધીમે ધીમે ધીમે પ્રોડક્શન વધારતા ગયા, પછી એવું વિચાર્યું કે આપણે જાતે આને દઈ. પછી શરૂઆત ફરસાણ વાળાથી કર્યું, 20 કિલો માગે તો 20 કિલો દેવા બાઇક લઈને જતો, અને ધીમે ધીમે બધી નમકીન વાળાના કોન્ટેક કર્યા, એને રિક્વેસ્ટ કર્યું કે અમારી ક્વોલિટી, ક્વોન્ટિટી, અમારી ટાઈમ ટેબલ બધી જોઈ, અને સતત અમે એના નિયમ પ્રમાણે અમે કામગીરી કરી. તો ગૌરવ સાથે કહીએ ગુજરાતની તમામ નમકીનને અત્યારે હું મીઠો લીમડો પૂરો પાડું છું.
2: અચ્છા, એટલે લગભગ મહિને કેટલું ઉત્પાદન થતું હશે?
0: ઉત્પાદનની એમાં કોઈ માપ મર્યાદા કે માપદંડ નથી, પણ કંપનીને જેટલો જોઈને એટલો હું પૂરો પાડું છું. અગર મારી પાસે ન હોય તો હું બજારમાંથી લઈ, પણ હું કંપનીને કે દરેક ફરસાણવાળાને એની કોઈ બી ભાવે લઈ અને એને રેગ્યુલર ભાવે હું દઉં છું.
2: અચ્છા,
0: ક્યારેક બને એવું ઊંચા ભાવે લઈને પણ નીચે ભાવે દઉં છું,
2: દેવું પડે,
0: જેથી કરીને મારો માલ છે તો મારો તો જે મણ માટે કે ઉધળો વેચાતો હોય તે ગ્રામમાં કિલોમાં વેચાય છે. એટલે ક્યારેક નુકસાની ખાઈને પણ ગ્રાહકને બધાને કે આપણે બેલેન્સ રાખી હગી છે.
2: સુવિતાબેન એ પૂછવાનું થાય કે મીઠા લીમડાનું મૂલ્યવર્ધન કરવું હોય તો એની પ્રોસેસ શું હોય, શું પ્રક્રિયા કરતા હો છો તમે એમાં?
3: વાડિયાથી ઘરે લઈ આવી, પછી ઘરે આવીને અમે બધા હાથેથી બીટી.
2: હા,
3: ગરમી હોય એટલે રહી ન શકે, લીમડો બગડી જાય એટલે પાણી સ્પ્રે કર્યા કરી,
0: ઉપર ફોગર ફિટ કરેલા છે, અને દરેક મજૂર જે રાખેલા છે એને ડાળખીમાંથી પત્તું અલગ કરવાનું, એ પત્તામાંથી અને ડાળખી બે અલગ થઈ જાય, પછી એનું સમથિંગ 15-17 કિલોનું પેકિંગ કરી જરૂરિયાત પ્રમાણે બધાને તાજે તાજો દઈ દે.
2: એમાં કોઈ ધ્યાન રાખવું પડે કે બધા જ પાંદડા ચાલતા હોય છે?
3: ના, ધ્યાન રાખવાનું.

0: ઉપર આઠ થી દસ ડાળી ઉપર કોણી હોય ને એ નહીં લેવાની. પીળું પાંદ હોય તો પણ નહીં લેવાનું, કોઈ કાળું ટપકું ડાઘ વાળું થઈ ગયું હોય તો નહીં લેવાનું. લીમડાની ડાળીની હોય ને એ ડાળી અંદર નહીં જવાની, એની તીરખી નહીં જવા દેવાની, ખાલી પાંદ એટલે પાંદ જ લેવાના. કોઈ ખરાબ પાંદ હોય ને તો નહીં જવા દેવાનું.
1: અને આ ઉપરાંત હવે કઈક તમે મસાલો બનાવવાનું ચાલુ કર્યો છે?
2: આમ તો મારી મિસિસ છેલ્લા દસક વર્ષથી મસાલો બનાવતી પોતે, પણ ફેમિલીને આપણા ગ્રુપ સર્કલને આપતી. પછી ગૌરવ સાથે કહી શકું કે નામ સાથે કે ડોક્ટર ગણી પટેલના સંપર્કમાં આવ્યા અને મીઠા લીમડાની ખેતીમાં કે બધામાં હું જીરું મગફળી બધા વાવેતર કરતા, સતત સાહેબની સલાહ સૂચન પ્રમાણે હું કામ કરતો. પછી એના મિત્રો ને બધા હતા તો સૌરાત દેરીમાં મેં ટેસ્ટિંગ માટે મીઠા લીમડાનો મસાલો બનાવીને બધું આપ્યો એને. તો અત્યારે સૌરાત દેરીની અંદર મારી સ્પેશિયલ મારી છાશ જાય છે, એમાં એ છાશ જેટલી બનાવે છે એને મસાલો હું આપું છું.
1: અચ્છા,
2: એટલે એ મસાલા છાશ કરીને જાય છે એમાં મસાલો હું એને મારા નામથી આપું છું અને એનું એફએસએલનું લાયસન્સ બી લીધેલું છે અને તમામ મસાલાની જે ફોર્મ્યુલા છે
0: ફોદીનો લીમડો કોથમી પછી તીખા નમક બધી વસ્તુ અલગ અલગ નાખી, પછી વરિયાળી અજમો આ તે બધું નાખી શેકીને બધું કોઈ અમુક વસ્તુ સૂકવી દળી.
3: અચ્છા,
2: પછી ધીમે ધીમે જેને કેવી જરૂરિયાત છે બેન ગૌરવ સાથે કહીએ કે ટ્વિન બન બનાવવાનો રાજકોટમાં હું એક છું એટલે વાર લાગશે થોડી, પણ તમે આના મસાલા ને છાશમાં ફ્રૂટમાં તરબૂચમાં કે એક્સ વાય ઝેડ બધામાં સલાડમાં એ ખાલી સાદી સોડામાં અડધી ચમચી નાખીને પી જીજો અને ગેરંટી સાથે કહી કે લિન્સેટના નામથી છે એમાં રીઝન છે મારી સરનેમ લિંબાસિયા એ અને સેટ એટલે રાખ્યું કે એસ એનો આવી જાય એટલે એ આખું એક એક અક્ષર નહોતું અને ભારત સરકાર પાસે મેં એફએસએલનું લાયસન્સ લઈને લોગો લઈને પરમિશન લઈને આ બનાવું છું અને ફૂલ હાઇજેનિક રાખી છે કે તમે એક ચમચી ખાઈ જાવ તો એને કોઈ કેમિકલ કે આ તે કોઈ વસ્તુ નથી.
3: તો સુમિતાબેન આ મસાલો જે તમે બનાવો છો છાશનો મસાલો, તો પહેલા હાથેથી બનાવતા હતા બધું ખાંડવાનું ને બધું?
0: હા, પહેલા હાથથી મિક્સરથી દળીને એવી રીતના બનાવતી, અમુક વસ્તુ ખાંડીને અમુક દળી.
3: અને હવે
2: પાવડર કરી દે
1: તો આ બધું જે સેટઅપ છે
2: અને સારી સુવિધા છે બધી.
1: તો આ જે મસાલો છે એ મહિને કેટલો લગભગ બનાવતા હશો?
2: મહિનામાં તો એવું છે બેન હજી આ વર્ષે જ શરૂઆત કરી છે, લાયસન્સ મારે હમણાં જ આવ્યું છે, ટૂંકમાં એક ચાર આજુબાજુ એટલે ઝાઝો ટાઈમ નથી થઈ ગયો, પણ મંથલી મારે મિનિમમ અત્યારે 200-250 કિલો અત્યારે એમનેમ જાય છે પેકિંગ વગર. પેકિંગ અત્યારે કર્યા છે તો મેં અત્યારે 10,000 બોટલ સ્ટાર્ટિંગમાં ભરી છે અને માર્કેટમાં બધી જગ્યાએ અલગ અલગ રિક્વાયરમેન્ટ છે એમાં બધાને ગિફ્ટ આપ્યો હતો જેથી જાહેરાત મારી થાય અને સારી વસ્તુ સારા કસ્ટમર સુધી પહોંચે.
1: તો આ મસાલો જે બનાવવાનો છે એનો વિચાર કોને આવ્યો પહેલા?
2: આમ તો એ દરેક સગાવાલાને બનાવીને દેતી ફ્રી.
1: અચ્છા,
2: લેતા જાવ લેતા જાવ. પણ ડોક્ટર ગણી પટેલને અમે મસાલો એની ઘરે આપ્યો હતો તો કે આવી વસ્તુ બનાવો તો માર્કેટમાં મૂકો ને તમને શું વાંધો? કીધું સાહેબ કઈ વાંધો નહીં, તમારા માધ્યમથી થેન્ક યુ કહું છું. પછી ધીમે ધીમે એને પ્રોસેસ કરવામાં ખૂબ હેલ્પ કરી છે એટલે સાહેબના સંપર્કમાં મારો સન કરણ છે એ બે કમ્પ્લીટ કરી અને સાહેબે પસંદગી કરીને કમ્પ્લીટ કર્યું અને ધીમે ધીમે બધી દેરીઓને આપી લોકલ આપી છે એ દેરી વાળા લૂજ પેકિંગ કરીને છાશ બનાવે એમાં દીએ પેકિંગ કરીને હું આપું છું.
3: તો અશ્વિનભાઈ આ તમે જે રીતે કરો છો મીઠા લીમડાની ખેતી એવી કોઈ બીજા કરે છે ખરા તમારા
2: ગામમાં? મારા ગામની અંદર બેન હું છેલ્લા 2000 થી મેં સ્ટાર્ટ કર્યું છે તો આજ 2026 લગીમાં એક પણ ફાર્મરે હજી કોઈ વાવેતર નથી કર્યું.
3: અચ્છા,
2: કે હું એક સામાન્ય ખેડૂમાંથી આટલું બધું મેં વસાવી છોકરાઓને ભણાવ્યા અને છે તો હજી કોઈ ઘણી વખત સારા ખેડૂને કહે તમે વાવેતર કરો આમાં બીજા પાક કરતા સારું છે.

0: એક તો મોટા મોટો બેનિફિટ એ લઈએ કે વારંવાર એને હાર્વેસ્ટિંગની જરૂર નથી રહેતી, સતત દર વર્ષે બિયારણ વાવવાનું કાતે એમ સારું છે, થોડીક તકેદારી ના અંતે રાખવાનું છે, પણ કઈક અલગ છે તો અલગ મહેનત અલગ માંગી લઈએ.
1: બરોબર.
2: તો આમાં ધ્યાન શું રાખવું પડે? કોઈ રોગ જીવાત અથવા કોઈ પશુઓનો ત્રાસ આવે
0: તો? એમાં બે વસ્તુ, એક કે ચોમાસામાં બેન સતત ભેજવાળું વાતાવરણ લીમડાને અનુકૂળ નથી, વરસાદ સતત આવે એટલે ટપકી આવી જાય, પાન ખરાબ થઈ જાય એટલે પાન ખરી જાય, અને પાનમાં ડાઘ હોય એટલે એ ક્વોલિટી હાલે નહીં, ફેંકી દેવાની. બીજું શિયાળાની અંદર એને મોલો મચ્છીની બહુ આવે, થીપ્સ માટે નહીં, એટલે એ અલગ અલગ ત્રણેય ઋતુમાં થોડો થોડો પ્રોબ્લેમ રહે, એટલે ધ્યાન બાબતમાં તો બીજા પાકની ઘોડે રાખવું તો પડે જ, કારણ કે પત્તું જ એક એક પત્તાનું ધ્યાન રાખવાનું, જેમ નાના બાળકોને આપણે ઉછેરી મોટા કરી છે એમ એના માટે થોડું ધ્યાન તો રાખવું જ પડે છે.
2: અને પશુઓથી બચાવવા પણ બાઉન્ડ્રી
0: કે કઈ નથી, એક ઈ આમ મોટા મોટો પ્લસ પોઈન્ટ હોય તો એને માણસ ભી નથી ખાતા હતા. આપણે તમને ડાળમાં સાઈડમાં મૂકીએ, પણ તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે હવેથી દરરોજ પર માણસો એ ચાર પાન ફરજિયાત ખાવા, જેથી કરી માથાના વાળ સાથે કઈ મારે ડોક્ટરી બાબતમાં નથી, પણ હવે બહાર નો નાખી દેતા, દાળ ભાતમાં તમારે પાન આવે તો ખાઈ ચાવી જાવ અથવા ખાઈ જાવ, પણ એને નથી ઢોર ખાતા, નથી ભૂંડ. એને પ્રોટેક્શન આપવું પડે કે એને જારી મારવી પડે કે આવું ઠીક છે. ભૂંદડા નાંતે આવે અમારે ડ્રીપ ઇરિગેશન રહ્યું એટલે એના માટે અંદર એસી જેવી હવા આવે એટલે એ થોડુંક નીચે નુકસાની કરે, કોઈ ડ્રીપ તોડે કે એવું સામાન્ય પ્રોબ્લેમ થાય છે.
1: પણ મતલબ લીમડાને કોઈ
0: મુશ્કેલી પાકને બીજા જીવથી નથી થતા,
2: એટલે બાઉન્ડરી ઉપર પણ
0: મિત્રો વાવી શકે તો વાવી શકાય, પણ એ થોડું હોય એટલે શું થાય, ખેડૂને બધાને મજૂરને બોટલો દઈ દઈએ આ દવા છાંટી દઈએ, તો એવી ખેતી હવે શક્ય
2: નથી.
0: દરેક પાકમાં તમારે ખેતીને બિઝનેસ તરીકે જોવો એવી મારી એક નમ્ર અપીલ છે, કે કોઈ ખેતી એવી નથી કે વાવી દીધું એટલે થઈ ગયું, દરેક જગ્યાએ બધામાં ભણતરની જેવું જ એમાં કરે, એટલે એક બાજુ ડોક્ટર રહીએ કે એન્જિનિયર રહીએ ક્લાસ વનના અધિકારી રહીએ એવું હું દાવા સાથે કહું છું કે હું સણોસરા રહીની સારી જિંદગી જીવી શકું.
1: બહુ સરસ વાત છે. તો આપણે જે શરૂઆતમાં વાત કરતા હતા અટલબેન, કે મીઠા લીમડા જેવો જે પાક કે જે સામાન્ય રીતે શાકભાજી સાથે મફતમાં મળતો હોય એની પણ છેલ્લા 25 વર્ષથી ખેતી કરી અને અશ્વિનભાઈ અને સુમિતાબેન છે એક સરસ નવો જ રોજગાર અને નવો વ્યવસાય છે એ ઉભો કરી રહ્યા છે.
2: અને અશ્વિનભાઈ તો કેટલા બધા બેનો રોજગાર પણ આપી
0: રહ્યા, આશીર્વાદ મળે છે જે એના કરતા નાની ઉંમર કરતા જે મોટી ઉંમરના બેન કે ઘરે જેને આપણે એમ નથી કહેતા ખાચવતા, પણ જેને નોન્યુ છે આપણી ભાષા વધારાના ગણી કે બેઠા છે ટાઈમ થાય એટલે જમી લે, એ ત્યાં બેઠા છે એટલે મારી ઘરે બેસે છે, અને 400 થી પ્લસ 500-800 રૂપિયાનું અમુક યંગ તો 800 આજુબાજુ પણ કામ કરે છે પર ડે, એટલે એ રોજીરોટી મળે છે, અને એના ઉપર જે હસી અને સ્મિત જોઈને બહુ આનંદ થાય છે.
1: બહુ સરસ વાત છે. એટલે આ રીતે મીઠા લીમડાથી પણ ઘણો સરસ વિકાસ છે એ થઈ શકે એવું આપણે કહી શકીએ. હવે અત્યારે તો મને લાગે છે કે મિત્રોને પણ અશ્વિનભાઈ સાથે વાત કરવાની મજા આવશે, એટલે એનો નંબર આપી દઈએ. 98928-86750-86750 એટલે કે 9898-86750.
2: તો હવે સરસ મજાનો ચોરો જામ્યો છે, મીઠી મધુરી મીઠા લીમડાની વાત થઈ છે, તો એક મીઠું મીઠું લોકગીત સાંભળીએ
1: ચોક્કસ, અને ડાયરાની રજા લઈએ, મિત્રોને કહીએ રામ રામ
2: રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો, સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ, ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષનું ગઠબંધન તોડ્યું અને યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્બ

0: મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતને ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ પર બોલતા તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં એમએસએમઈને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ એમએસએમઈ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે. શ્રી શાહે ટેક્સી ચાલકોને સારથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ મેં સારથી કહેતા હું. દોનો મેં કન્સેપ્ટ કા અંતર યહી હૈ. वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर

0: को सारथी मानते हैं, ये दोनों सेवाओं के बीच का अंतर है।
1: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના એક દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજસિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19 જીત મેળવી. આવતીકાલે સેમીફાઇનલમાં ડેનિસ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરૂષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8 જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિસા ઝિલ્બરમેન સામે 23-21, 21-11 વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમીફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો.

0: મારા વાલા શ્રોતાઓ, તમે રૂડીનો રેડિયો તો ફરતે સાંભળતા જ હશો, અને વરસાદના વધામણા જલ્દી આવે એની હારે હંડાઈને કહી દઈએ,
1: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ ઇવનિંગ.
2: આ વરસાદની તમે સારી વાત કરી અને એની જ ચિંતા લાગે છે નહીં તમને?
0: આ બધાય ખેડૂતો છે ને મીટ માંડીને ખેતરમાં બેઠા હશો. પેલા તો વરસાદ આવતો હતો ટાઈમ ટુ ટાઈમ અને વાહને મળી રહેતા, પણ અત્યાર તો આ પેટ્રોલ ના ભાવ ને ઈ તે ચિંતા, એ ધૂપધુમાળા ની ચિંતા, વરસાદ ની ચિંતા, આ બધી ચિંતાઓ મને અત્યારથી બહુ થાય. પહેલાના જમાનામાં આવું નહોતું.
2: સાચી વાત. હા તો રાધાબેન, આ હવામાં બધું જે બદલાવ થઈ રહ્યું છે એ વાતાવરણને લીધે જ ને?
0: પણ એની વાત ખ્યાતિબેન સરસ કરવાના છે.
2: હમણાં એ આવવાના જ હતા ખ્યાતિબેન.
3: નમસ્તે રાધાબેન, કેમ છો?
1: જય કેમ છે? જય સેવા. આપણી રેડિયો ટીમ મજામાં.
0: તમે મજામાં ને?
1: મજામાં છીએ. વરસાદ ક્યારે આવશે રાધાબેન? આપડે તો રાહ જોઈ જોઈ ને થાક્યા અહિયાં.
0: અને ખેડૂતો મીટ માંડી બેઠા છે, ચિંતા બહુ છે.
1: આ બધી ચિંતાઓ વળગી ક્યાંથી? એનો વિચાર કર્યો છો કોઈ દિવસ રાધાબેન?
0: કર્યો જ છે. અત્યારે જો આપણા શ્રોતાઓ માટે આપણે થોડું એમને જ્ઞાન આપીશું તો ઉપાય કઈ કરશે.
1: બહુ સાચી વાત કહી તમે. આપણે જે વાતાવરણને સુધારવાની વાત, આબોહવા પરિવર્તનની વાત, એની અસરોને અટકાવવાની વાત, એના માટે જુદી જુદી નવીનીકરણ ઉર્જાનો વપરાશ કરવાની વાત જ્યાં સુધી કરી છે એ બધું એના માટે તો કર્યું છે.
0: એક શ્રોતા જસમતભાઈ મેયરે મને ફોન કર્યો કે ખ્યાતિબેન જે વાત કરી ને એ વાતમાં મારે નાનું સૂર્ય ઉર્જાનું કરવું છે નાનું. તો ખ્યાતિબેન નો કાર્યક્રમ બહુ ગમ્યો.
1: બહુ સારું કહેવાય. તમારા શ્રોતા મિત્રો ખરેખર ખૂબ જ એક્ટિવ લાગે છે, જે આપણી બધી જ વાતો ધ્યાનથી સાંભળે છે અને ખરેખર એમના પોતાના જીવનમાં ઉતારવા પણ માંગે છે. કઈક આપણે સુધારો લાવી શકીએ એના માટે આજે લઈને આવ્યા છે ઇલેક્ટ્રિક વાહનોની વાત.
0: એ પણ સાંભળી છે કે ખજાનો બધો ખાલી થઈ ગયો પાતાળમાં, કારણ કે બહુ જ વપરાશ વધી રહ્યો. એટલે ઇલેક્ટ્રિક સાધનની વાત તો બરોબર છે,
2: પર્યાવરણ માટે પણ ઉપયોગી છે, બચાવવા માટે.
1: બહુ સાચી વાત કહી તમે લોકોએ રાધાબેન. હવે જો હું તમને વાત કરું, આપણા આખા વિશ્વમાં તમને ખબર છે પરિવહન ક્ષેત્ર જે છે ને, એટલે કે જે વાહન વ્યવહાર આપણે બધા વાપરીએ છીએ માણસો, તો એ પરિવહન ક્ષેત્રના માં જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેમાંથી કેટલો બધો ઉત્સર્જન થાય છે ખબર છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો.
2: એવું છે.
1: એ ઉત્સર્જનનો ચોથો ભાગ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરિવહન ક્ષેત્રમાંથી જ ખાલી થાય છે. એટલે 1/4, ચોથો ભાગ આપણે જો પરિવહનમાંથી આટલું બધું આપણું વાતાવરણ બગાડતા હોઈએ તો આપણે એના માટે કામ કરવું જ પડે.
2: પરિવહન એટલે વાહન વ્યવહાર.
1: હા બરાબર.
2: શ્રોતા મિત્રો સમજી લો, આપણે પરિવહન એટલે જે વાહન વ્યવહારના સાધનો છે ને એમની વાત કરે છે ખ્યાતિ.
1: અને એ વાહન વ્યવહારના લીધે તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ જેવા કેટલાય ગ્રીન હાઉસ વાયુઓ આપણા વાતાવરણમાં બહુ છૂટે છે, ભેગા થાય છે, જેના લીધે આખા વિશ્વનું ઉષ્ણતામાન એટલે કે તાપમાન વધતું જાય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ.
0: એટલે જ ગરમી લાગે છે. વરાતે નહીં આવતો.
1: બહુ સાચી વાત કહી
2: વાતાવરણમાં ફરક પડે છે.
1: આપણે પહેલા તો કેવું હતું, ચોમાસાના ટાઈમે ચોમાસું, ઉનાળાના ટાઈમે ઉનાળો અને ઠંડીના ટાઈમે ઠંડી. હવે તો કશું એવું રહ્યું નથી. એ બધું આના જ કારણે આબોહવા જે આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ તેના કારણે જ આપણે આ બધી અસરો ભોગવી રહ્યા છીએ. આપણને પરેશાની છે એની અંદર જો એક આશાનું કિરણ જોઈએ તો હવે પરિવહન ક્ષેત્રમાં આવેલા ઇલેક્ટ્રિક વાહનો છે.
0: એટલે કે બદલાવ માટે આ બધું જરૂરી છે તમે કહી રહ્યા છો એ જ ને?
1: બરાબર. જો આપણે આબોહવા પરિવર્તન સામે લડવું હશે અને આપણું પરિવહન એટલે કે વાહન વ્યવહાર સ્વચ્છ રાખવો હશે તો આપણે બધાએ હવે ઇલેક્ટ્રિક વાહન ઉપર ચડવું પડશે, અથવા તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર વાહન વ્યવહારને અપનાવવો પડશે.
2: આ ઇલેક્ટ્રિક વાહન એટલે શું ખ્યાતિબેન?
1: જો ભાવિકાબેન તમને સમજાવું, જે વાહન સંપૂર્ણ એટલે પૂરેપૂરી રીતે અથવા આંશિક રીતે વીજળીથી ચાલતું હોય એને ઇલેક્ટ્રિક વાહન કહેવાય. અને ઇલેક્ટ્રિક વાહનોમાં સ્કૂટર પણ આવી જાય, રિક્ષા પણ આવી જાય, ગાડી પણ આવી જાય, ફોર વ્હીલર કાર, બસ પણ આવી જાય અને ટ્રક પણ આવી જાય. બોલો,
2: સારું કહેવાય.
1: અને તમને ખબર છે આપણું આખું અર્થતંત્ર ચલાવવા માટે બધા જ વાહનોનો

0: બહુ જ ઉપયોગ થાય છે આખા દેશમાં.
1: પણ હે ખ્યાતિબેન, એમાં એવું પણ હોય કે ચાર્જિંગ કરવું પડે હે બધામાં,
0: બહુ સાચી વાત કીધી. તો જો રાધાબેન, ઇલેક્ટ્રિક વાહનોમાં પણ એના અલગ અલગ પ્રકાર હોય છે. તો હું તમને જણાવી દઉં કે એક હોય છે જે બેટરીથી ચાલે, એક હોય છે જે સંપૂર્ણપણે વીજળીથી ચાલે, એટલે કે બેટરીથી ચાલે. બરાબર. તો એ બેટરીને આપણે ચાર્જિંગ કરવું પડે, અને એને ચાર્જિંગ કરવા માટે આપણે કોઈ ચાર્જિંગ સ્ટેશન પર અથવા ઘરે ચાર્જ કરવી પડે છે. બરાબર. તો આ થઈ બેટરીની વાત. બીજું જે ઇલેક્ટ્રિક વાહન છે એ હાઇબ્રિડ હોય છે. એટલે હાઇબ્રિડ એટલે શું? કે એમાં પેટ્રોલ અથવા ડીઝલ થી પણ ચાલે અને ઇલેક્ટ્રિક મોટર પણ હોય એમાં થોડું, એટલે બંને ભેગું હોય. બરાબર. એટલે બેટરી જયારે વાહન ચાલતી વખતે આપોઆપ એમાં ચાર્જ થઈ જતી હોય છે, એને અલગથી ચાર્જ કરવાની જરૂર પડતી નથી. હવે ત્રીજો એક પ્રકાર છે પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન. એટલે આ વાહનમાં શું

0: લેવું હોય, બરાબર, એટલે બેટરી જયારે વહન ચાલતી વખતે આપોઆપ એમાં ચાર્જ થઈ જતી હોય છે, એને અલગથી ચાર્જ કરવાની જરૂર પડતી નથી. હવે ત્રીજો એક પ્રકાર છે પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન. એટલે આ વાહનમાં શું થાય, પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર આમાં પણ બંને વસ્તુ હોય, પણ આમાં બેટરીને બહારથી ચાર્જ કરવી પડે, જેમ પેલા ઇલેક્ટ્રિક વાહનમાં આપણે કરીએ છીએ એવી રીતે, અને થોડું અંતર માત્ર વીજળીથી ચલાવી શકાય છે, બરાબર, એમાં વધારે વીજળી ના ચાલે, થોડુંક અંતર વીજળીથી ચાલે અને બાકી પેટ્રોલથી ચાલે, પ્લગ ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન કહેવાય. પછી ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહન એટલે શું, તો કે આ વાહનોમાં હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થાય અને એ ગેસથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે, અને જ્યારે એમાંથી ઉત્સર્જન થાય ને, એટલે કે ગેસ ધુમાડા જે બહાર નથી નીકળતા વાહનમાં, તો એ ધુમાડામાં આમ જનરલી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળતો હોય, પણ આની અંદર પાણી બહાર નીકળે છે.
1: ઓહો.
0: અને હાલમાં ભારતમાં તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ શરૂ થયો છે. તો આ બધા ઇલેક્ટ્રિક વાહનોના અલગ અલગ પ્રકાર હતા.
2: બહુ સરસ, શ્રોતાઓને ખબર પડી જ જાય આ બધી.
1: ખ્યાતિબેન, આ સરસ તમે ચાર પ્રકાર તો સમજાવ્યા, પણ આ ગુજરાતમાં પણ આની શરૂઆત થઈ ગઈ છે?
0: હા પારુલબેન, ગુજરાતમાં પણ આપણે ઇલેક્ટ્રિક વાહનોની શરૂઆત થઈ ગઈ છે, અને એમાં પણ જો વાત કરું તો જે ટુ વ્હીલર એટલે કે સ્કૂટર અને બાઇક એવા વાહનોની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં, અને એનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી પણ રહ્યો છે. આ સિવાય ઇલેક્ટ્રિક રિક્ષા જેને ઈ રિક્ષા કહીએ છે, એનો પણ ઉપયોગ હવે ગુજરાતમાં શરૂ થઈ ગયો છે, જેમાં મુસાફરો અને માલ સામાનની હેરફેર માટે વપરાય છે. નાના વેપારીઓ અને સ્વરોજગારી માટે પણ આ ઈ રિક્ષા હવે બહુ લોકપ્રિય થઈ રહી છે. આ સિવાય ઘણી બધી ઇલેક્ટ્રિક કાર પણ અહીંયા લોન્ચ થઈ ગઈ છે, અને લોકો તેમના પર્સનલ વ્યક્તિગત યુઝ માટે વાપરે પણ છે. આ સિવાય જો તમને વાત કરું તો ઇલેક્ટ્રિક બસ, આપણા ગુજરાતના કેટલાય શહેરોમાં જાહેર પરિવર્તન માટે ઇલેક્ટ્રિક બસો શરૂ થઈ ગઈ છે. તમને ખ્યાલ હોય તો આપણા અમદાવાદની બીઆરટીએસ બસ પણ ઇલેક્ટ્રિક બસ જ છે. તો અત્યારે ઇલેક્ટ્રિક બસમાં બીઆરટીએસ આપણી પહેલો એક પહેલ છે જે શરૂ થઈ ગઈ છે, બરાબર.
2: તમે બહુ સરસ વાત કરી કે આની કોઈ સબસિડી ત્યાં પહોંચી શકીએ અને સરળતાથી લઈ શકીએ.
0: ચોક્કસ રાધાબેન, આ જે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશની વાત છે, તો તેને આપણી સરકાર પણ ખૂબ પ્રોત્સાહન આપી રહી છે, કેમ કે તે આબોહવા પરિવર્તનને રોકવા માટે ખૂબ સારો ફાળો આપી રહ્યું છે,
2: પ્રયાસ જ છે
0: ને. એટલે ગુજરાત સરકારે અગાઉ પણ આ બધી ખરીદી માટે સબસિડી આપી હતી, તો 2024 સુધી એક યોજના ચાલી હતી જેના અંતર્ગત આપણને ગુજરાત સરકાર ટુ વ્હીલર માટે 20,000 સુધીની સબસિડી, થ્રી વ્હીલર માટે 50,000 સુધીની સબસિડી, અને ફોર વ્હીલર કાર માટે 1.5 લાખ સુધીની સબસિડી આપતી હતી. પરંતુ આ જે યોજના હતી તે 2024 સમાપ્ત થઈ ગઈ છે. પણ તમને હાલની યોજનાની વાત કરું તો હાલમાં ગુજરાત સરકારે ઈવી ઉપર રોડ ટેક્સ જે લાગે ને, રસ્તાનો ટેક્સ, એમાં મોટી રાહત આપી છે. એટલે સામાન્ય રીતે જે રોડનો ટેક્સ 6% ભરવો પડતો હોય ને, એ જે લોકો ઈવી ચલાવે ને, તો ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ, એના માટે માત્ર 1% ટેક્સ લાગે છે. અને આ લાભ 2027 માર્ચ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે.
2: સરસ.
0: કેન્દ્ર સરકારની પીએમ ઈ ડ્રાઈવ યોજના છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને અન્ય ઈવી માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે સહાય પણ આપવામાં આવે છે. આ યોજના જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે. હવે તમને એક બહુ રસપ્રદ વાત કહું રાધાબેન, જો માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં લગભગ 75% વધારો થયો છે, જે દર્શાવે છે કે લોકો હવે ઝડપથી સ્વચ્છ પરિવહન તરફ આગળ વધી રહ્યા છે, અને પોતે પણ આબોહવા પરિવર્તનમાં કંઈક ફાળો આપી રહ્યા છે.
2: એટલે સમજી તો ગયા છે,
1: લોકો જાગૃત થયા છે પર્યાવરણ માટે.
3: ખેતીબેન, આ બધી જે વાત કરીએ તો બહુ સરસ કરી તમે, પણ આના કોઈ ફાયદા હશે?
0: ચોક્કસ કહીએ, જો સૌથી મોટો ફાયદો તો પર્યાવરણ અથવા તો આબોહવામાં થાય છે, જેને આપણે બગડતા અટકાવીએ છીએ ઇલેક્ટ્રિક વાહનો થકી. તો એના લીધે શું થાય કે આપણે જયારે ઇલેક્ટ્રિક વાહન ચલાવીએ ત્યારે આપણે પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણની બચત કરી રહ્યા છે. તો એક તો એ ફાયદો છે, બીજું જયારે એ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવીએ છીએ ત્યારે આપણને જે ધુમાડા નીકળે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વગેરે આમાં નીકળતું નથી, એટલે આપણી આબોહવા પણ સારી રહે છે, એટલે હવાની શુદ્ધતા વધે છે, અને આપણે વ્યક્તિ

0: વ્યક્તિગત રીતે જો ફાયદો વિચારીએ તો સરકાર જે આમાં સબસિડી અથવા તો જે ફાયદા આપી રહી છે તેનો લાભ આપણને મળે છે. તો આવા બધા ફાયદા ઇલેક્ટ્રિક વાહન વાપરવાથી ચોક્કસ થાય છે.
1: તો તમે જે ઇલેક્ટ્રોનિક ની વાતો કરી છે એ ખરેખર લોકો અત્યારે એમાં ગયા છે અને લઈ રહ્યા છે, બરોબર? તો એવા કોઈ પડકારો આયા છે?
0: રાધાબેન, જો પરિસ્થિતિઓ છે ને માણસે અમુક નિર્ણય લેવા માટે પ્રેરણા આપે, બરાબર, તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ આના માટે વિવિધ રાહતો અને પ્રોત્સાહનો આપે જ છે જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનોનો વધારે ઉપયોગ. પણ આમાં ધ્યાનમાં રાખવા જેવી પણ એક બે વાતો છે જે હું તમને ખાસ જણાવી દઉં કે જ્યારે બી આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરીએ ત્યારે એની જે બેટરી હોય છે ને એ બનાવવા માટે લિથિયમ, કોબાલ્ટ, નિકલ જેવા ખનિજો એમાં જરૂરી છે. આ બધા પણ ખનિજ છે જે આપણને બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે એટલે એના લીધે એનો ભાવ પણ વધે છે. બીજું, ઇલેક્ટ્રિક વાહનોના પર્યાવરણના તો લાભો છે જ, પણ એ એના ઉપર આધાર રાખે છે કે તમે તમારી ઇલેક્ટ્રિક વાહનની બેટરી કે નવીનીકરણ ઉર્જા એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા અથવા પાણી ઉર્જાથી ઉત્પન્ન થતી ઉર્જાથી તમે બેટરી ચાર્જ કરશો તો તમે ખરા અર્થમાં આના દ્વારા પર્યાવરણમાં કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો કરો છો.
1: બાપરે, મારા મગજમાં બહુ લાગી ગઈ છે. કારણ કે મને એવું લાગે છે કે લોકો હવે ખરીદતા અટકશે નહીં, ઝડપથી આનો ઉપયોગ કરશે.
0: સાચી,
1: ભલે થોડુંક મોંઘું છે પણ પર્યાવરણને નુકસાન નહીં થતું.
0: પણ એનું કારણ બીજું પણ છે વ્રાધાબેન, કે અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિને કારણે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પણ દુનિયાભરમાં વધી છે, એના કારણે પણ એના ભાવમાં કદાચ થોડો વધારો થઈ જશે. એટલે મોંઘું થશે પણ ચોક્કસ વાપરવા જેવું છે. તેથી આપણે બધા શ્રોતાઓને પણ કહીએ કે જ્યારે પણ તમને શક્યતા હોય ત્યારે તમે આવા જ પરિવહન તરફ વળો એવી અમારી બધાની ખૂબ તમને વિનંતી
1: છે.
2: ખુબ સરસ માહિતી આપી ખ્યાતિબેને, તો આપણે એનો આભાર માની લઈએ રાધાબેન.
1: હા, પેલા તો ખ્યાતિબેનનો ખૂબ આભાર માનો, કારણ કે જે વાતો એમણે જે કરી છે અત્યાર સુધીના એપિસોડોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને માનવને બચાવવા માટેની અને લોકોના આરોગ્યને રોજગારી તરફ આગળ વધવાની જે આત્મા વાતો કરી છે, ઈંધણની વાત કરીએ કે પાણીની વાત કરીએ કે પવનચક્કીની વાત કરીએ કે ઉર્જાની વાત કરીએ, ખૂબ સરસ. અને ખ્યાતિબેનનો ખૂબ આભાર માનું છું. એ અમારા વાલા શ્રોતાઓ, ન ખબર પડતી હોય અને ખ્યાતિબેને અમારી જોડે હાજરમાં જોઈ છે અને રૂડીના રેડિયોની ટીમ તો હાજર જ હોય છે ને, તો ફોન નંબર બોલી લ્યો.
2: જો તમને કઈ પણ પ્રશ્ન હોય, કોઈ વધારે માહિતી જાણવી હોય તો ચોક્કસ થી ફોન કરજો. એ માટે નંબર છે 07926573970. અને હા શ્રોતા મિત્રો, તમે કેટલા આ વિકલ્પનો ઉપયોગ કર્યો એ પણ અમને ચોક્કસ થી જણાવજો. એના માટે સરનામું લખી લો. સરનામું છે રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6.
1: એ અમારા હંદાય શ્રોતાઓને આ નવીનકરણના આટલા બધા સ્ત્રોત ઉભા કર્યા છે, તો આ સ્ત્રોત તમારે ખરીદીને અમને કઈક તો માહિતી બીજી આપજો અને પત્ર લખતા રહેજો. અને તમને પત્રો લખ્યા છે તો ઈ પત્રોના જવાબ હારે હંદાયને કહી દઈએ,
3: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ નાઈટ.

રૂડીનો રેડિયો આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, રાત્રિના 8:16 થઈ છે અને હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમનું પ્રથમ ગીત કિશોર કુમારના સ્વરમાં છે, ફિલ્મ મહેબૂબા.

આશા ભોંસલે અને અશોક કુમારના સ્વરમાં આપ ખૂબસૂરત ફિલ્મનું આ ગીત સાંભળી રહ્યા હતા. આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે સમય છે ગુજરાતી ગીતો સાંભળવાનો. તો મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં બરકત વિરાણીની આ રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હમણાં આપ મનહર ઉદાસને સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હવે પછીનું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં સર ફિરોઝી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સ કે 50વાં સ્વતંત્રતા દિવસ સમારોહ મેં વિશિષ્ટ અતિથિ કે રૂપ મેં શામિલ હોને કે લિયે વિક્ટોરિયા પહોંચે. ભારત ને સેશલ્સ કો વિકાસ ઓર સુરક્ષા કે લિયે ફાસ્ટ પેટ્રોલ વેસલ, એમ્બ્યુલન્સ, યુટિલિટી વાહન ઓર લેઝર રેડિયલ બોટ ઉપહાર મેં દિયે. પ્રધાનમંત્રી મોદી કલ આકાશવાણી કે મન કી બાત કાર્યક્રમ મેં વિચાર સાઝા કરેંગે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ કે મહાસચિવ ચંપત રાય ઓર ટ્રસ્ટી અનિલ મિશ્રા ને કથિત દાન ચોરી મામલે મેં નૈતિક આધાર પર ઇસ્તીફા દિયા. અમરીકા ઓર ઈરાન કે જવાબી હમલો કે કારણ સંઘર્ષ વિરામ પર ખતરા ઓર યુએસ ઓપન બેડમિન્ટન મેં ભારત કી દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત ઓર રૌનક ચૌહાણ સેમીફાઇનલ મેં પહોંચે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિન કી સેશલ્સ યાત્રા પર વિક્ટોરિયા પહોંચ ગયે હૈ. હવાઈ અડ્ડે પર સેશલ્સ કે રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હરમિની ને ઉનકા ગર્મજોશી સે સ્વાગત કિયા. સોશિયલ મીડિયા પોસ્ટ મેં શ્રી મોદી ને ઇસકે લિયે રાષ્ટ્રપતિ હરમિની કા આભાર વ્યક્ત કિયા. પ્રધાનમંત્રી ને કહા કે સેશલ્સ હિન્દ મહાસાગર મેં ભારત કા મહત્વપૂર્ણ સમુદ્રી સાઝેદાર ઓર કરીબી મિત્ર હૈ. શ્રી મોદી ને દોનો દેશો કે લોગો કે લાભ કે લિયે ભારત ઓર સેશલ્સ કે દીર્ઘકાલિક સંબંધો ઓર સહયોગ કો બઢાવા દેને કે લિયે સાર્થક યાત્રા કી ઉત્સુકતા પ્રકટ કી. બ્યોરા હમારે સંવાદદાતા સે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी ने सेशल्स के बोटेनिकल गार्डन का दौरा किया और वहां आयोजित वृक्षारोपण कार्यक्रम में भाग लिया. इस दौरान उन्होंने डॉक्टर हरमिनी की मौजूदगी में कोकोडीमर का

0: championships with a convincing 2-0 victory over Kazakhstan in their opening Group C match in Yatsushiro, Japan. The girls' doubles pair of Durga Aisha Kandrapu and Kirti Manchala gave India a strong start by defeating Alyssa Kuleshova and Diana Naminova 11-5. Puneet Suresh and Deepti Raj Aditi then edged past Mustafa Malikzan and Alyssa Kuleshova 11-10 to extend India's lead. The Indian team went on to dominate the remaining matches and comfortably sealed the tie. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in US tonight. In another Group E fixture, Croatia will face Ghana at Philadelphia in the US. Both matches are scheduled to begin at 2:30 a.m. IST. Earlier, Spain booked their place in the knockout stage with a hard-fought 1-0 victory over Uruguay. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Seychelles to attend its 50th independence anniversary celebrations as guest of honour. India gifts fast patrol vessel, ambulances, utility vehicles and laser radial boats to Seychelles for its development and security. Prime Minister Modi to share his thoughts in Man Ki Baat program on Akashvani tomorrow. Sri Ram Janmabhoomi Mandir Trust General Secretary Champat Rai and Trustee Anil Mishra resign on moral grounds following the donation embezzlement case. Ceasefire between the US and Iran under pressure after a series of retaliatory strikes between the two sides. That is all in the news at 9. Good night.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે સાંભળીએ શ્રોતાઓના પત્રોના ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે.
2: નમસ્તે પત્ર મિત્રો. નમસ્તે હિતેશભાઈ.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, પત્ર મિત્રો અને દેવાંગભાઈ, આપને પણ નમસ્કાર અને સવિનય વિનંતી કે કાર્યક્રમમાં સ્વાગત આપનું.
2: હિતેશભાઈ, 15 જૂન ગઈ, શાળાઓ શરૂ થઈ ગઈ, પણ વરસાદ હજુ વરતાતો નથી, એટલે ઋતુનું આખું સમયચક્ર થોડુંક આમ આઘું પાછું થઈ ગયું ને એવું લાગે છે.
3: પણ દેવાંગભાઈ, એવું છે કે કેરાલામાં તો ચોમાસાએ વિધિવત રીતે પ્રવેશ કરી દીધો છે, એટલે હવે બસ આપણે ગુજરાત રાજ્યમાં પણ આગમનની ઘડીઓ ગણાય છે.
2: ઘડીઓ ગણાઈ રહી છે અને આપણા ખેડૂતો પણ જે ખેતરમાં ઉભા હશે, ચાતક નજરે આમ આંખો પર હાથ કરીને આમ જોતા હશે ઉપર કે વાદળ દેખાય કે નહીં. પણ એ વરસાદ 5-10 દિવસ આગો પાછો આવવાનો જ છે. પણ સાથે સાથે મજાની વાત એ છે હિતેશભાઈ કે પત્રનો પણ વરસાદ આ વખતે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં થયેલો છે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. આ પ્રથમ પત્ર ભાવનગરથી છે, પ્રવીણચંદ્ર પી વાઘેલાનો. તો લખે છે કે જે મહિનાના બીજા અને ચોથા શનિવારે સવિનય વિનંતી કે કાર્યક્રમ પ્રસારિત થાય છે, તેમાં પત્રોના જવાબો અને ઈમેલનું વાંચન થાય છે. એ શ્રોતાઓના અભિપ્રાય લક્ષી પત્રો, સમીક્ષા લક્ષી પત્રો હોય છે, એ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સવારે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધીના જે કાર્યક્રમો પ્રસારિત થાય છે, તે ઉત્તમ અને ઉત્કૃષ્ટ તેમજ માહિતીસભર, પ્રશંસનીય, વૈવિધ્યસભર અને સરાહનીય કાર્યક્રમો હોય છે. સવિનય વિનંતી કે કાર્યક્રમના પ્રસ્તુત કરતા હિતેશભાઈ માવાણી, દેવાંગભાઈ ભટ્ટ, ઉર્વી બેનને કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ જાની, જેઓ નિવૃત્ત થયેલ છે, તેઓ દ્વારા કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ બદલ અભિનંદન, ધન્યવાદ અને શુભેચ્છાઓ. આકાશવાણીના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રામાં સુર સંગાત, શબ્દોમાં મહેકતી યાદોમાં આપ સર્વે ઉદ્ઘોષક ભાઈઓ દ્વારા જે વિવિધ મહાનુભાવોના ઇન્ટરવ્યુઝ લીધા તે સાંભળવાની ખૂબ જ મજા આવી છે. તેઓ આગળ લખે છે કે નલિનીબાઈ શાહ, મનુભાઈ જાની, હરીશભાઈ કગવાણી, તુષાર શુક્લ, આ બધાની મુલાકાતો તેમને ખૂબ જ ગમી છે, સાથે સાથે સંગીતકારોની મુલાકાતો પણ તેમને ખૂબ ગમી છે.
3: દેવાંગભાઈ, આ પ્રવીણચંદ્રભાઈ વાઘેલાએ વિસ્તૃત રીતે અને જે તેમણે સમીક્ષાત્મક પત્ર લખ્યો છે તે માટે આભાર. અને ફરીથી આપણે દરેક મિત્રોને કહીએ કે આ પ્રકારના કાર્યક્રમોની વિસ્તૃતતાપૂર્વક જે અમને પોતાના સૂચનો મોકલાવે, કાર્યક્રમો કઈ રીતે ગમ્યા તે અમને લખીને મોકલાવે તો આનંદ થશે. અને તમે કહ્યું તેમ આ વખતે પત્રોનો વરસાદ છે.
2: જી બિલકુલ.
3: તો આ વરસાદમાં આપણે શ્રોતાઓને પીંજાવીએ.
2: જી,
3: મારી પાસે આ પત્ર છે. મહેસાણાથી 40 વર્ષથી વધુ સમયથી રેડિયો સાંભળતા અને એસટી ઓફિસથી નિવૃત્ત થયેલા

0: ચંદુભાઈના જય કૃષ્ણ. આકાશવાણીની સ્થાપનાના 90 વર્ષ નિમિત્તે સ્ટાફ તથા સર્વે ભાઈ બહેનોને અભિનંદન આપે છે અને આ રીતે રેડિયો ઉપર નવા નવા પ્રોગ્રામ બનાવી મનોરંજન પૂરું પાડો તેવી વિનંતી છે. થોડા દિવસ પહેલાં વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવેલ તે અંગે મારા બાળપણના અનુભવો જણાવવા માંગુ છું. ફાધર મધર ખેતી કરતા અને 3 થી 4 ભેંસો રાખતા હતા. અમે જ્યારે નાના હતા પ્રાથમિક શાળામાં ત્યારે ઘરથી બનાવેલા વલોણામાં મદદ કરતા હતા અને પોતાની માતા તરફથી તાજા માખણ ખવડાવતા હતા, જેની સુગંધ ઘણી સારી હતી. મારી ઉંમર અને ઘરડી ભેંસની ઉંમર સરખી હતી, જેનું દૂધ દહીં મીઠું લાગતું હતું. નમસ્કાર, આકાશવાણી કાર્યક્રમમાં દેવાંગભાઈ સાથે ઘણી વાતો થતી હતી અને પહેલી વાર આકાશવાણી રૂબરૂ મુલાકાત થયેલ, જેનો મને આનંદ છે. ચંદુભાઈ લખે છે કે અમારા જેવા જૂના રેડિયો સાંભળતા અને નવા નવા મિત્રો બનાવનારની મુલાકાત ગોઠવો તો સારું. તેમનું એક સૂચન છે કે સવારે 7 વાગ્યા પછી ગુજરાતી ગીતોને બદલે ગુજરાતી કે હિન્દી ફિલ્મ ભજનો આપો અને આ રીતે સવારનું વાતાવરણ ભક્તિમય બની શકે છે. આપના સૂચન માટે આભાર અને ચંદુભાઈ આપના વિસ્તૃત પત્ર માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર.
1: હિતેશભાઈ, મારા હાથમાં પત્ર છે પોરબંદર જિલ્લાના રાણા વાવથી. પત્ર લખનાર મિત્ર છે કે પાગલ, જેઓ એ ખ્વાઇશ તરીકે ઓળખાય છે. સાથે શ્રીમતી પરવીન કમાલ, તસ્લીમ મોહસીન મેહુલ, નીલોફર સોનલ, આના ઇવાન, ચિન્નત તથા અન્ય મિત્રો.
0: દરંગભાઈ, હું આપને યાદ આપું કે રાણાવાવના પત્ર મિત્ર કે પાગલ આકાશવાણી અમદાવાદના પણ પત્ર મિત્ર બનેલ છે, તેના માટે આભાર. પરંતુ તેઓ આકાશવાણી રાજકોટ સાથે તેમનો ઘણો જૂનો સંબંધ છે અને રાજકોટમાં પણ તેઓ આકાશવાણીમાં નિયમિત રીતે પત્ર લખતા હતા.
1: હિતેશભાઈ, એ જ વસ્તુ એમણે આ પત્રમાં લખી છે કે આકાશવાણી અમદાવાદથી રજૂ થતા બધા જ કાર્યક્રમો અમને ખૂબ જ ગમે છે, પણ અમે પત્રો લખી શકતા નથી, તો દરગુજર કરશો અને પત્રનો જવાબ જરૂરથી આપશો તેવી વિનંતી. યુવાણી ગામનો ચોરો, સૈયર અને મુલાકાતો અમે સાંભળીએ છીએ અને અમને ગમે પણ છે. એક વાત છે કે અમારા પત્રો સાથે અમારી પસંદના ગીતોનો કોઈ કાર્યક્રમ આવતો નથી, તો એવો કોઈ કાર્યક્રમ શરૂ કરો તો અમારા પત્રો સાથે અમારી પસંદગીનું ગીત પણ સાંભળવા અમને મળે. બીજું કે યુવાણી તથા ગામનો ચોરોમાં પત્રોના જવાબ આપો છો કે નહીં, ન આપતા હો તો પણ આપો તેવી નમ્ર વિનંતી છે.
0: પત્ર મિત્ર તરીકે સ્વાગત છે કે પાગલનું. અને મારી પાસે ઇમેલ છે જૂનાગઢથી કિરીટ સોલંકી અને તેમની સાથે છે શ્રીમતી કીર્તિ સોલંકી. હાલમાં મંગળવારે સવારે અમદાવાદ વિવિધ ભારતી પરથી 10 થી 11 દરમિયાન રજૂ થતો હેલો હેલો કાર્યક્રમનું પુનઃ પ્રસારણ પ્રાઇમરી ચેનલ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પરથી 11 થી 11:45 સુધી કરવામાં આવે છે. આ રીતે કાર્યક્રમનો સમય 15 મિનિટ ઘટી જાય છે, જેના કારણે 2-3 શ્રોતાઓ પોતાની ફરમાઈશ પ્રાઇમરી ચેનલ પર સાંભળી શકતા નથી. તો મહેરબાની કરીને આ પુનઃ પ્રસારણ કાર્યક્રમનો સમય પૂરેપૂરો 1 કલાકનો કરવામાં આવે એવું અમારું સૂચન છે, કારણ કે પ્રાઇમરી ચેનલ પર કાર્યક્રમ સાંભળવાવાળા શ્રોતાઓની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં પણ જે 2-3 ગીતો ઓછા વાગે છે એ ક્યારેક પ્રાઇમરી ચેનલ પર રેડિયો પર જ કાર્યક્રમ સાંભળનાર શ્રોતા હોય તો તે ખૂબ જ મહેનત કરીને ફોન લગાવેલ હોય છતાં તે પોતાની ફરમાઈશ સાંભળી શકતા નથી. કિરીટભાઈ, આપના સૂચન માટે આભાર. અને કિરીટભાઈ આગળ લખે છે કે અગાઉ રજૂ થયેલ શ્રેણી ઉંબરનો અતિથિનું પુનઃ પ્રસારણ સહિયર કાર્યક્રમમાં કરવામાં આવે એવું અમારું સૂચન છે. ફરી એક વખત આપના સૂચન માટે આભાર.
1: હિતેશભાઈ, આ મારા હાથમાં જે પત્ર છે તે સુરેન્દ્રનગર જિલ્લાથી વઢવાણથી લખનાર મિત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ. તેઓ લખે છે કે આકાશવાણી અમદાવાદના સવારથી સાંજ સુધીના દરેક કાર્યક્રમો બહુ જ ગમે છે. જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે જે કંઈ પણ કાર્યક્રમ આવતો હોય તે અમે સાંભળીએ છીએ. દરેક કાર્યક્રમ જીવન ઉપયોગી હોય છે. જ્ઞાન વિજ્ઞાન, ખેતી, રમતગમત, શિક્ષણને લગતા, બાળકો, યુવાનો, વડીલો, બહેનોના કાર્યક્રમો, બધા જ કાર્યક્રમો ખૂબ જ જીવન ઉપયોગી હોય છે. સવિનય વિનંતી કે માં જણાવવાનું કે થોડા દિવસ પહેલા ડોક્ટર સાહેબની એક મુલાકાત તેમણે સાંભળી હતી, રાકેશભાઈ જોશીની. એમણે દેહદાન, અંગદાન વિશે વાત કરી હતી, તો એ જાણકારી તેમને ખૂબ જ ગમી છે. અને પરમાર જેઠાભાઈ વીરાભાઈ લખે છે કે તેમને પણ દેહદાન કરવું છે, તો એ અંગે માહિતી આપો.
0: દેવાંગભાઈ, આપણે આકાશવાણીના માધ્યમથી જેઠાભાઈને આપણે જણાવીએ કે આ રીતે તેમનો જે વિચાર છે, સૂચન છે, એ ઉમદા છે. મનુષ્ય જાતિને ઉપયોગી થાય તેવું તેમનું એક સુંદર આયોજન છે અને કોઈપણ વ્યક્તિને જો દેહદાન કરવું હોય તો એ

0: નજીકની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે.
1: જી.
0: અને આ ઉપરાંત આ ક્ષેત્રમાં ઘણી બધી એનજીઓસ, સ્વૈચ્છિક સંગઠનો પણ આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે, તો તેમનો પણ સંપર્ક સાધી શકે છે.
1: અને બહુ સિમ્પલ વિધિ હોય છે, એક ફોર્મ ભરવાનું હોય છે અને એ તમારે સબમિટ કરવાનું હોય છે. આપના ઉમદા વિચાર માટે પણ ખૂબ ખૂબ આભાર. અને તેઓ લખે છે કે 13મી તારીખે જે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં તેમનો પત્ર વંચાયો એ પણ એમને ખૂબ જ ગમ્યું છે. હિતેશભાઈ, પરમાર જેઠાભાઈનો બીજો પત્ર પણ આપણને મળ્યો છે અને તેઓ લખે છે કે જે રાત્રે 9:30 વાગે સરકારના 12 વર્ષ નિમિત્તેનો કાર્યક્રમ હતો, તેમાં 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણમાં ભારતીય રેલવેની પ્રગતિ વિશેની માહિતી રેલવેના વડા સાહેબે જે આપી તે તેમને ખૂબ જ ગમી છે. અને આ મુલાકાત લેનાર અપર્ણાબેનને પણ એમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. હિતેશભાઈ, આ પત્ર આવ્યો છે ઉત્તરસંડાથી, નડિયાદના ઉત્તરસંડાથી છે અને લખનાર મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેઓ લખે છે કે હું છેલ્લા 70 વર્ષથી રેડિયો સાંભળું છું. 1948માં મારા દાદાએ લીધેલો રેડિયો હજુ પણ સાચવેલો છે. મારી પાસે 2 રેડિયો છે. સુગમ સંગીતના ગુજરાતી ગીતોનો હું ચાહક છું. જૂના ગીતો તો મારું જીવન છે. લોકસંગીત, સૈયર, સુર સરિતા, આજ કે ફનકાર વગેરે વગેરે કાર્યક્રમો હું સાંભળું છું અને શરીરનું અડધું દર્દ મારું મટી જાય છે, તેવું લખે છે. અને અવિનાશ વ્યાસના ગીતો તેમને ખૂબ જ ગમે છે.
0: દરંગભાઈ, મારી પાસે આ ઈમેલ છે. જાડિયા અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, માધુભાઈ ચૌહાણ અને તેમની સાથે છે લક્ષ્મણભાઈ, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમ લાજવાબ આવે છે અને બધા જ કાર્યક્રમ સાંભળીએ છીએ. સહિયર કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. બુધવારે શુક્રવારે આવતો ફોન ઇન કાર્યક્રમ શરૂ કરવા માટે નમ્ર વિનંતી છે. આપના સૂચન માટે મધુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે અમને ઈમેલ અને પત્ર પાઠવતા રહો.
1: હિતેશભાઈ, આ પત્ર છે આપણા અમદાવાદ વાસણાના આપણા નિયમિત શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીનો. તેઓ લખે છે કે 90 વર્ષની ઉજવણીએ ઉત્સાહનો ઉભરો ભરેલો દરિયો હતો, પરંતુ અમારા જેવા સિનિયર સિટીઝન માટે તો દરરોજ આનંદ જ આનંદ હોય છે. અને આગળ લખ્યું છે બુદ્ધિધનભાઈએ કે ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. આપણે જે પ્રોમો સ્પોટ વગાડીએ છીએ તેની વાત એમણે લખી છે. અને આગળ તેઓ લખે છે કે આ વાત 100% જે 140 કરોડ સાંભળે તો એની અસર તો થશે જ. એમનું સૂચન છે કે આકાશવાણી ઘણા બધા લોકો, પુરુષો, બાળકો સાંભળે છે તો જીવન જીવવાનો અધધધ ફાયદો થાય છે. આ માટે સૌ આકાશવાણી સાંભળે જ.
0: દેવાંગભાઈ, તમે જેમ વાત કરી ને તેમ અને દાદા તરીકે તમે સંબોધન કરો છો, બુદ્ધિધનભાઈનો પણ આભાર. અને બુદ્ધિધનભાઈ પણ નિયમિત રીતે આકાશવાણીને પત્ર લખે છે, તે માટે ફરી એક વખત તેમનો આભાર.
1: હિતેશભાઈ, દર વખતની જેમ આ વખતે પણ મારા હાથમાં આણંદથી આપણા જે નિયમિત પત્ર મિત્ર છે ડોક્ટર મહેશભાઈ ટી દેસાઈ, એમના લગભગ 9-10 પત્રો આપણને મળ્યા છે.
0: એટલે એમના તરફથી પણ પત્રોનો વરસાદ
1: છે. અને મજાની વાત છે કે મહેશભાઈ હંમેશા જ્યારે લખતા હોય ત્યારે એવી બધી એમની અંગત વાતો, એમના જીવનની વાતો, એમણે જે અનુભવ કર્યા હોય એ બધી વાતો પણ લખતા હોય છે. પણ એ દર વખતે આપણે આકાશવાણી પરથી પ્રસારિત કરી શકતા નથી. પણ મૂળ આ 8-10 પત્રમાં એમણે લખ્યું છે કે 90 વર્ષની ઉજવણીમાં જે મહાનુભાવોના ઇન્ટરવ્યુઝ થયા એ બધા જ એમણે નથી સાંભળ્યા, કેટલાક સાંભળ્યા છે પણ એ બધા એમને પસંદ પડ્યા છે. એમાંય ખાસ કરીને જ્યારે શિસ્તની વાત આવી હોય ત્યારે એ શિસ્તની વાત પણ એમણે લખીને મૂકી છે. મહેશભાઈને ગુજરાતી સુગમ સંગીતમાં એટલો બધો રસ છે એટલે હંમેશા એ આપણા આકાશવાણી પરથી એમને ટાઈમ ખબર છે કે ક્યારે ગુજરાતી સુગમ સંગીત આવશે, એટલે ખાસ બધું જ કામ પડતું મૂકીને એ ગીતો સાંભળવા બેસી જતા હોય છે. ક્યારેક છૂટી જાય તો એનો અફસોસ પણ એમને હોય છે. તો મહેશભાઈ, આવી જ રીતે તમે આનંદ કરતા રહો, રેડિયો સાંભળતા રહો, પત્રો લખતા રહો અને અમને પણ આનંદ કરાવતા રહો.
0: અને દેવાંગભાઈ, આપણે પણ આકાશવાણી 90 વર્ષની ઉજવણી છે તેમાં ડોક્ટર મહેશ દેસાઈને આમંત્રણ આપેલું અને એક શ્રોતા તરીકે તેમના આકાશવાણી સાથેના સુખદ અનુભવો, પત્ર લેખનની વાતો પણ આપણે આ મુલાકાતમાં પ્રસારિત કરી તે મને પણ યાદ છે. દેવાંગભાઈ, પત્રોનો વરસાદ થયો, હવે જે ખરેખર વરસાદ છે તેની પણ રાહ જોવે છે, પરંતુ સમય પણ આપણને કંઈક રાહ જોવાનું કહી રહ્યો છે.
1: ચોક્કસ. તો હિતેશભાઈ, કાર્યક્રમ પૂરો કરીએ પહેલાં આપણે સરનામું પણ આપી દઈએ. તો શ્રોતા મિત્રો, પત્ર લખવા માટે અમારું સરનામું નોંધી લેશો?

0: છો કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી નવરંગપુરા અમદાવાદ 380-009.
1: સાથે સાથે ઈમેલ આઈડી પણ આપણે આપીએ,
0: ઈમેલ આઈડી પણ આપી દઈએ. પણ એ પહેલા હિતેશભાઈ, હું ચોક્કસ શ્રોતાઓને કહેવા માંગીશ કે તમે છેલ્લે સુધી, છેલ્લા દિવસ સુધી રાહ ના જુઓ. ધારો કે આ કાર્યક્રમ 27મી તારીખે આવવાનો છે, તો તમે એમ વિચારો કે 26મી સાંજે ઈમેલ કરીશું તો અમારો ઈમેલ લેવામાં આવશે, પણ એવું નથી. સવિનય વિનંતી કેનું એડ્રેસ છે, તમારી પાસે મેલ આઈડી છે, ઈમેલ એડ્રેસ છે, એના પર તમે જેમ કાર્યક્રમ સાંભળતા જાઓ એમ તમે અમને ઈમેલ મોકલતા રહેશો તો પણ અમે એ કવર કરવાના છીએ. તો આપ સૌને ફરી એકવાર વિનંતી કે છેલ્લી ઘડી સુધી રાહ ના જોતા. તો હું હિતેશભાઈ અમને મેલ એડ્રેસ પણ આપી દઉં. અમારું ઈમેલ એડ્રેસ છે સવિનય વિનંતી @gmail.com. SAVINAYVINANTI@gmail.com. તો હિતેશભાઈ, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો આપણા શ્રોતા મિત્રોની રજા લઈશું. નમસ્તે પત્ર મિત્રો,
1: ફરી આપણે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં 11મી જુલાઈ રાત્રે 9:15 આપણે પત્રો અને ઈમેલ સાથે મળીશું. ત્યાં સુધી આપને નમસ્કાર, અને શ્રોતા મિત્રો આપને પણ નમસ્કાર.
0: નમસ્કાર.
2: સવિનય વિનંતી કે શ્રોતાઓના પત્રોના ઉત્તર આપતો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, બરાબર 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળી શકશો.

0: violating the interim agreement, raising fears for ongoing diplomatic efforts. Bahrain reported a drone attack today, calling it a flagrant violation of its sovereignty, while a strike was reported near Erbil in northern Iraq. In southern Lebanon, an Israeli drone strike hit the Nabatea area a day after Israel and Lebanon signed a U.S.-brokered framework for Israeli withdrawal and restoring Lebanese state authority. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in U.S. tonight. In another Group E fixture, Croatia will face Ghana at Philadelphia in U.S. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા. આવતીકાલે સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રસારિત થશે. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રી રામચરિત માનસ ગાન સવારે 6:35 પ્રસારિત થશે. 6:45 સુર સરિતા. 7:00 સદાબહાર ગીતો આપ સાંભળશો. 7:20 ગુજરાતી ગીતો પ્રસારિત થશે. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગુજરાતી ગીતો ફિલ્મ સંગીત 10:02 આપ સાંભળશો. 10:45 સુગમ સંગીતના કાર્યક્રમમાં આવતીકાલના કલાકાર છે નયન પંચોલી. 11:00 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રજા સમક્ષ પોતાના મનની વાત મન કી બાત કાર્યક્રમ દ્વારા રજૂ કરશે. આ કાર્યક્રમની 135મી કડી આપ સાંભળશો. ત્યારબાદ તરત જ આ કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારિત થશે તથા રાત્રે 8:00 મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો. 12:02 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે. 1:10 સુગમ સંગીતના કાર્યક્રમમાં બંસરી યોગેન્દ્ર અને વિભા દેસાઈને આપ સાંભળશો. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં કન્નડ ભાષાનું ગીત શિક્ષણ પ્રસારિત થશે. ગીતકાર બી આર ગીતા. ગુલમહોરનો સમય 5:10. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં રાજેશ સિંહ પરમારના કંઠે પ્રાચીન ભજનો તેમજ હમીરદાન ગઢવીના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન પ્રસારિત થશે. 7:00 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે રમાનાર આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું જીવંત પ્રસારણ આપ રમતના અંત સુધી સાંભળશો. તો મિત્રો, આ હતા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અને હવે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40% નોંધાયું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14 થઈ છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:50. અમારી DTH સેવાનું પ્રસારણ આપ થોડી જ વારમાં સાંભળી શકશો. અત્યારે અમે આપની રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું નાટક પંખી વિનાનું આકાશ, લેખન વિભૂત શાહ, નિર્માણ ડૉક્ટર ચંદ્રસેન નાવાણી. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત સાંભળશો, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં પ્રથમ સાંભળશો આજના અતિથિ જોરાવરસિંહ જાદવ સાથેની મુલાકાત. ત્યારબાદ લોકનાટિકા મૈના ગુર્જરી અને લોકવાર્તા મહાભારતમાં કૃષ્ણની પ્રતિજ્ઞા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સમાં ગુજરાતી સુગમ સંગીત. પ્રારંભે સાંભળીએ મનહર ઉદાસને.

પરંપરાના અતિ સિદ્ધહસ્ત શાયર ગઝલ સાહિત્યના ઘરેણા સમ જનાબ ઘાયલ સાહેબની ગઝલ અને એ પહેલા એમનું જ એક મુક્તક રજૂ કરું છું।

આપણા સૌના પ્રિય શાયર જનાબ બરીક સાહેબના મુક્તક સાથે એમની ગઝલ રજૂ કરું છું.

પ્રેમિકા તરફથી લગ્નની કંકોત્રી મળ્યા પછી થતી લાગણીનું વર્ણન જનાબ આસિમ રાંદેરીએ સરળ અને રસાળ શૈલીમાં કર્યું છે. આપની સમક્ષ રજૂ કરું છું કંકોત્રી અને એ પહેલાં

આજના આ યુગમાં મનુષ્ય થઈને જીવવું ઘણું કપરું છે, ઈશ્વર બની જવું સહેલું છે. આધુનિક ગઝલના અગ્રેસર જનાબ આદિલ મંસૂરીએ આ વિચારને સરસ રીતે આ ગઝલમાં રજૂ કર્યું છે.

મારા પરમ મિત્ર અને પરંપરા તથા આધુનિક ગઝલના સેતુ સમ, જેમણે મને ચમન તુજને સુમન જેવી રચનાથી ગુજરાતી ગઝલ ગાવા પ્રેર્યો, તેવા જનાબ કૈલાસ પંડિતની આપ સૌની પ્રિય રચના હલરડો હવે આપની સમક્ષ રજૂ કરું છું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્સ નો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ

પ્રસ્તુત છે નાટક પંખી વિનાનું આકાશ. લેખક વિભૂત શાહ. રજૂઆત ડોક્ટર ચંદ્રસેન નાવાની. પાત્રો અચલા, મિહિર, અમી, દેવેન અને ફાલ્ગુની. નાટક પંખી વિનાનું

0: હમણાં તો હું તો
1: ખરે વખતે ક્યાંક જતો રહે છે અને આ ટેલિફોન પર ખરે વખતે દબો દેવા બેઠો છે. અરે મિહિર, ઓ મિહિર.

0: શું છે
1: એટલે
0: ભાઈ હું જરા યુરોપિયન પેઇન્ટિંગ ની નવી ચોપડી આવી છે એ જોતો હતો.
1: પણ અત્યારે ના જુએ તો ના ચાલે?
0: ચાલે ને કેમ ના ચાલે?
1: તો પ્લીઝ મને મદદ કર ને. આ કેસી ખન્નાનો ફોન સતત એંગેજ આવે છે, હોલનો ફોન પણ મળતો નથી. ફેશન શો ને માંડ બે કલાક બાકી રહ્યા. હવે હું શું કરીશ? ઘરમાં ત્રણ ચાર ફોનની લાઈન મુકાવી જોઈએ, કોર્ડલેસ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ.
0: તારી વાત તદ્દન સાચી છે, પણ આ તો સાચીનો જ ફોન એંગેજ આવે છે ને, એનાથી ઓછો એ ડિસએંગેજ થઈ જવાનો છે.
1: એંગેજ કે ડિસએંગેજ, ફટાફટ ફોન થવા જોઈએ. લે પ્લીઝ તું મદદ કર ને.
0: ફોન તને નથી ગાંઠતો તો એ મને ક્યાંથી ગાંઠશે?
1: પ્લીઝ આવું શું કરે છે?
0: અચ્છા અચ્છા, લાવ લાવ, પ્રયત્ન કરી જો. તું ખુશ રહેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? હે બોલ, શું નંબર છે?
1: 441623
0: 44 1616 2 3 2 3
1: રાઈટ. શું થયું?
0: પીપ્સ આવવા માંડ્યા. રિંગ પણ વાગી. વાહ ભાઈ વાહ,
1: રિંગ વાગી. લાવ તો મને આપ.
0: અરે ઉભી રે ઉભી રે ઉભી રે. હે જોઉં તો ખરો કે કોણ બોલે છે, પાછો રોંગ નંબર ના હોય. હે અચલા, કોઈ ઉપાડ્યો? કોણ? મિસિસ ખન્ના બોલો છો ને? હા હું મિસ્ટર અચલા, એટલે કે મિહિર બોલું છું. મિસિસ મિહિર વાત કરવા માંગે છે, હું એને આપું છું.
1: જાણે હવે આટલા ટેન્શન માં તને મસ્તી બજાક સૂજે છે.
0: ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી અચલા. ટેન્શન માં હંમેશા હસો હસો, બાર હળવો થઈ જશે. હવે તો હસ, હે લે ફોન બસ.
1: તારાથી તો તોબા. હલો, ના ના ના, આ તો મિહિર ને કહું છું. દરેક વાતમાં મને સતત પજવ્યા કરે છે. જવા દો એ વાત. હા હલો, હા તો હું તમારો ક્યાંનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી હતી, લાઈન જ નથી મળતી ને. મારું તો ટેન્શન ખૂબ જ વધી ગયું છે, કોઈ જ સમયસર કામ આવતું નથી. કેટલું બધું કહીએ છીએ તોય આપેલું વચન પાળતા નથી. ઓહો, ધીસ ઇઝ ટુ મચ યુ નો. હલો. હા હલો, બધો જ ભાર મારા પર છે અને ફેશન શો ને માંડ બે કલાક રહ્યા છે. છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ચ્યુમ મેં બીજી વાર જોયા નથી. હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે. મિસિસ ખન્ના, મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે. હા હા, એટલે તો હું કહું છું. હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે, છોકરીઓ પણ આવી ગઈ હશે. મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ચ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો. મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો. હા હલો, ના ના, એનો કઈ વાંધો નહીં. હા ડોન્ટ બધર યાર, પતિયાલા સલવાર અને નાઇટવેરમાં ખાસ જોજો. હા જો સાંભળો, હલો, મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે. હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે થવું જ જોઈએ, અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ. એમાં ચાર્મ છે, યસ, સ્લાઇટ એક્સપોઝર. અરે જેને જે કહેવું હોય તો કહે, જોજો તો ખરા. એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટિફુલ વુમન. અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. હા થોડો સમય હું ઘરે જ છું. હા હા, મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના, કઈ ખાસ કામ નહોતું. અચ્છા આવજો, હોલ પર મળીએ છીએ. સી યુ, થેન્ક યુ. અરે મિહિર, મિહિર, મિહિર, આપણે એમ કરીએ કે તો
0: આટલી લાંબી લાંબી વાત નહીં કરો તો નહીં ચાલે. બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ જોઈ લેજો, એમાં તો તે
1: જાને. હવે હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
0: પાછી તું ને તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો એ ટાઈમ નથી.
1: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ.

0: પણ એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
1: હા, મને ખબર છે કે તારા મનમાં એક સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
0: બસ બસ, રેવા દે રેવા દે રેવા દે હવે.
1: અરે પણ આ ટેન્શન માં ને ટેન્શન માં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશન ના સેક્રેટરી છે ને અમિત દેસાઈ, એમનો ફોન આવ્યો હતો.
0: બરવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
1: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મો માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
0: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
1: કેમ?
0: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડાક દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
1: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
0: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ. ત્યાં સફેદ વાઘ પણ છે.

0: શાંતિ થી રહીએ.
1: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
0: મધ્ય પ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ. ત્યાં સફેદ વાઘ પણ છે.
1: સફેદ વાઘ? મિહિર, અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
0: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે. એવી તો ખુશ થશે.
1: અમી હમણાંથી એના અભ્યાસમાં વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
0: એ તો એની મેળે લાગી આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
1: ના ના ના, એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
0: બીજી વાત? કઈ વાત?
1: હા, પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
0: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
1: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમે એની સાથે રહીશું.
0: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને અમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
1: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે. અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
0: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
1: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
0: અચલા, તું મારી પાસે આવ.
1: બસ
0: તો બોલ. હવે
1: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બેઉ એકલા ક્યાંય ગયા નથી.
0: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
1: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લાવેગાસમાં એવી તો બજાવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર, એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે ત્યાંની ડિસ્કો નાઇટ ક્લબમાં યુ શેલ બી લાઈક યંગ લવર. મીર મીર, તું આખો ફ્રેશ થઈ જઈશ. ને આપણું એ આપણું બીજું હનીમૂન હશે. ત્યાંની નાઇટ લાઈફ એટલે મોસ્ટ વન્ડરફુલ એક્સપિરિયન્સ. મેં તો એમને કહી દીધું કે
0: જો પાછો તારો ફેશન શો.
1: હેલો, This is 867945. હા, હું અચલા ચોકસી બોલું છું. કોણ? વેરહાઉસિંગનો સેક્રેટરી અમિતભાઈ દેસાઈ? હા હા, મિહિર ચોકસી કરે જ છે. પણ સોરી, અત્યારે લાઈન પર આવી શકે એમ નથી. હા હા, બરાબર છે. હા, તમારી વાત સાચી છે, પણ મારે એમની સાથે વાત થઈ ગઈ છે. હા હા, એટલે હા પાડી છે. સરસ ડિઝાઇન કરી આપશે. તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો. તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા. હલો, ફી 60,000 રૂપિયા. હા, એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય. ઓહો, એમને સમય જ ક્યાં છે. આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા, તો હા પાડી. ઓકે, થેન્ક યુ.
0: અચલા, ત્યાં શું કર્યું? મારા ના કહ્યા પર તે હા પાડી? મેં તને કહ્યું તો ખરું કે હમણાં મારે કામ જ કરવું નથી.
1: તારા જેવો માણસ કશું જ કામ ન કરે એ શક્ય જ નથી. યુ આર ગ્રેટ જીનિયસ. કામ કર્યા વિના જીનિયસ રહી જ ના શકે.
0: બસ બસ, હવે આ મોટી મોટી અને ખોટી ખોટી વાતો રહેવા દે.
1: મારી વાત તને ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી.
0: એ તારે પૈસાની જરૂર હતી? 60,000 રૂપિયાની?
1: હું જયારે પણ કઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે. અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
0: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જ જરૂર નથી. આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે.
1: મિહિર, પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી. સફળતાને માણવાનો પણ એક નશો હોય છે. સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ.
0: અચલા,

0: આ બધી વાતનો કશો જ અર્થ નથી. હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે.
1: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું, એવું તું ના જ હોય કે જયારે તું
0: અમી આવી વાત હવે બંધ કરી દઈએ. ફેશન શો નું પણ મોડું થશે. હા બેટા બોલો, શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા, એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો.
0: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનું શોધતો હતો બેટા.
2: હું તો ઉપર જ હતી. જુઓ ને, આ બાગભાઈ ક્યાં રહે ચિત્રતા નથી. ચિતરવા જાઉં છું બાગભાઈ અને ચિતરાઈ જાય છે બિલાડી બેન.
1: આમી, તારો સ્કૂલનો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે.
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે, કેટલી સરસ લાગે છે. મમ્મી, મારા માટે પણ એક સરસ ડ્રેસની ડિઝાઇન કરતી હોય તો.
3: ઓ માય ગોડ, હજી તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી. ઠીક યાદ આવ્યું. મીર, હું હમણાં આવું છું. હા, હમણાં આવું છું.
0: અમી, લાવ તો તારા ભાગભાઈ બેટા.
2: પપ્પા, મારી એક વાતનો જવાબ આપો પહેલા.
0: આહા, તું પૂછ, એનું જવાબ આપું.
2: આપણે રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
0: હા, રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ. શું છે બોલો બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
0: ચંદ્રમા નાનો મોટો કેમ થાય છે? અમી, એ તો નથી આવડતું.
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મમ્મદ બેગડો કોનો દીકરો હતો?
0: મમ્મદ બેગડા નો
2: બાપ? હા, બોલો બોલો.
0: ભાઈ, આવું બધું તો મને ના આવડે.
2: તો એમ કહો, 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
0: આવું બધું અઘરું મને ના આવડે. અમી,
2: પપ્પા, તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
0: હા હા, ના જ આવડે, ના જ આવડે. ને ના આવડે તો શું થઈ ગયું બેટા? હે, અમી જો, આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું.
1: ચાલો હવે તમે એક વાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે. અરે અમી, તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના, નથી કર્યું.
1: ઓહો, નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ ભરી દઉં. અમે આવીએ ત્યારે હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ.
0: અચ્છા, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એની મેળે પછી કરશે અને ના કરે તો
1: ના બોલતો. એટલે જ નથી કરતી,
2: પછી કરી લઈશ.
1: ના ના, હવે તો તને રૂમમાં જ પૂરી દઉં.
0: અચલા,
1: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે. પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે.
0: શું એ બગડી જવાની છે?
1: એ પછી ખબર પડશે.
0: અચલા, એના મનનો કુદરતી વિકાસ થવા દે.
1: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે. ચાલ ચાલ, અમે ચાલ કહું છું, ઉપર રૂમમાં ચાલ.
2: ના ના ના, મમ્મી પૂરી ના દઈશ. હવે હવે હું હોમવર્ક કરી લઈશ. પપ્પા, મને પૂરી ના દેજો.
0: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો આવું ના કરીશ. અચલા, મારાથી આ સહન નથી થતું.
1: પણ હું કઈ એની દુશ્મન નથી. હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું. ચાલ ચાલ કહું છું, અમે ઉપર ચાલ.
2: ના ના મમ્મી, હવે નહીં કરું.
1: હું આવે કે નહીં તો આવે.
2: પપ્પા પપ્પા,
0: પ્લીઝ અચલા, પ્લીઝ.

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાં હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમરે આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?

0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઊંટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જોક પ્લીઝ. જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું, અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા કેમ મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે છે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી, હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગૂંચ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તે બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ ઉતાવળ છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો, મારી વાત ટાળી.
0: ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
1: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
0: આ વાતનો તો હું શું જવાબ આપું? ફાલ્ગુની, દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે. બહુ પેચીદો પ્રશ્ન છે, છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
1: થેન્ક યુ દેવેન.
0: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો
1: દીદી અને જીજાજી આવી ગયા.
0: હા, જાઓ બારણું ખોલો.
1: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા, હું જતી નહીં રહું. હા,
0: સમય તો જતો રહેશે ને. હેલો હેલો ભાભી.
2: હેલો,
3: તમે અહીં છો?
1: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
0: હા હા, પણ ભાભી મિહિર સાથે ના આવ્યો?
3: ના, અમે સાથે બહાર નહોતા ગયા.
0: ક્યારે આવશે
3: એ તો હું ના કહી શકું, પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતો જ હશે.
0: ભાભી બેસો ને, એક વાત પૂછું.
3: પૂછને
1: દીદી. પાણી.
3: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
0: ભાભી, તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
3: ના ના, કશું થયું નથી. નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
0: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
3: ના ના, એવું કશું નથી. એ તો તમને એવું લાગે છે, છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે. એટલે કે થોડીક ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થાય જ કરવાનું.
1: પણ દીદી, શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભળક જ જીવન જીવતા ના હોય.
3: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો એ આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજુ છું, હું બધું સમજુ છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજે છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તે કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે આ બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે. હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા. હા, જમી લેજો.
0: પણ ભાભી, એક મિનિટ, એવું ના બને કે.
1: હા, મિહિર આવી ગયો. મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ઉભી રહી ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી, તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દ્રષ્ટિ દે, જમવાનું રાખજે ને, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીંયા જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમે ક્યાં છે?
2: એની રૂમમાં તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમે માટી અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવ લાવ, જોઉં તો ખરી.
1: સારું કર્યું, અમી કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જોઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા ના કરીશ.
1: ફાલ્ગુનીને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો. અચ્છા, બાય. આવજે દેવેન, આવજે ફાલ્ગુની.
2: હા,
1: બાય.
3: બાય અખલા.
2: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
0: ભાભી કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
3: હા, એ તો મારી અમી છે.
2: જીજાજી, પાણી.
3: પણ દેવેન, તું ઉભો કેમ રહ્યો છે? બેસને. કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
0: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તો એ કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
3: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ તે પહેર્યો છે એ ડ્રેસ તે ક્યારે લીધો? સરસ લાગે છે. હા, જો પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે, તને મારી ભેટ.
2: થેન્ક યુ જીજાજી.
0: અને ભાભી માટે?
3: એ તો પોતે જ લાવે છે ને.

0: मिहिर, एक बात पूछू?
1: अचलानी?
0: हाँ
1: देवेन, मैं हवे नक्की करूं कि अचला माटे कशो विचारवानू नहीं, कशो बोलवानू नहीं।
2: जीजाजी, क्यारेक मननी वात कही देवाथी मन हळवू बने अने कशी गैर समज थई होय तो दूर पण थाय।
1: फाल्गुनी, तू तो पत्रकार छे એટલે તું તો પ્રશ્ન પૂછ્યા વગર રહી જ ના શકે। પૂછો, જે પૂછવું હોય તે પૂછો, હું બધા સવાલોના જવાબ આપીશ। હું આજે બહુ જ ખુશ છું।
0: હા, એવું મને પહેલેથી જ લાગ્યું, એટલે તો મેં આ વાત કાઢી। છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે। મેં હમણાં જ ભાભીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના, એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ।
1: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને, અને મને રાત્રે ઊંઘ ના આવે, મને રાત્રે ઊંઘ ના આવે, અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય।
2: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
1: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં। પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય, એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન

0: ના કરે. મારાથી મારું અપમાન સહન નથી થતું. મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. મારી આ એક જ વાત મારીને વારંવાર કહેવી પડી છે.
1: મિહિર, એવું નથી. એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે. ભાભીએ હમણાં જ એવું કહ્યું. કેમ ફાલ્ગુની ખરું ને?
2: હા, અને દીદી એવું પણ કહેતા હતા કે
0: મહાન માણસ. હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કંઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે. એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે. મહાનતાના સિંહાસને બેસાડી બીજી જ ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે. મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું.
2: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે.
0: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને. અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી. હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ. તમારે એની સાથે જીવન જીવવું જોઈએ. એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા કરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
2: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી.
0: હલગોની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે. અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે. એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું એમ જીવન જીવવાનું શરૂ કર્યું. હવે તમે બોલો, તમે બોલો હું શું કરું?
1: છચ મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે. આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું.
0: કશો જ ઉકેલ આવવાનો નથી. મેં શરૂઆતમાં કહ્યું એમ હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે. તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું. અને હા અલગુની, તને એક વાત કહું, અચલાને બદલે તું મોટી બેન હોત. પણ ખેર એવું બન્યું નથી. મને ખબર છે કે મારો આ મિત્ર દેવેન તને એક દિવસ પરણશે. અને આજે આજે મારા આ આનંદના ઉદ્ગારો છે ફાલ્ગુની, કે જાઓ તમે બંને સુખી થશો, ખૂબ સુખી થશો.

0: જવા દો, અમી આવી
1: આવી ગયા પપ્પા. ક્યાં આવી તમારી રાહ જોતી હતી.
0: અરે વાહ વાહ ભાઈ વાહ, મારી અમી બેટી તો આજે સરસ તૈયાર થઈ છે ને કઈ હે? અસલ ફૂલ કુમારી લાગે છે બેટા તું તો.
1: આજે તો મારી મેળે તૈયાર થઈ છું પપ્પા, ખરું ને ફાલ્ગુની માસી?
2: અરે હવે તો તું મને તૈયાર કરે છે, કાલે મારા વાળે ઓળતી હતી. અરે જો જો જો, તારા પપ્પા તારા માટે શું લાવ્યા?
1: આટલી બધી ચોપડીઓ, વાહ ભાઈ વાહ, નવા ડ્રેસ. પણ પપ્પા આટલા બધા ડ્રેસ સાથે કેમ લાવ્યા?
0: તારે જોઈએ ને બેટા. અચ્છા ફાલ્ગુની દેવેન, હું જાઉં, મારે અગત્યની ફાઇલ શોધવાની છે. હા આવજે અમી.
3: મિહિર ને આટલા ખુશ મિજાજમાં મેં ક્યારેય જોયો નથી.
1: મારી સાથે તો પપ્પા કાયમ આવા આનંદમાં હોય છે.
2: દીદી આવશે તો એ પણ ખુશ થશે.
1: મમ્મી ક્યારે આવશે? એ મને કહેતી હતી કે કાલે તને ફરવા લઈ જઈશ. કાલે તો નવો ડ્રેસ પહેરીને જ મમ્મી સાથે ફરવા જવું છે. હા પણ આ દેવેન અંકલ ને નથી લઈ જયો. હા
3: કેમ કેમ, તને દેવેન અંકલ નથી ગમતા?
1: ગમો તો છો, પણ તમે સાથે હો છો ને ત્યારે તમે જ ફાલ્ગુની માસી સાથે વાતો કરો છો. એવું ના કરો તો આ લઈ જઉં બસ.

0: અત્યારે સવારના પહોરમાં.
1: ગુડ મોર્નિંગ.
2: હા ગુડ મોર્નિંગ, પણ ખૂબ જ ખરાબ વાત છે. જીજાજી ક્યાંય નથી, ક્યાંક જતા રહ્યા લાગે છે.
0: શું વાત કરે છે, કદાચ ક્યાંક બહાર કે ફરવા ગયો હશે.
1: મને તો ખબર જ ના પડી. ક્યારે ઉઠ્યો ને ક્યાં ગયો?
2: ના ના દીદી, એવું નથી બન્યું.
0: એવું તું કેવી રીતે કહી છે? એની ગાડી પણ નથી?
2: ના ના, એની ગાડી તો પડી છે.
0: એની ગાડી છે અને એ નથી
2: દીદી.
0: ખબર ક્યાં ગયો હશે
2: દીદી. અમી પણ નથી.
0: આ તો શું કહે છે, અમીને પણ સાથે લેતો ગયો છે? તું સાચું કહે છે?
2: હા હા,
0: તે બરાબર જોયું.
2: હા હા દીદી, મેં બરાબર જોયું છે. અમી બેડરૂમમાં નથી, ક્યાંય નથી. અને દીદી એને સુટકેસ પણ નથી.
0: હે, એટલે
2: હા દીદી.
0: ઓ માય ગોડ, અમીને લઈને ક્યાંક જતો રહ્યો?
2: મીર જતો રહ્યો. ગઈકાલે એમની વર્તણૂક પરથી તો લાગતું જ નહોતું કે આવું અણધાર્યું પગલું ભરશે. કેટલા આનંદમાં હતા.
0: ખરેખર આનંદમાં હતો?
2: ના ના, હવે ખબર પડી, એ એમનો દુઃખ ભર્યો આનંદ હતો.
0: રડની ફાલ્ગુની, એ જરૂર પાછો આવશે. રડની
2: દીદી, અમીના ટેબલ પર આ પત્ર પણ લખતા ગયા છે, મેં ફોડ્યો નથી.
0: પત્ર લખતો ગયો છે?
2: હા,
0: લાવ, જલ્દી લાવ.
2: શું લખ્યું છે દીદી?

અચલા, ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ. હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા, શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈ પણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે. જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે. તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં હોઈશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત. જ્યારે પણ તારી છૂટાછેડાની ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ દુઃખ

0: સ્ટેશન ગયું?
1: ચિત્રાસણી. અહીંથી બલારામ જવાય?
0: હા, એકવાર હું સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા શીખું ખાવા છે?
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે અને તેના રસ્તાઓ સરળ

0: આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા અમી, એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
1: પપ્પા પપ્પા જુઓ, આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે, આગળ પાછળ બે એન્જિન છે.
0: અરે અમી બેટા, જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વળાંકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
1: પપ્પા, ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
0: ફાલ્ગુની માસી? હા હા આવશે ને.
1: પપ્પા, હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
0: ના રે ના, એવું તને કોણે કહ્યું?
1: હા હા, એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા, હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
0: ના ના ના બેટા, ના, તું મને શું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ તમારે કશું જ કરવું નથી, પણ કોઈ શાંત સુંદર જગ્યાએ નાના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમી,

0: શાંતિ ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શું વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્નો કરું છું.
0: ભાભીએ શું કહ્યું
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવેન, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો માગતો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છેલ્લા અને નામ ના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે કે
2: દેવેન, તું આવી ગયો છે ને, હું તારી જ રાહ જોતી હતી.
0: ટેલિફોન ઓપરેટરે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
2: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
1: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
2: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો, બહુ રાહ જોવાની જરૂર નથી.
1: પણ દીદી હમણાં.
2: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
0: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
2: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના હોય તો જુદી વાત છે, એવું તો નથી ને?
1: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
2: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
0: આજ મહિનાની 21મી તારીખ?
1: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
2: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
0: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
1: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
2: ના, મનાવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
0: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
1: ઓહો દીદી, આ તો
2: અમે બહુ જ વિચાર કરીને શાંતિથી આ નિર્ણય લીધો છે.
0: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
2: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારે લીધી જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માંગી હતી.

0: ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માંગવી એ બીજી મોટી ભૂલ છે. અને અમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે. એ સિવાય મારે
1: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
0: ફાલ્ગુની, આ બધા બનાવવાથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુ?
1: નહીં ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી એટલે આવું બન્યું.
2: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
0: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
2: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
0: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
1: અમે તમારી સાથે છીએ ને.
0: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવો.
2: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
0: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
2: કોણ અમિત દેસાઈ? વેરહાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
0: હા, એ જ અમિત દેસાઈ.
1: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
0: હમણાંથી મારે ને એમને ઘણી વાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
2: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
0: હા, કદાચ.
1: દીદી
0: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ?
3: રસ્તામાં તકલીફ પડી હતી?
0: ના રે ના, કશી તકલીફ નહોતી પડી.
3: આ ઘર શોધતા?
0: ના, તરત જ મળી ગયું હતું.
3: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે એ જ કે છૂટાછેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
0: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
3: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
0: પણ મારે તને મળવું હોય તો?
3: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
0: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
3: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
0: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
3: અત્યારે તો ભાડે મળી ગયું છે.
0: એનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
3: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
0: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
3: હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાયા નહોતા તે પુસ્તકો અહીં વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આહા હા હા હા, આકાશમાં કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દે એની વાત, ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
0: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
3: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી? હે,
0: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
3: શિમલા?
0: હા.
3: અરે, વાત વાતમાં ભૂલી જ ગયો, હવે તને ભૂખ લાગી હશે. આ તારા નાસ્તાનો સમય છે.
0: સમયનો ખ્યાલ જ ક્યારે છે?
3: છતાંય અહીંયા ભૂખ બહુ જ લાગે છે.
0: અહીં કોણ રાંધે છે મિહિર?
3: આ લશ્કરી મેસને એક નિવૃત્ત રસોઈયો મળી ગયો છે, ખૂબ સારું રાંધે છે.
0: અમીને ભાવે છે?
3: હા, એ તો અહીંયા ખૂબ જ ખાય છે, પરાણે ખવડાવવું નથી પડતું.
0: અમી

0: રોજ અત્યારે એકલી બહાર જાય છે?
1: હા, જો પહેલા ખડક પર નાનકડો પુલ દેખાય છે ને, એને બહુ જ ગમે છે. ત્યાંથી આખી ખીણ દેખાય છે. ના કહું છું તો રોજ એકલી જઈને ત્યાં બેસે છે, એકલી એકલી રમે છે. પછી અમે રોજ સાથે બહાર ફરવા જઈએ છીએ.
0: મને મને યાદ કરે છે?
1: હા હા,
0: મને પણ ઘણી વાર યાદ આવે છે.
1: બહાર જતી વખતે તને કાનમાં શું કહેતી ગઈ?
0: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછું ઝઘડતા નહીં.
1: જોયું ને, જોયું ને બાળકનું મન કેવું હોય છે તે.
0: નહીં, એક વાત કહું?
1: શું?
0: અહીં હું થોડા દિવસ રહું, અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
1: કેમ આવું પૂછે છે?
0: મને ઊંઘથી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને, એટલે પૂછવું પડે.
1: એટલો મારો અપરાધ કબૂલ?
0: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
1: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું?
0: શું?
1: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી જો તો પેલા આસન તો સુરત કેમ સરસ.

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
2: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
2: હવે ખાસ જે કામ માટે આવી છો એને કાગળિયા આપું? તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ.
2: લે.
1: અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
2: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
2: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરું પણ ખરી.
1: કોની સાથે?
2: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
2: અમી સ્કૂલે જતી નથી ને? તારી પાસે જ ભણે છે?
1: હા, મારે એને સ્કૂલમાં મૂકવી જ નથી. તને જાણીને નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1-10 ધોરણ સુધી ભણ્યો અને હવે હું એને ભણાવું છું.
2: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
1: હા, અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને? પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
2: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે. એક દિવસ એ પરણશે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણશે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
1: અચલા અચલા, બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
2: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું માંદો પડ્યો, તને કશું થયું, તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં
1: જીવશે? બસ અચલા બંધ કર.
2: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જયારે અમે આથમતા સુરતને જોઈને આનંદથી છલકતી ઘેર આવી ત્યારે બોલી હતી,
3: મમ્મી મમ્મી જો તો પેલા આથમતા સુરત કેવો સરસ લાગે છે.
2: યાદ છે? છ મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રત્યેની એની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? ઓહ મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ.

0: ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
1: અચ્છા, તારી આ બધી વાતોનો હું શું જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શું અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
0: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? ચાચા વાતે કોઈની કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાઈવર્સ કાગળ.
1: લે, સહી કરી આપી છે.
0: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીની હું ત્યાં જ મળી લઉં છું.
1: અચલા, પ્લીઝ ઉભી રહે. લા, તારો હાથ લાવ તો.

0: મમ્મી કયું સ્ટેશન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કહેવાય છે, સમજી?
0: એક વાર મને જોવા લઈ જઈશ?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી, આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. ચીમલા લે લે, અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના ના, બસ બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. એ તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છા, આ બારીમાંથી આકાશ જોઉં છું. જો કેવું દેખાય છે, પંખી વિનાનું આકાશ. તેણે કહ્યું એમ હવે એ વિચાર કરું છું કે હવે આપણું શહેર આવશે અને ફરીથી.
0: પપ્પા પપ્પા, આ બાજુની બારીમાંથી તો પંખીઓ દેખાય છે. જુઓ, પેલા ઉડે એ દૂર દૂર જાય.

लेखक विभूत शाह। पार्श्व संगीत ऋषि कुमार शास्त्री।

निर्माण सहाय गोपाल मुदलियार, रजूआत डॉक्टर चंद्रसेन नावाणी।

પંખી વિનાનું આકાશ નાટ્ય મહોત્સવના આ નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું છે.

હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ છે જાણીતા લોક કલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
2: નમસ્કાર મિત્રો. મિત્રો, આપ સૌનું આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં સ્વાગત કરું. આપણા અતિથિનું પણ સ્વાગત કરું. આપણા સ્ટુડિયોઝમાં આજે આપણા અતિથિ છે શ્રી જોરાવરસિંહજી જાદવ. સાહેબ, આપને સૌપ્રથમ તો અમારા બધા વતી નમસ્કાર, પ્રણામ.
3: પ્રણામ.
2: મિત્રો, જોરાવરસિંહભાઈનું નામ અને કાર્ય એનાથી આપણે બધા જ બહુ સારી રીતે પરિચિત છીએ. પણ હમણાં જ આપણા બધા માટે, એમના માટે પણ એક સારો પ્રસંગ અને આપણા બધા માટે પણ એકદમ આપણને બધાને આનંદ થાય એવો એક પ્રસંગ બન્યો. જોરાવરસિંહભાઈને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી એમનું સન્માન થયું એ આપણા બધા માટે પણ આનંદની લાગણી છે. એમના કાર્યનો એક રીતે જોયે તો એક સ્વીકાર ઘણી બધી રીતે થયો છે, પણ એક રાષ્ટ્રીય સ્તરે પણ એમના કાર્યની નોંધ લેવાય. જોરાવરસિંહભાઈ, આપણે જ્યારે અભિનંદનની વાત કરીએ, આપણા કાર્યના સ્વીકારની વાત કરીએ, તો કોઈ પણ એવોર્ડ એક આપણા માટે એક માઇલસ્ટોન હોય. આપણે તો ઘણા બધા સન્માનો પ્રાપ્ત થયા છે, પણ આ એક પદ્મશ્રી એક સન્માન જે છે, આપની લાગણીને આ પ્રસંગે કઈ રીતે વ્યક્ત કરશો?
3: ખરેખર તો છેલ્લા 60 વર્ષ સુધી
2: જી
3: મેં જે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોક કલાકારોનું જે કામ કર્યું છે, એ કામની સુવાસ ભારત સરકાર સુધી પહોંચી અને એ કામની કદર રૂપે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો. ખરેખર તો આ જે એવોર્ડ કે સન્માન મને જે મળ્યું, મેં કોઈ એવોર્ડની અપેક્ષાથી કામ નહોતું કર્યું.
2: સાચી વાત.
3: પણ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલા અને આપણા લોક કલાકારો એ મારો રસનો વિષય હતો, એટલે એ એક આનંદની પ્રવૃત્તિ તરીકે મેં એને સ્વીકારેલો. પણ મારું કામ બોલતું બોલતું દિલ્હી સુધી પહોંચ્યું એનો મને આનંદ છે. અને ઘડીભર તો આપણને મને એમ પણ લાગ્યું કે ભાઈ એવોર્ડ કે સન્માન બગાસું ખાતા જેમ મોંમાં સાકરનો ગાંગડો આવી જાય ને, એવો આનંદ થયો, સ્વાભાવિક છે.
2: સાહેબ, આ એક કાર્યની જે શરૂઆત થઈ એની આપણે વાત કરીએ, તો કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે થતી હોય, પણ એના બીજ જે હોય એ કદાચ આપણા બાળપણમાં પણ રોપાયા હોય, ઉગણી શકે. તો સાહેબ, આપનું પ્રાથમિક શિક્ષણની વાત, આપના બાળપણની વાત એ થોડી આપના શબ્દોમાં કહેશો?
3: આમ જોઈએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું, અમારા ભાલ વિસ્તારનું પંખીના માળા જેવું નાનકડું આકરું ગામ, એ ગામમાં દાનુભાઈ જાદવના ખોરડે તારીખ 10 જાન્યુઆરી 1940 મારો જન્મ.
2: બરોબર.
3: નાનપણમાં ભાલની ધરતીની ધૂળમાં આલોટીને ઉછર્યો.
2: વાહ.
3: પણ નાનપણમાં ખાળા લેવાય એ વખતે પેટીઓ રળવાની આશાએ અનેક નાના મોટા કલાકારો અમારે ત્યાં આવતા. એ વખતે ભાટ, ચારણ, બારોટો, કથાકારો, રાવણ અથાવાળા, લોક વાર્તાઓવાળા, લોક કવિઓ અનેક અમારે ત્યાં આવતા. મારા પિતાશ્રી દાનુભાઈ જાદવ

સ્રોત જાજુ ભણેલા નહીં, પણ એમની કોઠાસૂઝ બહુ જબરી. એ વખતે એમને સારી ઓલાદના અશ્વો રાખવા, સારી ઓલાદની ગાયો રાખવી, સારી જાતના હથિયારો રાખવા, આવું બધું એમને શોખ. તો આ બધા જે ચારણ, ભાટ, બારોટો, રાવણ હતાવાળા, તુરી, આ બધા આવે તો અમારા ડેલીએ આ બધાનો ડાયરો જામતો. અને નાનપણમાં 10-11 વર્ષની ઉંમરે હું અદબ પલોઠી વાળીને આ ડાયરો સાંભળ્યા કરતો. એ લોકગીતો, એ રાવણ અથાના સુરો, એ વાદી મદારી, નટ બજાણિયાના ખેલ, આ બધું નાનપણમાં મેં મન ભરીને માણેલું. એટલે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાનું એક નાનકડું બીજ એ વખતે મારા અંતરમાં રોપાયેલું. અને એ મને આગળ જતા એ બીજ આજે પાંગળતું પાંગળતું વટવૃક્ષ થયું. અને એ રીતે કે પ્રાથમિક શિક્ષણ તમે

0: જી
1: આઠ અને નવ ધોરણ ત્યાં કર્યા,
0: બરોબર.
1: દસ અને અગિયાર ગુજરાત વિદ્યાપીઠમાં હું આવ્યો.
0: વાહ.
1: અને ત્યાંથી મેં મેટ્રિક કર્યા પછી એમ મારા પિતાજીને એવું થયું કે આ વિદ્યાપીઠનો સંસ્કારમાં ગ્રામ સેવક થઈને થેલો લટકાડી ગામડામાં ફરતો ફરશે, એના કરતા હું એને આઈસીએસ ઓફિસર બનાવું અથવા તો કંઈક રાજકારણમાં જાય એવી એમની એક આશાથી મને વિદ્યાપીઠમાંથી ઉપાડીને સીધો સેન્ટ જીવર્સ કોલેજમાં મૂક્યો. અને સેન્ટ જીવર્સ કોલેજમાં ગયા પછી મારા નસીબ જોગે મેઘાણીભાઈની સૌરાષ્ટ્રની રસદાર મને ભણવામાં આવી.
0: ઓહો.
1: એ સૌરાષ્ટ્રની રસદારની વાર્તાઓ, લોકજીવનની વાર્તાઓ, તળપદી શૈલીની વાર્તાઓ મારા અંતરને એટલી બધી સ્પર્શી ગઈ કે એ વખતે મુગ્ધ ભાવે મેં એક સ્વપ્ન જોયું કે મેઘાણીભાઈએ કર્યું ને એવું કામ આપણે કરવું.
0: ઓહો.
1: મેઘાણીભાઈ કેવી સરસ કથાઓ લખી છે. હું પણ ગામડામાંથી આવું છું, ગામડાની આ બધા પ્રસંગો તો મેં માણ્યા છે, તળપદી શૈલી તો આપણને નાનપણથી ગળથૂથીમાં મળી છે. તો મેઘાણીભાઈ જેવી વાર્તાઓ આપણે લોકકથાઓ એમના જેવું આપણે કામ કરવું છે એટલે એવો નિર્ધાર તો કર્યો. પણ જેમ આપણે ચકલી ખોલો અને પાણી આવે એમ કલમ લઈને બેસીએ તો કઈ વાર્તાઓ ને ગીતો ને બધું કઈ આવવા નથી માન.
0: બરોબર.
1: એના માટે સાહેબ પછી મને સમજાવ્યું કે આના માટે તો તમારે મહેનત કરવી પડે, વાંચન કરવું પડે, અભ્યાસ કરવો પડે, સાહિત્યકારોની સાથે સંગોષ્ઠીઓ કરવી પડે, લોક સાહિત્ય માટે ગામડાઓમાં રખડી રજળીને સંશોધનો કરવા પડે, અને આ તમારું વર્ષોનો તપ ભેગું થાય તો તમે સાહિત્યકાર, લોક કલાકાર કે લોક સંગીત જે કંઈ કરવું છે એમાં તમે આગળ વધી શકો. અને એ પછી મેં પાછું વાળીને જોયું નથી. આજે 60 વર્ષ મારી સંશોધન કામગીરીને થયા, 1958 લઈને આજ સુધી મેં લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ અને લોક કલાકારોનું કામ આંખો વીંચીને કર્યું. અને એના સર્જન રૂપે એક સ્વપ્ન જોયેલું કે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે. મેઘાણીભાઈના પગલે પગલે આજે મારા 93 જેટલા અભ્યાસી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના પુસ્તકો પ્રગટ થયા છે. એમાંના લગભગ 5-7 પુસ્તકોને તો ગુજરાત સરકારના ઇનામો પણ મને મળી ચૂક્યા છે. પણ મારા 3 પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં MA માં ટેક્સ્ટ બુક તરીકે આજે ભણાવાય છે.
0: એટલે સાહેબ એમ જોઈએ તો યાત્રાની શરૂઆત બાળપણમાં એના બીજ રોપાયા, એ બીજ અંકુરિત થયા યુવાવસ્થામાં અને પછી એમાંથી વટવૃક્ષ બનીને આજે આપણી સમક્ષ આવ્યા એવું આપણે કહી શકીએ.
1: બરોબર.
0: આપણે મેઘાણીજીનો ઉલ્લેખ કર્યો તો આપણે મેઘાણીજીની સાથે સંકળાયેલું આપણે એક સરસ મજાનું લોકગીત, આપણે એક મેઘાણીજીની પ્રસાદી રૂપે એક લોકગીત આપણે
1: જરૂર સાંભળીએ. જરૂર સાંભળીએ. મેઘાણીભાઈ જ્યાં હશે ત્યાં એમનો આત્મા પ્રસન્નતા પામતો હશે.
0: જી.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણે યાદ અપાવી દઉં કે આજે આપણી સાથે છે લોક કલાવિદ શ્રી ઝોરાવરસિંહજી જાદવ. સાહેબ, આપના ઘડતરમાં એક રીતે જોયું તો મેઘાણીજીના પ્રભાવનો આડકતરો ઉલ્લેખ પણ કર્યો, એની વિશે થોડી વિસ્તારથી વાત કરશો? કારણ કે મેઘાણીજીએ આપણને જે આપ્યું છે એ અદભુત છે, એટલે એ શબ્દો અદભુત પણ એની પાસે નાનો પડે એવું તો મારું માનવું છે. આપ શું કહેશો?
1: બહુ સાચી વાત છે, કારણ કે મેઘાણીભાઈ આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ના જન્મ્યા હોત તો લોક સાહિત્યને દુનિયામાં ઝોરાવરસિંહ જાદવ પણ ન જન્મ્યા હોત. એમનું એ ઋણ સૌ પહેલા હું ઋણ સ્વીકાર કરું છું, કારણ કે મેઘાણીભાઈના કામમાંથી મેં પ્રેરણા લીધી. મેઘાણીભાઈએ તો લોક સાહિત્યની એક અજાણી ભૂમિનું એમણે ખેડાણ કર્યું અને અઢળક પુસ્તકો એમણે લોક સાહિત્યના આપણને આપ્યા. એટલું જ નહીં પણ લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યની વચ્ચે જે ભેદરેખાઓ હતી એ ભેદરેખાઓ મેઘાણીભાઈએ ભૂંસી નાખી અને અમારા આપણા લોક સાહિત્યને યુનિવર્સિટીના દરવાજા ખખડાવતું કર્યું. યુનિવર્સિટીમાં પ્રવેશ એને કરાયો એ મેઘાણીભાઈને આભારી છે. એટલે મેઘાણીભાઈએ લોક સાહિત્યમાં તો ખૂબ કામ કર્યું જ છે, એક નવો કેળો કંડારી આપ્યો કે જે આજે એમના પગલે પગલે અમે ચાલ્યા. પણ મેઘાણીભાઈ તો લોક સાહિત્યની સાથે સાથે એ તો નવલકથાકાર હતા, નવલિકાકાર હતા, કવિ હતા, નાટકકાર હતા, પત્રકારત્વનું જબરદસ્ત એમણે ખેડાણ કર્યું. આ બધું એમણે કર્યું પણ લોક સાહિત્યથી આગળ એમને ઘણું કરવાની ઈચ્છા હતી. મેં તો મેઘાણીભાઈને જોયેલા, દર્શન પણ નહીં કરેલા. મેઘાણીભાઈનું 47 સાલમાં અવસાન થયું ત્યારે હું તો 7 વર્ષનો હતો, ત્યારે મેઘાણીભાઈની તો મને તો કોઈ કલ્પના નહોતી. પણ મેઘાણીભાઈનું બધું સાહિત્યનો અભ્યાસ કર્યા પછી મને થયું કે મેઘાણીભાઈએ લોક સાહિત્યનું ખૂબ કામ કર્યું છે. એમને લોકવિદ્યાના બીજા અંગોનું ખેડાણ કરવાની એમની તીવ્ર ઈચ્છા હતી, એ કમનસીબે એ નહીં કરી શક્યા. તો લોક સાહિત્યની સાથે સાથે લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકવાદ્યો, લોકશિલ્પો, લોકજાતિઓ, એના પહેરવેશ, એના દેવ દેવતાઓ, આ અનેક એના શસ્ત્રો, એના ખાનપાન, આ અનેક લોકવિદ્યાના જુદા જુદા પાસાઓ હતા. એ પાસાઓનું મેઘાણીભાઈ વિચારેલું કામ અધૂરું રહેલું એટલે લોક સાહિત્યની સાથે સાથે મેં આ બધા લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોકગીતો, લોકસંગીત, આ બધા ક્ષેત્રનું મેં ખેડાણ કર્યું અને એને ફલશ્રુતિ રૂપે આજે મેં કહ્યું એમ 93 જેટલા પુસ્તકો મા સરસ્વતીના ચરણોમાં હું ધરી શક્યો છું એને હું મારું સદભાગ્ય ગણું છું.
0: સાહેબ, એટલે એક રીતે જોઈએ તો એક અધૂરું કાર્ય

0: કદાચ આગળ ધપાવવાનો આપને મોકો મળ્યો એવું આપણે કહી શકીએ?
1: નહીં, ચોક્કસ. કારણ કે મેં કહ્યું કે મેઘાણીભાઈએ જો આ કામ ના કર્યું હોત તો અમે કોઈ આ રસ્તે આવ્યા જ ન હોત. એટલે એમનું જે અધૂરું સ્વપ્ન હતું એ સ્વપ્ન યથ કિંચિત રીતે પૂરું કરવાનું હું જે નિમિત્ત બન્યો એનું મને આનંદ અને ગૌરવ છે.
0: હવે સાહેબ, એક મેઘાણીજીનો પ્રભાવ આપના પર પડ્યો, પણ એ સિવાય આપ કોલેજ કાળમાં અહીંયા અમદાવાદમાં અભ્યાસ કરતા હતા, તો બીજા પણ સાહિત્યકારોના પરિચયમાં આવ્યા હશો, એમનો પણ કંઈક પ્રભાવ પડ્યો હશે, તો એવા કોઈ નામ, એવા કોઈ કાર્ય?
1: હા, મેઘાણીભાઈને સૌરાષ્ટ્રની રસધાર ભણતા ભણતા મને થયું કે આવી કથાઓ આપણે કંઈક કરવી છે. તો અમારા એક પ્રોફેસર સાહેબ ડૉક્ટર જેસલપુરા સાહેબ
0: જી
1: અમને ભણાવતા. પછી તો એક મેઘાણીભાઈની કથાની એક વાત આવી એક ખેડૂતની, એટલે મેં બે ત્રણ પ્રશ્નો જેસલપુરા સાહેબને કર્યા. એટલે પછી મને કહેવી તું આ ક્લાસ પૂરો થાય પછી મને મળજે. એટલે હું તો થોડું જરા ગભરાયો કે મેં કહું સાહેબ મને ચોક્કસ ખખડાવશે અને કંઈક એ કરશે. પછી હું મળ્યો તો મને કે ભાઈ તું ક્યાંથી આવે છે? મેં કહ્યું સાહેબ આકરું ગામથી આવું છું, ખેડૂતનો દીકરો છું. તો મને કે તને આ લોક સાહિત્યમાં રસ છે? મેં કહ્યું સાહેબ મને રસ ઘણો છે. તો મને કે ચાલ હું તને એક એવી વ્યક્તિનો પરિચય કરાવું કે જે લોક સાહિત્યનું કામ કરે છે. એટલે જેસલપુરા સાહેબ મને પુષ્કર ચંદરવાકરને ઘેરે લઈ ગયા અને પુષ્કરભાઈની ઓળખાણ કરાવી. તો પુષ્કરભાઈએ મને કહ્યું કે ભાઈ પુષ્કરભાઈ ચંદરવા ગામના, હું આકરું ગામ, અમારા ગામ વચ્ચે 10 કિલોમીટરનું અંતર. મને કે તમે શું કરો? મેં કહું ભણું છું અને મને લોક સાહિત્યમાં રસ છે. તો મને કે ભાઈ જો દરબાર આપણી ભાલની ખેતી કરતા કાગળિયાની ખેતી બહુ અઘરી છે એમ સમજીને તમે આ કામ કરજો. તમે ગામડે જાઓ તો પહેલા એવું કરજો કે આ બહેનોના ગીતો બીતો તમે લખી લેજો, એટલું કામ કરજો, એટલે તમને થોડોક અનુભવ થશે. એટલે એ મને એમને સજેસ્ટ કર્યું. બાજુમાં કેકા શાસ્ત્રીજી હતા, કેકા શાસ્ત્રીજીનો મને પરિચય કરાવ્યો. એ પછી મને સાહિત્યકારોને મળવામાં એક રસ જાગ્યો. એટલે એ પછી ઉમાશંકરભાઈ જોશી એમને હું રેગ્યુલર મળવા જતો. એમને ત્યાં જુદા જુદા સાહિત્યકારો આવતા ને એમની જે ચર્ચાઓ થતી એ હું સાંભળતો. પિતાંબરભાઈ પટેલને ઘેરે જતો, ઈશ્વર પેટલીકરના ઘેરે હું જતો, પન્નાલાલભાઈને ઘેરે હું જતો, આ બધા સાહિત્યકારો, બચુભાઈ રાવતને ત્યાં હું જતો, કુમાર કાર્યાલયમાં. એટલે બધા સાહિત્યકારોની અશોક હર્ષ સાથેના મારા સંબંધો અને સંપર્કો રહેલા. એ બધાને કારણે હું થોડુંક લખતો પણ થયો અને એ બધાના સંપર્કને કારણે મને એક જાતની એક નવી ઉષ્મા મળી અને એ દિશામાં મારા કામને થોડોક વેગ મળ્યો. હવે એ દરમિયાન જે પુષ્કરભાઈએ મને કહેલું કે આ કાગળિયા ખેતી, લોક સાહિત્યની ખેતી દરબાર બહુ અઘરી છે, માનો એવી સહેલી નથી. પણ વેકેશનમાં ગયા પછી હું 200 લોકગીતો લઈ આવ્યો બહેનો પાસેથી ભેગા કરીને. દિવસે તો બહેનો નવરી ન હોય પણ રાતના બધી બહેનો ફ્રી થાય એટલે અમે બેસીને એ બધા ગીતો હું લખું. હું કોલેજમાં ભણતો હતો અને બહેનોના ગીતો લખું એટલે મારા પિતાજી બહુ અકળાય. પછી એક દિવસ તો મને કે ભાઈ આ તને કોલેજમાં ભણાવીને 25,000 પાણી કર્યું ને, એના કરતા સીમશેઢે એકાદું તળાવડું ગળાયું હોત ને તો મૂંગા ઢોર પાણી પીને આશીર્વાદ આપ્યા. તું કોલેજમાં ભણે, આ ધંધો હું લઈને બેઠો છું. પણ એ આનંદ હતો કે ભાઈ ચાલો આપણે સારી પ્રવૃત્તિ છે, આપણે ખોટું કામ તો કરતા નથી. એટલે પિતાજીની આજ્ઞા મેં માથે સ્વીકારી. પણ એ ગીતો લઈને હું અહીંયા આવ્યો, ઉમાશંકરભાઈને બતાવ્યા. ઉમાશંકરભાઈ ગીતો જોઈને બહુ રાજી થયા અને એ વખતે લોક સાહિત્ય સમિતિના પ્રમુખ હતા. એમને લોક સાહિત્ય માળાના મણકાઓ બહાર પડતા, એમાં મણકા 2 મારા ભાલ પ્રદેશના લોક ગીતો, લગ્ન ગીતોને ફટાણા એમણે પબ્લિશ કર્યા. ત્યાંથી મારા કામના શ્રી ગણેશ મંડાયા.
0: સાહેબ, આપણે ફરી પાછું એક આપણી સંસ્કૃતિ સાથે, આપણી ધરતી સાથે જોડાયેલું એક લોકગીત આપણે સાંભળીએ.

0: મિત્રો, ફરીવાર આજનાથી તે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપને યાદ પાડી દઉં, આજે આપણી સાથે છે શ્રી ઝોરાવરસિંહજી યાદવ. સાહેબ, વાતો આપણી લોક સાહિત્યની, લોકવિદ્યાની, લોકકલાની અઢળક વાતો. સંશોધન યાત્રાની શરૂઆત આપે કહ્યું એમ કોલેજ કાલથી જ શરૂ થઈ ગઈ, પણ આ યાત્રા આગળ કઈ રીતે ચાલતી ગઈ? એમાં કયા કયા એવા આપણે જેને કહીએ કે મુકામ આવ્યા, કે જે તમારી દ્રષ્ટિએ એક મહત્વના સોપાન આપણે જેને ગણી શકીએ?
1: એ દરમિયાન જી મેઘાણીભાઈ ને માટેની જે કથાઓ હતી, હવે મેં જે લોકકથાઓ લખી એ ખરેખર તો દૈનિકોમાં કે માસિકોમાં પ્રગટ થાય, પણ મારી લોકકથાઓ સૌ પ્રથમવાર આકાશવાણી ઉપરથી રજૂ થઈ.
0: શું વાત!
1: એટલે એ મારી લોકકથાઓનું ખેડાણનું શ્રેય સૌ પહેલા તો આકાશવાણી અમદાવાદને
0: આપવા.
1: સાગરભાઈ મિસ્ત્રી એ વખતે સ્ટેશન ડિરેક્ટર હતા અને જનજાગે કાર્યક્રમને પેલું ભારત પાકિસ્તાનની વોરનો જે વખતે સરહદી વિસ્તારના ભાઈઓ માટે એક કાર્યક્રમ ચાલુ થયેલો, એમાં એમણે મારી પાસે આવી શૌર્ય કથાઓ લખાવી. એવી 20 કથાઓ થઈ, એમાંથી મરદ કસુમલ રંગ ચડે પહેલો સંગ્રહ થયો. ત્યાંથી મારી યાત્રાનો
0: પ્રારંભ થયો.
1: સૌરાષ્ટ્રના ગામડાઓમાં મેં ફરવા માંડ્યું. જે આવા કોઠા સૂજવાળા માણસો, જે લોક સાહિત્યના જાણકાર માણસો, પછી જે જેની પાસે અઢળક સાહિત્ય હતું, કંઠસ્થ, એવા બધાને મળીને, એ વખતે ટેપ રેકોર્ડર તો કંઈ જાજા પ્રચલિત નહોતા, એ બધાને મળીને મેં નોંધ પોથીને ટાંચણો કરવા માંડી. એ બધું લેખમાળા રૂપે દૈનિક પેપરોમાં લખતો થયો. એને કારણે મને એક બહુ મોટો વાચક વર્ગ મળતો થયો. આ બધી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થવા માંડી. એને કારણે શ્રોતાઓ, મારા વાચકો, એ બધાના સામેથી પત્રો મને આવવા માંડ્યા. રંગતરંગ માસિક પાક્ષિક ચાલતું જનસત્તાનું, એ વખતે એમાં પણ હું ગુજરાતના લોક દેવતાઓ લખતો. એટલે મારું લેખો વાંચીને, વાર્તાલાપો સાંભળીને કે છાપાની કોલમોના લેખો વાંચીને અનેક વાંચકો સામેથી મારો સંપર્ક કરવા માંડ્યા અને એમની પાસેથી એમના નિમંત્રણો મળવા માંડ્યા. ઉપરાંત હું ગામડામાંથી આવું, આકરોમાંથી, એટલે અમારા સગાવાલાના સંપર્કો, સગાવાલાના ગામો, અને એને કારણે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને બહુ સારો રિસ્પોન્સ મળતો. લોકો મારી સાથે ફરવા માટે આવતા, જાણકાર માણસોની મુલાકાતો કરાવી આપતા. અને આ કામ માટે મેં સતત પરિશ્રમ કર્યો છે. ક્યાંય ભેદભાવ રાખ્યા નથી. કોઈપણ માણસના ખોરડે હું હંમેશા જતો. અમારા વાદી મદારીઓના દંગામાં હું કલાકોનો કલાકો બેસીને એમની મુલાકાતો મેં કરી છે, એમની વાતો સાંભળી છે. ભવાઈ કલાકારો ના તો ઘેરે અમે અડીંગો નાખીને પડતા 2-5 દિવસ સુધી, અને એમની વાતો, એમની કથાઓ, એમની વિશેષતાઓ, આ બધું મેં મન ભરીને આજે માણ્યું છે. મારા ગામનો અભણ ભરવાડ,
0: બરોબર,
1: કુંવરો મેવાડો. કુંવરો મેવાડો એટલે ગામ વગડામાં રહીને બિચારો ઢોર ચારે ગાયો ભેંસોને ઘેટા બકરા રાખે. તો મારા બાપુજીને મેં કહ્યું, કુંવરાભાઈ કોક કહે છે કે વાર્તાઓ ભારી કરે છે. મને કે ગાંડો માણસ છે, હવે એને એની વાર્તામાં કંઈ હતું હશે, તું સાનું માનો તારું કામ કર.

0: પણ એમને હું મળ્યો તો મને કે ભાઈ તમે તો બહુ મોડા પડ્યા, હવે તમારા વીરડા બધા વાર્તાના હુકાઈ ગયા, તો બહુ મોડો આવ્યો મારી પાસે. પણ એમની સાથે બેસીને સરસ વાતો કરીને, એટલે એમણે પછી એમનો હૈયા કપાટ ઉગાડીને એમણે જે વાર્તાઓ મને કરી સંઘેડાવતા, એટલો સારો વાર્તાકાર કે જ્યારની વાર્તાકારની સામે જોડાજોડ બેસે એવું આમ સશક્ત વાર્તાકાર, બધી કથાઓ મેં ઉતારી. એ બધી કથાઓ છપાઈ એટલે અમારા અશુભાઈ યાજ્ઞિક જેવા વિદ્વાન મને કે જોરાવરસુભાઈ આ કથા લાયા ક્યાંથી? મેં કહું કેમ? તો કે હું તો લોક સાહિત્યનો અભ્યાસ કર્યો છે, દુનિયાભરની કથાઓ મેં જોઈ છે, કોઈ લોક કથાઓમાં આ વસ્તુ નથી. તમે તો નવી વસ્તુઓ લઈ આવ્યો છો, આમાં તો આખો માનસ શાસ્ત્રનો એક માનસ શાસ્ત્ર સમાયેલું છે અને નવી સરસ અદ્ભુત કથાઓ છે, એનો તમે સંગ્રહ કરો. પછી મેં અશુભાઈને કહ્યું, મેં કહ્યું મને તો બધી વાર્તાઓ ગમે છે, તમે આનું સંપાદન કરો ચાલો. એટલે અશુભાઈએ જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ નામે પુસ્તકનો લોકકથાઓનો સંગ્રહ એમણે સંપાદિત કર્યો અને એ સંગ્રહ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએના વિદ્યાર્થીઓ આજે ભણે છે, એમફિલના વિદ્યાર્થીઓ લોકસાહિત્ય ઉપર પીએચડી કરે છે અને મારા સંશોધન કાર્ય ઉપર પ્રોફેસર યોગેન્દ્રસિંહ વાઘેલાએ પીએચડી કર્યું છે. હું તો હજી અ ડોક્ટર છું.
1: સાહેબ, તમે જે એક પાત્રની વાત કરી, એક આપણા ગામનો એક જોઈએ તો અભણ ભરવાડ આપણે જેને કહીએ, એવા બીજા એવા કયા રસપ્રદ પાત્રો કે જેમની પાસેથી આપને એવી વસ્તુ મળી કે જે આપણે બધાને સ્પર્શે, આપણી બધાની મૂડી આપણે જેને કહી શકીએ એવી વાતો, એવા બીજા બે ચાર પાત્રોના નામ?
0: હા, એ દરમિયાનમાં મેં આપણા કસબીઓ પુસ્તક લખ્યું, જેને એનસીઆરટી દિલ્હીનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું 1972માં. એમાં મેં આપણા ગામડાના કેટલાક પાત્રો લીધેલા, ગામડાનો ઢોલી છે, ગામડાનો ગોરી છે, રબારી છે, કાગડાની બોલી જાણવાવાળા છે, વરસાદના વર્તારા કરવાવાળા છે, નટ છે, મજાણિયા છે, પછી આ સુથાર મિસ્ત્રીઓ છે, પછી કડિયા કુંભારો છે, ઓડ લોકો છે, આવા બધાના રેખાચિત્રો મેં તૈયાર કરેલા. એમાં અમારો અમરો ઢોલી, અમારા ગામનો પ્રખ્યાત ઢોલી, એ અમરો ઢોલી ઢોલ વગાડવામાં બાજંદો, એ અમરા ઢોલીનો પાઠ ગુજરાતી ટેક્સ્ટ બુકમાં 6ઠા ધોરણમાં ભણાવાય. હવે 6ઠા ધોરણમાં ભણાવાય તો એમાં શિક્ષકે એક શિક્ષિકા બેને પરિચય ક્લાસમાં કર્યો કે ભાઈ ધંધુકાતા લોકોના આકરું ગામના લેખક છે અમરાભાઈ ઢોલી, આકરું ગામના છે, અને આમ તેમ બધો પરિચય આપ્યો. એટલે એક દીકરી કે ભાઈ એ આકરું ગામના હોય તો આપણે સાહેબ એને અમરાભાઈને જોવા અને ઢોલ સાંભળવા ના જવાય. એટલે એણે એર મિસેસને વાત કરી અને સાહેબ એક દિવસ 4 બસો ભરીને કેશોદની કન્યાશાળાની દીકરીઓ
1: ઓહો
0: અમારા આકરુંમાં આવી અમરાભાઈનો ઢોલ સાંભળવા અને અમરાભાઈને મળવા
1: માટે.
0: અને અમરાભાઈને બોલાયા તો પહેલાં તો બિચારા મૂંઝાયા કે બે ચાર ખટારા આવ્યા એટલે ગભરાયા, કોઈ પોલીસ ખાતાવાળાનું ચક્કર હશે, કહેજો અમરાભાઈ નથી. પછી આવ્યા ને પછી કે ભાઈ અમરાભાઈ અમારે તો તમારો પાઠ ભણ્યા છે, તમને જોવાતા ને તમારો ઢોલ સાંભળવા.
1: શું વાત છે!
0: તો કે તમારી બહેનો દીકરી, તમે બધી દીકરીઓ રાડે રમો તો હું ઢોલ વગાડું. એટલે અમરાભાઈ ઢોલ, બે ત્રણ ઢોલ ને સોમાભાઈ શરણાઈવાળાને બધા આવી ગયા, દીકરીઓને રાડે રમાડે. દીદી અમરાએ જે ઢોલ વગાડ્યો છે, ગામવાળા એમ કહે છે કે આવો ઢોલ અમારા પાસે અમે જિંદગીમાં કોઈ દી સાંભળ્યો નથી. ઢોલ વગાડતા વગાડતા વગાડતા ઢોલ ફોડી નાખ્યો.
1: ઓહો!
0: અને પછી વગાડતો કરતો ગામ અમારો નીકળ્યો અને બોલ્યો, અમરો અમર થઈ ગયો, અમરો અમર થઈ ગયો, અમરો મરી જાય તો કુરબાન છે, અમરો અમર થઈ ગયો. આટલી બધી દીકરીઓ મને જોવા અહીં આવી, અમરો અમર થઈ ગયો. આવા તો કંઈક પાત્રો કંઈક અમારી સાથે જોડાયેલા છે અને આજે હજુ જીવતા જાગતા છે.
1: સાહેબ, આપ જે વર્ણન કરો છો ને એ સાંભળીને મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એ દ્રશ્ય કેવું હશે કે એક આપણે જોને ઢોલી જ કહીએ પણ એ ઢોલી એક અલગ જ આખો એને તાનમાં આવી ગયો, આપણી ભાષામાં જ વાત કરીએ તો તાનમાં આવી ગયા આ બધાને જોઈને, એનો પ્રતિભાવ જોઈને, અને એક અલગ ઊંચાઈએ પોતાની એક એક કલા જે હતી, એ વાદ્ય વગાડવાની કલા હતી પણ એને અલગ ઊંચાઈએ એમણે પોતાની જાતને એને મહેસૂસ કરી, અદ્ભુત. સાહેબ, આ બધા પાત્રો આપણે જોયું તો એમની પાસે કોઈ ભણતર નહીં પણ એમની પાસે એવી એક કોઈ કલા, એવી કોઈ વિદ્યા, એવી કોઈ
0: કોઠાસૂઝ
1: કે જે આપણને બધાને સ્પર્શી જાય. આ બધા પાત્રો આપણને શું શીખવે સાહેબ?
0: આ બધા પાત્રો

0: ખરેખર તો જ્યારે જૂના જમાનામાં શિક્ષણ નહોતું ને
1: જી,
0: ત્યારે આ કોઠા સૂઝવાળા માણસો અહીંયા ઉકલકથી અનુભવથી પોતે જે અનુભવતા એ બધાને લોકો સમક્ષ મૂકતા અને એના દ્વારા લોકોને એજ્યુકેટ કરતા. એવા તો અનેક પ્રસંગો છે કે જે દેશી વૈદ્યો પણ કરતા હોય. અમારા કેશુબાપા
1: બરોબર,
0: હવે આમ તો સીધા સાદા માણસ, પણ એક બાઈને બોલતા બોલતા જડબું ખડી ગયું. એટલે એ તો બિચારો ગરીબ માણસ, હવે ધંધુકા ડૉક્ટર પાસે લઈ ગયા હતા કે ભાઈ અહીં નહીં થયા, અમદાવાદ લઈ જાઓ. એટલે કેશુ બાપા પાસે આવીને કે બાપા, અમે તો અમદાવાદ ભાવ્યું નથી, આ દીકરીને જડબું ખડી ગયું છે. તો કે હવે અમદાવાદ જવું છે, તો કે આ પૈસા આપો, તું જા. તો એમ નહીં, તમે હારે આવો. પછી કેશુ બાપાને થયું કે આ અમદાવાદ સુધી ગરીબ માણસ જશે, પણ લાઈને એક અખતરો કરું. એટલે એ છેકણી સૂંઘતા હતા, એટલે છેકણીને ચપટો ભરીને એ બાઈના નાકમાં એમણે ભરી દીધો. અને પછી બાઈઓને જે છીંકો ઉપર છીંકો આવવા માંડી, સાહેબ એ છીંકો ખાતા ખાતા બાઈનું જડબું બેસી ગયું. એટલે બાઈ કે બાપા, ત્રણ દિને ભૂખી છું, મને ખાવા આપો. એટલે આવા કોઠા સુસ્તી લોકોનો ઉપચારો કરતા ભવાઈ કલાકારો સાહેબ, જે ભવાઈના વેશો કરતા ને, એના દ્વારા શિક્ષણ મળતું ગામડામાં. માત્ર ભવાઈ મનોરંજન નહોતું, પણ શિક્ષણનું એક જબરદસ્ત માધ્યમ, મનોરંજન તો હતું, શિક્ષણનું મનોરંજન માધ્યમ હતું. જ્યારે એ કન્યા વિક્રયનો વેશ કરતા ને, ત્યારે ગામડાઓમાં કન્યા વિક્રયનો વેશ કરે એમાં નાનકડી દીકરીને પરણાવીને નહીં, એમ નામ સાસરે મોકલી દીધી હોય, એટલે વેચાણ થતા. સૌરાષ્ટ્રમાં જૂના કાળે અમુક જ્ઞાતિઓમાં દીકરીઓના વેચાણ થતા. ખેડા જિલ્લાના સુખી અમીન પાટીદારો સૌરાષ્ટ્રમાં આવે અને ગરીબ કુટુંબની દીકરીઓને, 9-10 વર્ષની દીકરી એના બાપને પૈસા આપીને દીકરીને ખરીદી જાય. એટલે પત્ની તરીકે એના દીકરાને વહુ, દીકરાની વહુ બનાવવા માટે 9-10 વર્ષની દીકરીને ત્યાં સાસરે જઈને એનો બાપ જઈને મૂકી આવે. દીકરી રાતે સૂઈ જાય તો બાપ આવતો રહે. પછી એ દીકરી ગામના પાદરના ઝાડવા કોઈ દિવસ જોવા પામતી નહોતી. અને એને જે દુઃખ ત્યાં પડે, એ સુખ દુઃખની વાતો ભવાઈ કલાકારો એવી આમ હૃદયંગમ રીતે રજૂ કરે કે સાહેબ, જે લોકોએ કન્યા વિક્રય કર્યા ને, જાહેરમાં પોકે રડે કે અમે આ કન્યા વિક્રયનું પાપ કર્યું છે, અમે આ પ્રતિજ્ઞા લઈએ છીએ કે જિંદગીમાં અમે કન્યા વિક્રય કદી નહીં કરીએ, આ પાપ અમારું આજ ધોવાઈ જાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે આ કોઠા સૂઝવાળા માણસોની આ એક તાકાત હતી સમાજને એજ્યુકેટ કરવાની.
1: વાહ સાહેબ, ફરી પાછું આપણે એક આપણી ધરતી સાથે જોડાયેલું એક ગીત આપણે સાંભળીએ, લોકગીત સાંભળીએ
0: જરૂરથી.

0: મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત અને આપણા આજના અતિથિ લોકવિદ્યાવિદ જોરાવરસિંહભાઈનું પણ સ્વાગત કરીએ ફરીવાર. સાહેબ, આપણે કેટલાક પાત્રોની વાત કરી, એવા પાત્રો કે જે ધરતી સાથે જોડાયેલા અને એનો પ્રભાવ મારા તમારા બધા ઉપર પડે એવી એમની પાસે કંઈક વિદ્યા હતી, એવી એમની પાસે કોઠાસૂજ હતી, એટલે પુસ્તકો દ્વારા લોકો સુધી પણ પહોંચાડે એવું આપણે કહી શકીએ. હવે આપણા પ્રકાશનોની આપણે વાત કરીએ તો એવા ઘણા બધા પ્રકાશનો, પણ આપની દ્રષ્ટિએ આ યાદગાર પ્રકાશનો ક્યાં ક્યાં? સાહેબ,
1: અત્યાર સુધીમાં મારા 93 જેટલા પ્રકાશનો થયા છે, એમાંના 5-1 પુસ્તકોને તો ઇનામો મળી ચૂક્યા છે, પણ આપણા કસબીઓ જેને NCERTનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું, ત્યાર પછી લોકજીવનના મોતીના માટે લોક સંસ્કૃતિ શોધ સંસ્થા નગરશ્રી ચૂરુ રાજસ્થાને મને સૌ પ્રથમવાર મેઘાણી સુવર્ણચંદ્રક આપીને 78 સાલમાં મારું જાહેર સન્માન કરેલું. એ પછી લોક સંસ્કૃતિ અને લોકકલામાં પશુઓ, જોરાવરસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ, ચતુરાઈ કથાઓ, અશ્વકથાઓ, નાગકથાઓ, દિવ્ય મંદિર મારા દેવના એ લોક દેવતાઓ, ગુજરાતના ભીંતચિત્રો, આપણા કલાકાર કસબીઓ, ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકકલાઓ, ગુજરાતની લોકવિદ્યાઓ, ગુજરાતના કલા કસબીઓ, ઉપરાંત લોકકથાઓ અને લોક સાહિત્યના વિવેચનના પણ મારા ઘણા બધા ગ્રંથો છે. આવા અનેક પ્રકારના પ્રકાશનો મારા પબ્લિશ થયા છે.
0: બરોબર.
1: અને હજુ પણ આ વર્ષે 10-1 પુસ્તકોનો મારો પ્રોજેક્ટ છે. એક દૈનિક પેપરમાં લેખ 18 વર્ષ સુધી લોકજીવનના મોતી નામે લેખમાળા જે મેં લખી એના 1000-1 લેખો પડ્યા છે, કે જે 10-1 કે 10-12 પુસ્તકોમાં આ વર્ષે પ્રગટ થશે, એટલે અમારો આંકડો કદાચ 100 પહોંચી જશે.
0: હવે સાહેબ, આ પુસ્તકો લેખન પ્રવૃત્તિ, આપણે જેને સંશોધન પ્રવૃત્તિ એટલે કે આપણી લોક સાહિત્ય હોય, લોકકલા હોય, સંશોધન પ્રવૃત્તિ, આ બધું કઈ રીતે સાહેબ આપ બધું મેનેજ કરતા હતા? કારણ કે સમય હોય, આપણી પાસે બીજા પણ પડકારો હોય, કઈ રીતે બધું મેનેજ કરતા હતા?
1: હું ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી હતો, 30-1 વર્ષ પ્રકાશન અધિકારી રહ્યો.
0: બરોબર.
1: અને 4-1 વર્ષ સુધી ચીફ એક્ઝિક્યુટિવ તરીકે મેં નોકરી કરી.
0: જી.
1: હવે દરમિયાનમાં ઓફિસનું કામ હું ઓફિસમાં 11-6 બહુ સંનિષ્ઠપણે ઓફિસનું કામ કરતો. એ સિવાય મને સવારના, હું વહેલી સવારના ઉઠી જતો અને 10 વાગ્યા સુધી મને જે કંઈ સમય મળે એ સમયમાં હું જે સંશોધન કાર્ય કરી લાવ્યો હોય એના આધારે હું મારા લેખો વાર્તાઓ લખીને મેગેઝિનોને મોકલતો. એ પછી સાંજના આવ્યા પછી રાતના વાળું પાણી પતાવીને પણ મારું આ સંશોધન કાર્ય કે કરેલા કામ ઉપર હું આગળ કાર્યવાહી કરતો. શનિ રવિની રજાઓ આવે તો એની સાથે 1-2 રજાઓ જોડીને અમે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી જતા. સૌરાષ્ટ્રમાં અનેક ગામડાઓ, અનેક લોક જાતિઓ બધી જગ્યાએ અમે ખૂબ ફર્યા છીએ અને જાણકારોને મળીને એમના હૈયા કપાટ ઉઘડાવીને આ કામ અમે કર્યું છે. આ કામગીરીને આજે 6 દાયકા એટલે 60 વર્ષ થાય છે. ખરેખર તો લોક સંસ્કૃતિ કે લોક વિદ્યાઓને સમજવા માટે સાહેબ આપણા જેવા અનેક જન્મો ઓછા પડે, એને સમજવા માટે આ કામ તો છે ને કે દરિયો ડહોળવા જેવું કામ છે, કે લોક સંસ્કૃતિને સમજવી એટલે દરિયો ડહોળવો એવું એક અઘરું કામ છે. પણ દરિયો ડહોળતા ડહોળતા મને જે કંઈ સાચા મોતીડા મળ્યા, શંખ છીપલાય મળ્યા છે, પણ એ શંખ છીપલાને આગા કાઢીને સાચા મોતીડા વીણીને મેં પુસ્તક રૂપે લોક સમાજ આગળ ધર્યા છે અને સમાજે વાચકોએ ખૂબ આદરપૂર્વક એને વધાવ્યા છે, એનો મને ખૂબ આનંદ છે. અને મેં જે કંઈ કાર્ય કર્યું છે એ મારા વાચકોને આભારી છે, મારા કલાકારોને આભારી છે.
0: સાહેબ, આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણા કુટુંબીઓનો ફાળો પણ, કારણ કે એમના સપોર્ટ વગર, એમના ટેકા વગર આપણે કોઈ પણ કાર્ય આગળ ન વધારી શકીએ, તો એ વિશે આપ શું કહેશો?
1: નહીં, બહુ સાચી વાત છે કે એક હાથે તાળી નથી પડતી. તમે મોટા સાહિત્યકાર હો, સંશોધક હો, કલાકાર હો, જે કંઈ હો, તમને અર્ધાંગનાનો જો સપોર્ટ ના હોય તો તમે જેમ

0: માધા વગર માધા આધા, એવું ધર્મ પત્ની વગર સાહિત્યકાર હોય, કલાકાર હોય. કારણ કે આ બધાની પાછળ ધર્મ પત્ની નો એક સહયોગ તો ખરો, પણ એનો ભોગ હોય છે. આપણી સાથે સાથે એને પણ, દાખલા તરીકે મેં મોટે ભાગે મારા પુસ્તકો તો બધા મારી લેખમાળાઓ માંથી જ થયા છે. આખું એકી બેઠકે બેસીને મેં કોઈ પુસ્તક કર્યું જ નથી. સામાન્ય રીતે બીજા લેખકો કરતા હોય છે, નવલકથાઓ લખે તો અઠવાડિયામાં પૂરી કરી નાખે, એક મહિનામાં કરતા હોય, પણ મેં બધા લેખમાળાઓમાંથી આ પુસ્તકો કર્યા છે. હવે એ પુસ્તકોનું એડિટિંગ કરવાનું હોય, એના પ્રૂફ રીડિંગ કરવાનું હોય, એ પુસ્તકો લખાવવાનું હોય, તો રાતોની રાતો મારી સાથે મારી પત્ની હેમકુંવરે ખૂબ ઉજાગરા કર્યા છે. ઉપરાંત મળવા માટે વાચકો આવે, મહેમાનો આવે, જે કંઈ આવે, એ બધાને ચા પાણીથી માંડીને એમની મહેમાનગતિ પણ એણે કરાવી છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તો કલાકારો માટેનું મારું ટ્રસ્ટ છે, એટલે કલાકારો તો ગુજરાતના નહીં પણ ભારતમાંથી જે કંઈ અમદાવાદમાં આવે, બધા કલાકારો મારે ત્યાં આવતા જતા હોય. કલાકારોનો તો અમે ખૂબ પ્રોગ્રામો કર્યા છે. લોકકલા ફાઉન્ડેશન મારું ટ્રસ્ટ છે અને 1993માં અમે આ ટ્રસ્ટની સ્થાપના કરી. આજે 5,000 ઉપરાંત ભારતભરના લોક કલાકારો સાથેના અમારા સીધા સંપર્કો છે. એ લોકોને અમે સ્ટેજ આપીએ છીએ અને એ કલાકારોને લઈને અમે ત્રિનિદાદ એન્ડ ટોબાગો, સુરિનામ, શિકાગો, દુબઈ, મસ્કત, કેનેડા આ બધી જગ્યાએ જઈને એના કાર્યક્રમો કર્યા છે. એટલે એ બધાના ધામા તો મારા ઘેર હોય. રાત દિવસ અડધી રાતે કાર્યક્રમ કલાકારોની બસો આવે, એમને સવારે ચા પાણી નાસ્તા કરવાના હોય, એમને જમાડવાના હોય, એ બધામાં ગૃહિણીનો ફાળો બહુ વણ થાકે અને મારી સાથે કામ કર્યું છે, એટલે હું અહીં સુધી આ મજલ કાપી શક્યો છું.
1: એમના પ્રધાન વગર શક્ય નહોતી એવું આપણે કહીએ.
0: દીકરા દીકરીઓનું પણ પ્રધાન, મારે 4 દીકરીઓ છે, 4 દીકરીઓનું પણ આ મારા કામમાં અત્યંત સહયોગ રહ્યો છે. રાજશ્રી પરમાર આજે સારી સંગીતકાર થઈ છે. સુપ્રિયા ચાવડા કેનેડા છે, એ આજે સારી ચિત્રકાર થઈ છે. બાકીની રાજકુમારી ફાઇન આર્ટ્સ કર્યું છે, ઉપરાંત હોમ સાયન્સ પણ એને કર્યું છે. એટલે એ બધાનો સહયોગ પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મને રહ્યો છે અને સાસરે ગયા પછી પણ રહ્યો છે.
1: વાહ વાહ સાહેબ, આપણે ફરી પાછો એક આપણે આપની પસંદગીનું એક લોકગીત આપણે માણીએ.

0: મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. સાહેબ, હવે આપણે સંશોધનની વાત આપણે કરીએ, લોકકલા ફાઉન્ડેશનની વાત કરીએ, તો લોકકલા ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર આપને કઈ રીતે આવ્યો, કયા કારણો એને માટે જવાબદાર હતા?
1: મેઘાણીભાઈનું અવસાન થયું ને
0: જી
1: 1947માં, ત્યારે ભક્ત કવિ દુલાભાઈ કાગે એક દુઓ, મરસિયો દુઓ કીધેલો કે છંદા દુહાને સોરઠા, સોરઠ સરવાણી, એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી.
0: ઓહો,
1: મેઘાણીભાઈના જવાથી સૌરાષ્ટ્રના છંદ દુહા છંદ અને સાહિત્યરૂપી સરવાણી કહે છે કે રાતા આહુડે રોયેલા. એમ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે, પ્રચાર માધ્યમોની ભરમારને કારણે, ટીવી અને ફિલ્મો ગામડા સુધી પહોંચવાને કારણે ગ્રામ્ય પ્રજાને પોતાના પ્રાચીન મનોરંજનમાં બિલકુલ રસ નહોતો. એટલે ગ્રામ્ય મનોરંજન કરવાવાળા કલાકારો રાતા આહુડે રોઈ રહ્યા હતા. એ કલાકારો, મારી ધરતીના કલાકારોના આંખોની આંખોના આંસુ, રાતા આહુડે રોઈ રહેલા એ આંસુ લૂછવાના યત કિંચિત પ્રયત્નોમાંથી મને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવું ટ્રસ્ટ સ્થાપવાનો વિચાર આવ્યો કે આ કલાકારોને આ એની કલા જીવતી રહેવી જોઈએ, નહીં તો આ કલાકારો આજે બેકાર છે, ભૂખ્યા છે. આ એ કલાકારો છે કે જેમણે પેઢી પરંપરાથી લોકકલા વારસાને જીવની પેટે જતન કરીને જાળવી રાખ્યું છે.
0: બરોબર.
1: એને મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, ના મળ્યો તો પાણીનો કળશો પીને, તાવડી પોરો લઈ જાય તો પાણીનો કળશો પીને પણ એમણે આ કલાને પાંડેના દીકરાની જેમ જતન કરીને જાળવી રાખી છે. એ કલાકારોની કલા જીવી જવી જોઈએ, એને કામ અને એના કલાને આદર મળવો જોઈએ. એટલે મને વિચાર આવ્યો કે આ કલાકારોને જો નગરોમાં આપણે લઈ આવીએ તો નગરજનોએ તો આ બધું કશું જોયું જ નથી, એટલે નગરજનોને આમાં રસ પડશે. એટલે મેં બધા કલાકારોને નગરોમાં લઈ આવવાનો વિચાર કર્યો. પણ અઘરું કામ હતું, કારણ કે એ એમની રીતે કામ કરવા ટેવાયેલા હોય, નગરોમાં એને અમુક રીતે સંમાર્જિત કરીને આપણે એને મૂકવાના હોય. એટલે શરૂઆતમાં તો અહીંયા મેં મોટી ક્લબો અને મંડળોનો બધાનો સંપર્ક કર્યો, તો બધા હસતા હસતા મને કે જોરાવરસિંહભાઈ, આ તમારા વાદી મદારી નટ બજાણી આ ના ચાલે, આ બધી હાઈફાઈ દુનિયા છે, આ અહીંયા તો કવિ સંમેલનો થતા હોય ને, ફિલ્મી કલાકારો આવતા હોય ને, આ બધી ગીત ગઝલોના થતા હોય ને, સુગમ સંગીતના જલસાઓમાં તમારા કલાકારોને કોણ સાંભળે. એ વખતે નિરાશ થઈને આમ હું રણમાં રોયા કરતો કે ભાઈ શું કરીશું શું કરીશું, પણ રણમાં રોવાને કોણ સાંભળે, એ પોતે સાંભળે, બાકી કોઈ
0: સાંભળે નહીં.
1: પણ ધીરે ધીરે ધીરે ધીરે એ બધાને મેં અહીંયા લાવવાના શરૂ કર્યા અને એમાં કલાકારોને રસ પડવા માંડ્યો. પછી તો અનેક રાસ મંડળીઓ, ગરબા ગ્રુપો, લોકનૃત્યકારો, વાદી મદારી નટ બજાણિયા, કટપુટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, માણભટ્ટો, આ બધાની કલાઓનો ધીરે ધીરે અહીંયા અવકાશ ઊભો થયો. કલાકારો માટે હું કહું, મંદિરોમાં જઈને કે અમારા નોબત શરણાઈવાળાને તમારે ત્યાં વગાડવા બેસાડો ને, સવારના તમારો ચોગડિયા વગાડશો તો મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જશે. મંદિરોએ પણ મને સહકાર આપ્યો. જૈનોના વરઘોડામાં પણ કહી કે આ બધા કલાકારોને મૂકો, વરઘોડો તમારો શોભી ઉઠશે.
0: સાચી વાત.
1: અને ત્યારે હિતરૂચિ વિજયજી મહારાજ સાહેબ, જે અતુલ શાહના નામે હીરાના બહુ મોટા વેપારી હતા, એમની દીક્ષાના અમે 5 વરઘોડા કર્યા, અમદાવાદ, વડગામ, પાલનપુર, મુંબઈ, સુરત. એમાં અમે 1-1 વરઘોડામાં 1-1 હજાર કલાકારો ગુજરાતભરમાંથી ભેગા કરીને 5 વરઘોડામાં 1-1 હજાર કલાકારોને અમે મૂક્યા. અને પછી મારે ઉત્સાહ મારો બેવડાયો કે આ કલાકારોને હવે કામ મળશે. એટલે જૈનોના વરઘોડામાં લગ્ન વખતે અમે ઢોલ શરણાઈવાળાને વગાડવા માટે બોલાવેલા હતા. સાણંદ પાસે દેવતી ગામમાં નાયક લોકો 5-7 જણા ઢોલ શરણાઈ વગાડતા, ગામમાં વગાડવા જાય 5-10 રૂપિયા 11 રૂપિયા આપતા. એ 5-10 જણાને અમે અહીંયા લાવવાના શરૂ કર્યા, એને સારી રીતે સંમર્જિત કર્યા અને ધીરે ધીરે એ લોકોને પ્રોત્સાહન મળ્યું, એને કારણે લોકકલા ફાઉન્ડેશનનું પ્લેટફોર્મ મળ્યું, એને કારણે આજે દેવતેમાં સાહેબ 350 ઢોલ શરણાઈ મશક વગાડવાવાળા તૈયાર થયા છે. નવરાત્રિના દિવસોમાં એ ભારતભરમાં વગાડવા માટે જાય છે. અને નટ બજાણિયાના ખેલ એમણે એટલા માટે બંધ કર્યા કે દોરડા ઉપરથી પડીને હાડકા ભાંગી જાય

0: પાંચ 50,000 અમારી પાસે ખર્ચવાની તાકાત નથી. એટલે દોરડા બધા સંકેલીને આજે એ લોકોએ ઢોલ શરણાઈ મશકની સાથેના કાર્યક્રમો શરૂ કર્યા, તો આજે સારામાં સારું કમાતા થયા, એને રોટલો ને ઓટલો મળતા થયા. આવા કલાકારોને આજે પેટીઓ રળતા થયા. અને એટલું જ નહીં પણ એને પ્રસિદ્ધિ અમે છાપાઓ દ્વારા, આકાશવાણી દ્વારા, દૂરદર્શન દ્વારા, છાપાની કોલમો દ્વારા એને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. એને કારણે અનેક કલાકારો, સમજુનાથ મદારી અમારું, સમજુનાથ અભણ મદારી, ધાંગધ્રા પાસે મદારી વસાહતમાં રહેનારો, એ સમજુનાથને અમે અહીંયા લઈ આવ્યા. પહેલી વખત એને મદારીને અમે પહેલી વખત સ્ટેજ ઉપર લઈ આવ્યા ટાગોર હોલના પ્રોગ્રામમાં. એટલે સાહેબ મોંમાંથી જીવતા મોટી દાઢી અને મોંમાંથી જીવતા ઓક કોક કરીને વીંછી કાઢ્યો. એક વીંછી દાઢી ઉપર જીવતો ઓક કોક કરીને બીજો વીંછી કાઢ્યો દાઢી ઉપર, પાછો મોઢે મૂકીને કરીને મોંમાંથી સાફોલિયું કાઢ્યું, એકજણના હાથમાંથી ઈંટ પકડાવીને એમાંથી સસલું બનાવી દીધું. લોકો અચંબિત થઈ ગયા, ઓહો હો હો, આ જે અહીંયા ના ચાલે એ મદારીઓને અમે કર્ણાવતી ક્લબ, રાજપથ, આ બધી ક્લબોમાં બહુ જોરશોરથી કાર્યક્રમો કર્યા. એ ઉપરાંત ભવાઈ કલાકારો તલવાર નૃત્ય દલસુખ રાવળ, એને અમે લઈ આવ્યા. ઉપરાંત અમારી ગુલાબો રાજસ્થાનના પુષ્કરના મેળામાં નાચવાવાળી કાલબેલિયા એટલે મદારણબાઈ પુષ્કરના મેળામાં નાચતી હતી. એક જણ ઢોલક વગાડતો, એક મહુવર વગાડતો, એક જણ કાંસી જોડા વગાડતો, અને બાઈ યંગ છોકરી 18-20 વર્ષની પગે ઘૂઘરું બાંધીને નૃત્ય કરતી હતી. ત્યાંથી અમે પસાર થયા એટલે એના મહુવરનો અવાજ સાંભળીને મારા કાન ચમક્યા, એવો કંઈક સરસ વગાડે છે. ત્યાં જઈને જોયું તો એક છોકરી નાચતી હતી કાળા કપડાં પહેરીને, અર કરીને એણે તો આખું રાજસ્થાની ગીત ઉપાડેલું પૂરું થયું. ને પછી નીચે બેસીને લોકો ચારાના આઠાના ફેંકતા હતા, નીચે બેસીને શ્વાસ ખાતી હતી. પછી મેં એનો વર પહેલાં પૈસા વીણતો, ચારાના આઠાના, આજથી વાત છે 30 વર્ષ પહેલાં. મેં એને પૂછ્યું, મેં કહ્યું આપકા નામ ક્યાં હતી, કે સાહેબ નામ કા ક્યા કામ હૈ, એવું કામ હૈ તો પૂછતે હૈ, તો કે નામ ગુલાબી લોક મુજે કહેતે. મેં ગુલાબી તું ઇતની અચ્છી ડાન્સર હૈ, રાસ્તે પર ક્યો નાચ રહી હૈ, તો કે સાહેબ નાચે ને તું ક્યા કરે, મેં તો મદારણ ઠહેરી, નાચે નહીં તો શામ કા ખાના કહાં સે ખાયેંગે, તુમ ખિલાઓગે. મેં કહ્યું ચલો આજ કા ખાના ખિલા દઉંગા, મગર સાહેબ બતાવો તો સહી ક્યા બાત હૈ, તો કે સાહેબ મદારી ઠહેરે, હમ તો અહીંયા રસ્તે પર નાચતે, લોક હમકો થોડા કુછ છૂટે પૈસે દેતે, ઉનમે સે હમ કા સુબહ શામ કા ખાના ખા લેતે. તો મેં કહ્યું ભાઈ ગુલાબો તેરે લીએ તો સ્ટેજ રાહ દેખ રહા હૈ, સાહેબ સ્ટેજ ક્યા હોતા હૈ. મેં એને સમજાવ્યું કે ભાઈ સ્ટેજ એટલે સરસ મજાનો હોલ હોય, લાઇટો હોય, માઇક હોય, અસંખ્ય લોકો બેસીને તારો પ્રોગ્રામ જોતા હોય, અને લોકો ખુશ ખુશાલ થઈ જાય, તારી વાહ વાહ થાય, અને તને લોકો ઇનામો આપે આવીને, એટલે સ્ટેજ રાહ દેખાય. કે સાહેબ મેં કહું તું અમદાવાદ બોલાવું, અમકો સ્ટેજ કોણ દેખા, મેં કહું મેં દઉં, અમદાવાદ બોલાવું તો આવેગી, જરૂર આવંગી. મને થયું કે આ પ્રકૃતિ મદારણ ક્યાંથી અમદાવાદ આવવાની છે. અને અમે એને પહેલી ગુજરાતમાં બોલાવી 30 વર્ષ પહેલાની વાત છે. અહીંયા આવી, અહીંયા દૂરદર્શન પણ નવું શરૂ થયેલું, અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, મહેસાણા કર્યો, રાજકોટ કર્યો, છાપાઓમાં એના ઇન્ટરવ્યૂ કર્યા, દૂરદર્શન ઉપર એનો ઇન્ટરવ્યૂ કર્યો. અને દૂરદર્શનનો ઇન્ટરવ્યૂ જોયા પછી સંગીત નાટક અકાદમી દિલ્હીના કોઈ અધિકારીનું ધ્યાન ગયું, અને ગુલાબીનું એડ્રેસ મગાવીને બધી પૂછપરછ કરીને 1985માં ફ્રાન્સના ઇન્ડિયન ફોક ફેસ્ટિવલમાં સિદ્ધિ એને ઉપાડી, અને સિદ્ધિ ફ્રાન્સ પહોંચાડી. એ પછી એ અભણ મદારણ ગુલાબો હવે અત્યારે ગુલાબો તરીકે વિખ્યાત થઈ, અને આજે તો બહુ મોટું એનું નામ છે ગુલાબો તરીકે. એ વખતે ગુલાબી હતી, અને આજે સાહેબ એ ગુલાબો દુનિયાના 60 દેશોમાં કાલબેલિયા નૃત્ય કરી આવી, અને આજે ઉત્તમ કાલબેલિયા નર્તક તરીકે આજે એની બહુ મોટી ખ્યાતિ છે.
1: અદ્ભુત.
0: અને આજે વર્ષમાં 5-6 મહિના તો એ ફ્રાન્સમાં કાર્યક્રમો કરવા માટે જાય છે.
1: શું વાત.
0: અને અમે એને ગુજરાત લોકકલા નેશનલ એવોર્ડ આપીને અમે એનું સન્માન કર્યું. એ ગુલાબોને તો 2 વર્ષ પહેલા ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપીને એનું સન્માન કર્યું છે. એટલે અમારા કલાકારો દેશ પરદેશ સુધી અને એવોર્ડ સુધી પહોંચ્યા છે, એનો મને આનંદ અને ગૌરવ છે.
1: બહુ સરસ. આપની જે યાત્રા દરમિયાન એક રીતે

0: સંશોધન યાત્રા ગણો અથવા તો સમગ્ર યાત્રા દરમિયાન આપને સન્માન મળ્યા, આપના પુસ્તકો પ્રગટ થયા, લોકોનો વાચકોનો પ્રેમ જે મળ્યો, કલાકારોનો જે પ્રેમ મળ્યો, પણ એ સિવાય મારે એવું કેવું હોય કે આપને શું મળ્યું, તો એ આપ કઈ રીતે કહેશો?
1: ખરેખર તો આ બધું જે મેં કામગીરી કરી આજે 60 વર્ષ સુધી લોક સાહિત્ય સંશોધનની કામગીરી, એ મેં નિજાનંદ માટે મેં આરંભ કરેલો. મને પોતાને અંતરથી ગમતું કે ભાઈ મેઘાણી ભાઈ જેવું કામ કરવું છે, અને સર્જનને કારણે એમાં હું સતત પ્રવૃત્ત રહેતો રહ્યો, અને એને કારણે મને સમાજમાંથી, કલાકારોમાંથી, સગાવાલાઓમાંથી બધા તરફથી ખૂબ આદર અને ખૂબ માનપાન મને મળે.
0: બરોબર,
1: એનો આનંદ સ્વાભાવિક રીતે આપણને હોય જ. પણ જે કલાકારોને મેં જાહેરમાં મૂક્યા, દેશ પરદેશ સુધી મૂક્યા, જગત ચોકમાં મૂકી આપ્યા, એ મિત્રો એમ કહે છે કે તમે હો કેટલા બધા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા.
0: બરોબર,
1: પણ હું એમને હંમેશા કહું છું, મેં એમને મૂકી આપ્યા એના કરતાં મારા કલાકારોએ, મારા વાંચકોએ મને જગત ચોકમાં મૂકી આપ્યું છે, અને મને જે કંઈ બોર્ડ્સ મળ્યા છે, મને જે કંઈ માનપાન મળ્યા છે, એનો યશ મારા વાંચકોને, મારા કલાકારોને, અને મને જે કંઈ સાહિત્ય પૂરું પાડ્યું એ બધાને ફાળે જાય છે એમ હું માનું છું, અને એનું મને ગૌરવ છે.
0: સાહેબ, અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપશો?
1: આકાશવાણીના શ્રોતા મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આકાશવાણી દ્વારા આવા કાર્યક્રમો રજૂ થાય તો લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓનો એક પ્રચાર પ્રસાર થાય, અને એમાંથી જેમ મેઘાણીભાઈમાંથી મને સ્પૂર્ણા થઈ, એમાંથી આકાશવાણીના કોઈ પણ શ્રોતાને એમાંથી આવું કામ કરવાની જો ચાનક ચડે ને, તો ભવિષ્યમાં આમાંથી અનેક મારા પગલે પગલે કે મારા જેવું કામ કરનારા અનેક નવજુવાનો બહાર આવશે, અને એ બહુ જરૂરી છે. કારણ કે હું હંમેશા એક વસ્તુ કહેતો આવ્યો છું, કારણ કે આકાશવાણી એવું જોરદાર પ્રચાર માધ્યમ છે કે ગામડાઓ સુધી અને લોકો સુધી પહોંચી શકે છે. હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ આપણે કદાચ પરદેશથી લાવી શકીશું, પણ જે દિવસે ગુજરાતની ધરતી ઉપર કલા, સંસ્કાર, સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને, તો પરદેશથી હરગીજ આયાત નહીં કરી શકીએ.
0: સાચી વાત છે.
1: આ કલાને, આ કલાકારોને આ ધરતી ઉપર રોપવા પડશે, જતન કરીને જાળવવા પડશે, આ ધરતી ઉપર ઉગાડવા પડશે. કલાકારો જીવશે તો કલા જીવશે, કલાને કલાકારો જીવશે તો સંસ્કૃતિ જીવશે, અને સંસ્કૃતિ અને કલાકારો જીવશે તો દેશ જીવશે.
0: વાહ. એટલે સાહેબ, એક વાક્યમાં કેવું હોય તો આપણી લોકકલા, આપણી લોકસંસ્કૃતિ, આપણું લોકસાહિત્યને જાળવવાની, એને માણવાની જવાબદારી આપણી પણ છે, એવું આપણે કહી શકીએ.
1: સરકારની છે, સમાજની છે, અને તમામ પ્રજાની છે.
0: જી,
1: કારણ કે હજારો વર્ષ જૂની પ્રાચીન પરંપરા, જૂની સંસ્કૃતિ લુપ્ત થઈ જાય એ આપણને કોઈ સંજોગોમાં પોસાયું નથી. એને જતન કરીને કોઈ પણ ભોગે જાળવવી જોઈએ, અને નવયુવાનોને એમાં રસ લેતા કરવા જોઈએ. એમાં આકાશવાણી બહુ મૂલ્યવાન ફાળો આપી શકે એવું સક્ષમ માધ્યમ છે.
0: સાહેબ, આપની જોડે આપની જ ભાષામાં, આપના શબ્દોમાં આપના સંસ્મરણો માણવાની ખૂબ જ મજા આવી. ફરીવાર આપને ખરા હૃદયથી સલામ, આપને પ્રણામ, વંદન.
1: આકાશવાણીએ મને મારી વાતો રજૂ કરવાની તક આપી એના માટે આકાશવાણીનો, અને મને આટલો વખત સહન કરી લીધો એ માટે આકાશવાણીના તમામ શ્રોતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ હતા જાણીતા લોકકલાવિદ, લોક સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવ. તેમની સાથે વાતચીત કરી ત્રિલોક સંગાણીએ. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપે સાંભળ્યો કાર્યક્રમ આજના અતિથિ.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
5: ગુર્જરોના ઇતિહાસમાં મેના જેવી એક લોકોત્તર સત્વવાળી વીર નારીનું સંસ્મરણ રહી ગયું છે. હવે આપણી સમક્ષ માધવગઢ દેખાય છે. ગઢની બહાર ભાગોળે મહાકાળીનું મંદિર છે. સાંજનો સમય છે.

0: નેના તો હવે જવાની, કાલે પોપ ફાતા પહેલા તે ઘર કુકુર પર પહોંચી જશે.
1: માડો ઘર સૂનો સૂનો થઈ જશે. પણ અલી, એને આણી કોણ કોણ આવ્યું છે?
2: એના દિયર હીરાજી, રૂપાળો ફૂટડો છે, મૂછનો દોરો જ ફૂટો છે, તો એ આંકડો કેવો વાળે છે.
1: અલી, મનને ગમી જાય એવો છે નહીં?
0: તે અલી, મન થતું હોય તો આપણા મેનાને જ કહીએ. અરે, આ મહાકાળીના દર્શન કરીને મેના તો આવી ખરી, કહી જ દઉં છું. હા,
1: કહી શું? મેના, આનું આવ્યું છે, સાસરે જવાનું છે, ત્યારે આવું દુઃખનું ગાણું ગાવાનું હોય?
3: બેના, બેઠાડું ઘર રખું વાણિયા બામણને ન હોય, પડદામાં રહેતી રાણીઓ બીબીઓને ન હોય, પણ આપણે તો ગુર્જરીઓ અલગ મલગ ફરીએ, નવા નવા કોડ કરીએ.
1: મેના, તારા તો હવે બધાય કોડ પૂરા છે. કાલે સાસરે જઈશ અને પરણ્યાનું સુખ પામી
3: રાખ. હવે
0: અલી મેના, આ રેવાને તો તારી અદેખી આવે છે.
1: શેની?
0: તારે તો પરણ્યાનું આણું આવ્યું, ને આ અમારા રેવા બા તો સરખી સૈયરીઓ માં તુલસી કુંવારા, તુલસી કુંવારા. તે આ અમારા તુલસીબાનું ક્યાંક ઠેકાણું પાડી દેજો.
1: આ મીઠાને તો એવું એવું બોલવું જ સુજે.
3: શું ખોટું કે છે
2: મેના?

0: હવે જવાની. આ પેલું કોણ આવે છે?
1: ઓ, એ તો મારા દિયર હીરાજી. રેવા, ગમે છે?
0: જા જા.
2: માધવ ઘરની ગોરી ગુર્જરીઓને જોઈ ગોકુળ ઘરના ગુર્જર જવાનિયાઓ તાનમાં આવી ગયા છે.

0: ઉડાડી મેલો એમ કહેતા તો જીવ ચાલતો નથી. મેના વિના તો માડવગઢ સૂનું સૂનું લાગશે.
1: ભાભી, આ કોણ છે?
2: એ તો મારી માસીની દીકરી બહેન રેવા. ગમતી હોય તો વધારે મોકલીએ.
1: ના ભાભી, મને તો રણરંગ ખેલવા ગમે. હું પરણીને શું કરું?
2: લ્યો
0: બહેન, તું તો હવે જાય છે. અમને પેલો ગોપ ગોપીઓનો રાસ હવે કોણ રમાડશે? અને આ તારા ગઢ ગોકુળિયાને જોવા તો દે કે માડવગઢના ગોપ ગોપીઓ કેવા છે.
2: હા, મને પણ એમ જ થાય છે કે હવે ફરી માડવગઢ કોણ જાણે ક્યારે આવીશ. તો આ છેલ્લી વારનું ગાઈ જ લઈએ. ચાલો ત્યારે સૌ જુગલ થઈ જાઓ. દિયરજી, તમે આવો ને.
1: તમારા ગામના જુવાનિયાઓ આવે તો મરદાની રાસ લેવડાવું.
2: હા,
1: બાકી અમને ગઢગુકળિયાઓ ને ભૈરાઓ સાથે ન ફાવે.
2: લે દિયરજી, એ તો ફાવી જશે. તમે આ મારી રેવા સાથે રહો એટલે ભૂલ નહીં થાય. રેવા, આ મારા દિયરિયાને બરાબર શીખવાડજે. હો.

0: અસલ એની માં ઇનવા નવા આવ્યા ત્યારે આ જ મૂર્તિ હતા. આ સુખ જોવા ન રહ્યા. મેની મેની કહેતા સ્વર્ગે સુધાર્યા.
1: બાપુ
0: બેટા સુખી થશે. માંડવ ઘરની આબરૂ સાચવશે. તારામાં અમને ન જચ્યા બેટા. માં સાંભળે છે
1: બાપુ?
0: તું તો બેટા નાની હતી.
1: ના બાપુ, માની ખોટ મને લાગી નથી.
0: એ તો માં જગદંબા જાણે.
1: માં
0: કાલી માં જનની ચરાચરતણી વિશ્વંભરા દેવી હે. સંહારે પણ દેખતા તુજ દયા, દ્રષ્ટા મહા ચિંતકો. એવી અદ્ભુત ઈશ્વરી તુજ કલા, સર્વે રસોની ભરી. માગુ શું જનની, થજો તુજ સમી આ દી કરી. બેટા જેને માં છે અને જેને નથી, તે બધાની માતા માં જગદંબા છે. એનું તને શરણ.
1: બાપુ
0: ગુરુ મહારાજ, મહારાજ જીવનના સાક્ષી છો, હવે મેનાના જીવનના સાક્ષી બનો.
2: જેવી ઠાકોરની આજ્ઞા. ગોકુળ ગજ મેના ગુજરીનો સાસરવાસ, કુવાનો કાંઠો, પ્રાતકાર, અવરજવર.

અલી એ ભાગત ક્યાં આ બેડું ઉતરા. અરે ત્યાં નહીં, અહીં મુકાય અહીં.

0: અલી રૂપા, કયા વાલમિયા માટે મોગરો ચૂંટે છે?
1: અમથી કાકી, બળ્યું તમે ગરડા થયા તોય તમારી મશ્કરી કરવાની ટેવ ન ગઈ. માણસ ગાતું હશે એટલું બધું કઈ કરતું હશે.
2: અરે અમારા સમામાં તો એ કવિઓ નહીં ન સૂજે એવું થતું.
0: આજકાલ તમે બધી ડાયલીઓ થઈ ગઈ છો.
1: અમથી કાકી, તમે નાના હતા ત્યારે તમે કયા વાલમિયા માટે ફૂલ ચૂંટતા?
2: ઉભી રે ડાયલી, એનું તારે શું કામ છે?
1: અમે જે કર્યું તે કર્યું,
0: પણ અમારો સમો તો જુદો હતો. જો પણ મારક થયો, જા પાણી ભર્યા.
1: હા કાકી, આ ચાલી. અને બા, જરા મારું બેડું ભરતી આવજે, રાતની ઘેર દુખે છે, પાણી એ નથી ભરાતું.
0: અરે શોભા, ઘડીક વાર બેસ, આ રૂપા આવે એટલે જઈએ.
3: ના કાકી, મારે ઉતાવળ છે. ઘેર મારો છોકરો રોતો હશે તો મારી સાસુ મારો જીવ કાઢી નાખશે.
0: હવે બેસ ને ડાયલી, તારી સાસુ એટલો તારો છોકરો લઈ રાખે? હું કહીશ કે મેં રોકી હતી.

0: કેમ અલ્યો, આજકાલ તમે બધીએ કે વાલમિયાની વાતો કરવા મંડી પડ્યો છો? શું પરણ્યાથી ધરાતા નથી તે વાલમિયો છતાં કરો છો?
1: તે અમથી કાકી, પરણ્યો એ જ વાલમિયો કા ન હોય?
2: હે કાકી, તમારા સમામાં પરણ્યો જુદો અને વાલમિયો જુદો.
0: થીબાવલી, મારો ને તારી સાસુ નો સમો જુદો હતો કેમ?
2: કેવા દે તારી સાસુ.
1: અમથી કાકી, અમથી કાકી, આ મારા અને રૂપાના ફૂલની માળા કરીને તમને પહેરાવી.
2: ના ના,
1: તમે અમારા વાલમિયા.
2: હા કાકી, તમે જ અમારા વાલમિયા.
3: હા કાકી, તમે જ અમારા વાલમિયા.

0: અલીઓ હવે કામે વળગો કામે.
1: હા આમથી કાકી. શોભા
0: અલી સાંભળ્યું કે નહીં આ બધા બૈરા વાતો કરે છે?
1: શું
0: દિલ્હીના બાદશાહની છાવણીનો આપણા

0: ઘરથી થોડેક દૂર બાગમાં પડાવ થયો છે.
1: તે બાદશાહ આપણા ઘરને ઘેરો કાઢવા આવે છે?
0: ના ના, એ તો કાબુલથી આવે છે ને દિલ્હી જાય છે, રસ્તામાં પડાવ નાખ્યો છે.
2: અલી શોભા, હવે મોડું નહીં થાય? હવે તારી સાસુ વળશે નહીં?
0: અમથી કાકી, દિલ્હીના બાદશાહની છાવણી આવી છે.
2: બા, અમે તો ઘણીએ જોઈ, પણ એ અમારા દાડા તો જુદા.
1: અમથી કાકી, અમારાથી જોવા ન જવા?
2: કટના,
1: તમારાથી જોવા ન જવા.
2: એ અમારા દાડા તો જુદા, એમાં તો
0: એ તો અમે નફત થઈએ ને તો અમારાથી જવાય, એ તો અમે જઈએ નહીં.
3: સામેથી પનિયારીઓની એક હાર આવે છે, તેમાં વચલી પણિયારી કઈ પાતળી જેવી પ્રફુલ્લ સૌંદર્યની મૂર્તિ સમી મેના માથે બેડા લઈ સખીઓ સાથે ગાતી ગાતી પ્રવેશે છે.

0: છાવણી જોવાની વાત તને કોણે કહી? તારા લાડકા દિયર હીરાજી એ જ ને? તે હાલી છાવણી જોવા જવાની છે?
1: એ તમારાથી આજકાલની વહુ દીકરીઓથી જોવા ના જવાય. એ અમારા દાડા તો જુદા. એમાં તો એ
2: પણ એમથી કાકી અમારાથી શું કરવા જોવા ના જવાય? હું તો જોવા જવાની છું. કેમ સુકા આપણે જોવા જવાનું નક્કી નથી કર્યું? એ આલી દુલા
0: ત્યારે તો મેં ને અમે આવીશું.
2: ત્યાં આવજો જ. કેમ કાકી?

0: અલિયો, આ બેડા રસ્તામાં મૂકીને તો નથી જવાનું ને?
1: ના ના,
0: એ છાવણી જોવાના તમારા કામ નહી.
1: કેમ?
0: એમાં તો
1: શું, અમે તો બધી જોવા જવાનું.
0: જાવ તો ખરી, કેવી જાવ છો? હમણાં જઈને તમારી સાસુ ને કહી આવું.
1: જાઓ તમે તમારે રસ્તે.
0: મૈના, તું બેડું ભરી ને અહીંયા પાછી આવ,
1: પણ
0: અમે અહીંયા ઉભા છીએ. તે અલિયો, એમાં મોડા છે ના ચડાવો છો? જજો ને તમારા ભાઈડા જવા દે તો, ને થજો ને થવું હોય તો બાદશાહ ની બેબીઓ, એમાં મારે શું? કોઈક આવવાનો હશે એટલે આમ એકલ્ય ઉભી રહી.
1: સાંભળ,
2: બળ્યું અમથી કાકી, એમાં તમે આમ શું કરતા હશો? તમે ના કહેશો તો અમારાથી કઈ ઓછું જ જવાવાનું છે. પણ અમથી કાકી, તમે ને મારા સાસુ જયારે નાના હતા ત્યારે પેલી છાવણી જોવા નહોતા ગયા? હા, તમે જ તે દાડે નહોતું કહ્યું કે તમે ને મારા સાસુ એક દિવસ છાના ના છાવણી જોઈ આવ્યા હતા? તે તમે કેમ કરીને ગયા હતા ને એ તમારે મને કહેવું પડશે. હા, આ મારું બેડું ભરી ને આવું છું તમારે ઘેર, પછી જોઉં છું કેવું નથી કહેતા. જાલી અમથી કાકી ને છેક એમના ઘર સુધી પહોંચાડી આવજે. હો,
1: ચૂપ રહો મૈના, હવે કેમ કરીને જવાશે?
2: હા, એ જ વિચારીએ કે કેમ કરીને જવાશે. અરે જો જો જો, પેલું કોણ આવે છે? તું મહારાજ?
3: કાબુલ સે બાદશાહ ચડે,
2: એ તો જાણે છે.
3: કાબુલ સે બાદશાહ ચડે સારી દિલ્હી કા દીવાન રે.
2: હા,
3: બાદશાહ ઉતરે બાગ મેં તમ જામ સો દેખળ જાઓ રે.
2: લી જવાબ આપુ, હાથમાં લઉં લાલ માં અટલી મહી હાર ન હોકે જાઓ રે.
0: હાથમાં લઉં લાલ બેડ લોપની હાર ન હોકે જાઓ. હાથમાં લઉં લાલ લાડી ગોવાલ, માફ
3: કરજો
2: મારા.
0: હાથમાં લઉં ફૂલ છાબડી મેં માલ ન હોકે જાઓ.
2: જવાબ મળી ગયા ને? ચાલો,
0: માફ કરજો મારા.
3: અરે સાસુ ના વાર્યા ના વર્યા વહુ મહી બેચન કુજાય.
4: મેં ના ગુજરી અને સારી સહિયરો છાવણી જોવા નીકળી પડી છે. મેના એક ગીત ઉપાડ્યું છે, બધી ઝીલતી ઝીલતી આવી રહી છે.

0: કેમ મેના? ગીત અધૂરું કેમ મૂકું? પૂરું કરાવને, હજી છાવણી નથી આવી.
1: બાકીનું મને યાદ નથી આવતું.
0: મેનાને ગીત યાદ ના આવે એવું તે કદી બને?
2: કદી ના હોય બાય.
0: મેના, મોડું કેમ પડી ગયું? કઈ સાંભળ્યું?
1: કઈ નથી સાંભળ્યું. આ આંબાવાડિયામાં મટુકીઓ ઉતારીને વિસામું લઈએ.
0: મેના, તું હતી તો અમે બધીઓ મહી વેચવાને મસે છાવણી જોવાને આવી, અને તું જામ ઉદાસ જેવી કેમ થઈ ગઈ?
2: મેના, તારી સાસુએ આવતા કંઈ કહ્યું?
0: કંઈ યાદ આવ્યું?
1: મારી સાસુએ મને મેણું માર્યું.
2: શું મેણું માર્યું?
1: પણ એ મેના મેણે હું કંઈ છાવણી જોવા ન જાઉં.
0: પણ શું મેણું માર્યું?
1: કે છે કે મેના નહીં તો બાદશાહ.

0: પોતાની બેગમ થવું છે એટલે છાવણી જોવા જાય છે.
1: પછી તે શું કર્યું?
0: મેં કહ્યું કે નાહક ના તમારા દીકરાને હલકો શું કરવા પાડો છો?
1: પછી
0: એટલે તાડુકો કરીને એનું એ જ કહ્યું. મેં કહ્યું
1: શું કહ્યું? કઈ ના ના તો
0: મેં કહ્યું કે તમારા દીકરામાં પાણી હશે તો હું શું કરવા બાદશાહની બેગમ.
1: બરાબર.
0: અને બાદશાહ મને પકડી જ જશે તો એ મને છોડાવી નહીં લાવે. અરે મારો હિરિયો દિયર એ મને છોડાવી લાવશે. સાસુના મહેણાનું તો મને કાંઈ નથી.
1: તો
0: પણ એ બોલા બોલમાં શણગાર સજતા અપશુકન થયા.
1: અરે
0: મને એ અપશુકન યાદ આવ્યા. પણ કઈ નહીં, ચાલો આપણે સૌ જઈએ. તમે તૈયાર થઈ જાઓ.
1: ચાલો.
0: રૂપા, શોભા.
1: શું છે મેના?
0: રૂપા, શોભા, મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. આ અપશુકને ભાવ ભજવ્યા ત્યારે. રૂપા, શોભા, તમે બધા છાવણી જોઈ આવો અને અહીં વેચી આવો.
1: અને તું મેના?
0: હું અહીંયા આંબાવાડિયામાં જ બેઠી બેઠી તમારી વાટ જોઉં છું.
1: એમ કેમ ચાલે? તારે લીધે તો અમે બધીઓએ આવવાની હામ કરી અને હવે તું જ ના પાડ.
0: હું નહીં આવી શકું. મારી કટારી અને સતની ડબ્બી બંને રહી ગયા. બેમાંથી એક પણ મારી પાસે હોત તો હું જાત. રૂપા, હવે તમે બધા જાઓ.
1: મેના, તારા વગર શું જોવા જો?
0: ન જોઈ આવો તો મારા સમજે. તમે મને બધી વાત કરજો. ગામમાં કોઈને શી ખબર પડવાની છે કે હું છાવણી જોવા નહોતી ગઈ? બીજી વાર જઈશું ત્યારે મારી કટારી ને સતની ડબ્બી નહીં ભૂલવું ને આપણે સૌ સાથે મળીને જઈશું. છાવણી ક્યાં નાસી જવાની છે? તમે સૌ જાઓ, મારા સામ ના જાય ને.
1: ચાલ શોભા,
0: જાઓ જાઓ.
2: સૈયરો મેનાના આગ્રહથી ધીમે ધીમે એ તરફ જાય. રૂપાએ મેનાની લાલ મટકી દીધી છે. મેના હવે એકલી ઊભી છે.

માં, હવે હું શું કરું માં? હે સતી, હે મહાકાળી, હે જગદંબા, હે મહિષાસુર મર્દિની, હે જોગ માયા, માં આ તારી દીકરીમાં વાસ કરજે માં. માં હું માં તું ને તું માં હું.

0: बा साहेबा, जड़ लागू बादशाह सलामत अर्ज करे छे के आप फळाहार अने जड़पान करो, भोजन नी आज्ञा फरमावशो तो ब्राह्मण रसोईयो साथे छे।
1: मारे उपवास छे, रूपाने शोभाने अने बीजाने जमाड़ो।
0: सौ कोई आहार पानी लेवानी ना पाड़े छे।
1: के
0: मैना राणी ले तो अमे लईए एम बधा कहे छे।
1: ओ, तमारा बादशाह नी रजा होय तो एमने मारी पासे आववा दो, हूँ एमने समझावीश।
0: जेवो राणी साहेबानो हुकम। रूपाबाई अने शोभाबाई पासे ज छे, एमने बोलाव। पण त्रण थी वधारे साथे रहेवा देवानी अमने परवानगी नथी।
1: तमारा बादशाह नी सलामती जोखमाती हशे, खरु? वारो, एमने ज मोकलो।
2: मैना, मैना।
1: रूपा, शोभा, बेना, आहार केम नथी लीधो? सिपाही, ब्राह्मण रसोया ने अहीं मोकलो।
2: अमारे नथी जमवू। मैना, आ शो गजब थयो?
1: रूपा, शोभा, आ मारी सामे जुओ, गुर्जरी छो के कोण? આમ ઢીલા થશો તો ગઢગોકુળ કેમ પહોંચાશે?
2: અહીંથી તો મૈના દિલ્હી પહોંચાશે, ગઢગોકુળ તો હવે એક સ્વપ્ન છે।
1: ગુર્જરની નારી આમ બોલે છે? ગુર્જરોનું અપમાન થાય છે આમ બોલવાથી, રૂપા, એ તને સમજાય છે?
3: પણ ગુર્જરોને જાન થાય એ પહેલા જ બાદશાહે ડેરા તંબુ ઉઠાવી લીધા, નહીં તો ક્યારનું એ ઘમસાણ મચ્યું હોત।
2: ને ઘેર પહોંચીને ગરડાના મૈના ટૂના અને પરણ્યાની કરડી નજરમાં બળતા હો?
1: રૂપા, તો ઘેર નથી જવું એમને, તો પછી અહીં બેસીને ખાઈ પીને ચમન કેમ કરતી નથી? બાદશાહના જેવું ખાવાનું તને ગુર્જરોને ઘેર નહીં મળે।
2: મૈના, આમ મારા પર શું કામ છંછેડાય છે? મારે તો દિલ્હી એ નથી જવું ને ઘેરે નથી જવું। હે અંબા માં, ધરતી માં સમાવી દે માં।
1: બેન રૂપા, આમ નિરાશ ન થા, ગુર્જરોને ખબર મોકલવા તો કંઈક વિચારીએ, જોઈએ કે આ બ્રાહ્મણ રસોઈયો કોણ છે। તમે જમવાની ના ન પાડશો। સિપાઈ, અમે સ્નાન કર્યા વિના જમીએ નહીં, માટે તમે સ્નાનની ગોઠવણ કરાવો। આ મહારાજ આવ્યા।
4: હા,
1: અરે મહારાજ,
4: તમે કેમ? સાસુના વાર્યા ના વર્યા, બહુ મહી બેચને કુજાય।
1: ગોર ગોર, હવે એ યાદ ન કરાવો।
4: અને તમે કેમ? બાદશાહ ઉતરે બાગ મે મેં ક્યામસ દેખન જાઉં રે, ગોવાલ ન બન કે જાઉં રે, મેં માલ ન બન કે જાઉં રે। જાઓ જાઓ જાઓ જાઓ।
2: બ્રાહ્મણ વીરા, અત્યારે મશ્કરીનો વખત છે,
3: તમે તો અમારા ગોર, અમારી જોડે તમારી આબરૂ જશે।
4: એટલા માટે તો છાવણીમાં આવ્યો છું, અને સૌની સાથે હું એ પકડાયો અને રસોઈયો બન્યો છું।
1: તો વીરા, મારા હિરિયા દિયરને સંદેશો પહોંચાડશો, સાંજ પહેલા જો ગામ પહોંચી જાવ ને તો રંગ રહે। આપણે કઈ ગઢગોકુળથી બહુ દૂર તો નહીં હોઈએ?
4: હવે દૂર કેવા અને નજીક કેવા, હવે તો દિલ્હી જઈ ઠરો ઠામ।
1: વીરા, આમ શું બોલો છો?

0: ಸಿಪಾಯಿಗಳನ್ನೇ ದರಬಾರದೆ.
1: ರೂಪಾ ಶೋಭಾ ಇವು ಸಿಪಾಯಿ ಯಾವ ಛೇ, ತಮೆ ಜಮ್ಮಾನಿ ನಾನು ಪಾಡಶು. મારે વ્રત છે, ગડગોકુળની મહાકાળીને નિવેદ ધરાવીને જ હું અન્ન
2: લઈશ. સિપાહી મોટા, સહબાન સિપાહી મોટા, એક અરજ કરું મેં છોટા, રસોઈ બહુત બનાઈ અચ્છી, રસોઈ બહુત બનાઈ અચ્છી, ખાતી નહીં હૈ ગુર્જર બચ્ચી, બાદશાહ ફરમાન હુઆ હૈ, આપ ઓર હમ ભી મુઆ હૈ, મેના ગુર્જરી ન ખાયે જો, તેરા મેરા શિર જાવે તો.
3: અબે બમ્મન, ક્યા બાત કરતા હૈ?
2: મેં સચ્ચી બાત કરતા હું. અબે દર દર દર દર દર દર દર દર, એક અચ્છા ઘોડા લા દે. ઘોડા?
3: ઘોડા હા, क्या करेगा?
2: उसके ऊपर बैठ के दौड़ूंगा.
3: दौड़ेगा? एक किधर दौड़ेगा?
2: गढ़गोकुल जाऊंगा.
3: क्या हम पर गुज्जरों का लश्कर भेजेगा?
2: नहीं नहीं नहीं नहीं, मैं तो महाकाली के मंदिर में जाऊंगा.
3: अच्छा, वहां जाके क्या करेगा?
2: माताजी को निवेद धरा के उन्हीं का प्रसाद लाके मैना रानी को खिलाऊंगा. अबे अबे दर दर दर दर दर दर दर दर, एक घोड़ा ला दे. घोड़ा? घोड़ा? अरे अरे, शाम तक तो मैं पीछे लौटाऊंगा और फिर मैं बादशाह सलामत से अर्ज करूंगा कि बादशाह सलामत मैंने, बादशाह सलामत मैंने एक तरकीब ऐसी चलाई, मैं नारानी मैं हाथों से भोजन खूब खिलाई, भोजन खूब खिलाई, भोजन खूब खिलाई. अबे अबे दर दर दर दर दर दर दर, एक अच्छा घोड़ा ला दे. घोड़ा?
3: मैना रानी, આ બ્રાહ્મણ શું કહે છે?
0: મારે વ્રત છે, ગઢગોકુળની મહાકાળીને નિવેદ ધરાવ્યા વિના હું ભોજન લઈશ નહીં.
3: યા અલ્લાહ, અબ ક્યા કરના? ઘોડા દેના યા નહીં દેના?
2: ઘોડા જો હમકુ નહીં મિલેગા, ઘોડા જો હમકુ નહીં મિલેગા, તો મેના રાની ભૂખી રહેગા, બાદશાહ કા ગુસ્સા હોગા, તેરા મેરા શિર જાવેગા.
3: તોબા
2: તોબા યા અલ્લાહ. અરે દર દર દર દર દર દર દર, એક ઘોડા લેદા. ઘોડા લેયા? ઘોડા લેયા? જા જા જા, ઝટપટ કર.
0: મહારાજ,

0: બોલશો ને બેન, આ ચાલો.
1: ઘોડા તૈયાર હૈ બમ્મન?
0: તૈયાર હૈ તો ચાલ ચાલ ચાલ ચાલ દોડ દોડ દોડ દોડ દોડ.
2: રૂપા શોભા ચાલો હવે આપણે સ્થાનની તૈયારી કરીએ. હા
3: ચાલ મેને ચાલ.
4: અરે હજી હીરાજી કેમ દેખાતા નથી? ક્યાં છે? કોઈને ખબર છે?
5: હીરાને તો મેં કુવા પાસે જોયો હતો. બોલાવી લાવો.
4: અરે જા જા દોડ, બોલાવી લાવો. ચાલો ભૈયા, ત્યાં સુધી આપણે રાસ. અરે આ હીરાજી આવે. અરે હીરાજી, આટલી બધી વાર કેમ થઈ?
6: મારી ભાભીની વાટ જોતો હતો. મારા મનમાં કે લટકાળા ભાભી શી વાતો લાવે છે તે. પણ હજી સુધી ભાભી કે એમની સાથેનું બીજું કોઈ આવ્યું નથી, એટલે ગામના ઘરડાઓને ચિંતા પેઠી છે. મારા મોટા ભાઈ અધીરા થઈ ગયા છે.
5: એ તો ભૈયા ઘરડાઓને ટેવ પડી. આપણે શું આ પેલો રાસ ચલાવો ને રાસ ચલાવો.

0: પણ આવ્યો છે.
1: મારી ભાભીનો એકાવળ હાથ.
2: શું કહો? બધી ગુર્જરીઓ કેદમાં પડી,
3: બાદશાહની છાવણીમાં ગયેલી જૂતી તે પાછી ઘેર આવતી હશે. તમને લોકોને તમારા બૈરાએ ઘરમાં રાખતા આવડતા નથી. આમલે છોરો જુગ છે તે તમે જાણતા નથી.
1: ગો જીભાન કરો. એટલે ભાઈ બંધો, ઘોડામાં જઈને ઘોડા તંગ કરો, હથિયારો બાંધો. દિલ્હીના બાદશાહને જીતી ગુર્જરીઓ પાછી લાવીશું. એના તે શા ભાર છે? કેમ મહારાજ, હરામખોરો દેશમાં રખડે એટલે ગુર્જરીઓ પડદામાં રહેશે.
3: અરે બહુ શાનો બોલે છે? આ તારી ભાભી તો પડદામાં બેઠી.
1: શું બોલ્યો? ચાલો ભિયા,
2: ચાલો.
3: ત્યાંથી હીરિયો દોડ્યો, ત્યાંથી હીરિયો દોડ્યો ને ગયો ઘોડાની પાર. હીરિયો ચંડિયો ઘોડે ચડ્યા અને ગુજરે ચડ્યા ડબલા.

0: ਹੋ ਜਾਓ ਨਾਲ ਗੁਲਾਲ ਦੇ, ਹੋ ਜਾਓ ਨਾਲ ਗੁਲਾਲ ਦੇ।
1: ਉਹ ਦਿੱਲੀ ਜਿੱਤੀ ਨੇ ਖੈਰਾਂ ਤੋਰੇ ਵੰਤ ਮਾਰੂ ਨਾਮ ਰੇ। હીરિયો ચંદિયો ગોળે ચડ્યા અને ગુજરે ચડ્યા 9 લાખ રે। અવની શું ઉત્પાદ થયો માં, લાજ ભવાની રાખ રે, લાજ ભવાની રાખ રે। ચંદીએ ગોળો ખેડ્યો, ચંદીએ ગોળો ખેડ્યો, જે ચાહે દિલ્હી મેદાન રે। હીર્યો બેઠો શહેરમાં, કંદોઈ નાઠા જાય રે। તોપો કી તમરોળ હોઈ, તોપો કી તમરોળ હોઈ, ને હુઆ અંધેરા ગોર રે। બાદશાહ કો તો ખબર નહીં ઓર રૈયત નાસી જાય રે। સૂતો બાદશાહ જાગજે, સૂતો બાદશાહ જાગજે, તારે નગર પડ્યો બેકાર રે। સૂતો બાદશાહ જાગ્યો, ભાઈ ક્યાં હોતા તમરોળ રે। સૂતો બાદશાહ જાગ્યો, સૂતો બાદશાહ જાગ્યો, ને મુગલ ચડ્યા 92 લાખ રે। હીર્યો ચંદિયો બોલ્યા, હીર્યો ચંદિયો બોલ્યા, બાદશાહ સુણો અમારી વાત રે, પેલો ઘાવ તમે કરો બાદશાહ, અમે તમારી રૈયત રે। પેલો ઘા બાદશાહે કીધો, પેલો ઘા બાદશાહે કીધો, ગુર્જર લશ્કર માઈ રે। હીર્યો ચંદિયો ગુસ્સે થયા, જે બકરામાં બેઠા તલવારો કી તાલી પડે, તલવારો કી તાલી પડે, અને લોહીના વર્ષા મેઘ રે। તાંબાળું નોબત ગણગણે, અને ટમકે વાગે ઢોલ રે। શુદ્ધ 14 ના દારે મામલો મચ્યો જોર રે। ગુજરી રહીને બોલ્યા, ને બોલ્યા એક જ બોલ રે, બોલ્યા એક જ બોલ રે, બોલ્યા એક જ બોલ।
2: અરે કોઈ છે કે મને નીચે જવા દો, રૂપા શોભા હીર્યો પાછો અટે છે, હે જોગમાયા મને લડવા મોકલ, ગુર્જરોને જીવવું ભાલું લગ થઈ પડ્યું છે।
3: મૈના બલીભાઈ ગાંડી નતા, ગુર્જરોએ થાય એટલું તો કર્યું, ગુર્જર 9 લાખ અને મોગલ 92 લાખ,
2: એમ ગુર્જરોએ થાય એટલું કર્યું, ત્યારે હવે ગુર્જરી થાય એટલું કરશે।
3: ગુર્જરો રણમાં ઘૂમે છે,
2: હા હા હીર્યો રણમાં ઘૂમે છે। મારા પરણ્યાને આઘો રાખે છે, રૂપા રૂપા હીર્યો પાછો હટ્યો, મારો સંદેશો હીર્યાને મોકલ, મારી ઓઢણીને ચૂડલી હીર્યાને પહેરવા મોકલ, ને મારા હાથમાં સમજે।

0: સાંભળ્યું મેના, આપનો બારોટ શું પુકારે છે?
1: મેં સાંભળ્યું, કહે છે ને કે સમરાંગણ નો સુભાગ દેખાતો નથી. જય માં.
2: જો જો રૂપા, આ મેના ને શું થઈ ગયું?
0: મેના મેના રેવા, મેના ને સત ચડ્યું છે. ખમ્મા માં ખમ્મા.
2: જુઓ જુઓ, સમરાંગણ નો સુભાગ દેખાય છે.
1: બાદશાહ કે સાથ મેં એસી લડું, મેરા જુગ મેં હો જાય નામ રે. બાદશાહ કે સાથ મેં એસી
3: લડું, મેં ના મારી બહેન નથી લડું.
4: જામ ભાગ્યો શાહજાદા, ઉભો રહે.
3: બચાવો માં બચાવો.
0: ખમ્મા માં ખમ્મા.
1: ખમ્મા મારા દિયરિયા.
3: ભાભી
1: દિયરિયા ઉભો થા. હિરિયા
3: ખમ્મા ખમ્મા મારી બહેન. હિરાજી, તમારી ભાભીને માનભેર ઘેર લઈ જાઓ. અમારે ત્યાં આવ્યા ત્યાંથી એ અનાજ પાણી ને અડા પણ નથી.
1: ચાલો ભાભી, ચાલો વીરા.
5: આ હિંદવાડીઓ પણ ગજબ છે. અનાજ પાણી વગર આટલા દિવસ ના રોજા. આહા, શું ખુદાય નૂર છે મેના રાણીનું.

0: ચાલો ભાભી, હવે ઘર આવી ગયું, તમે તમારું વ્રત પૂરું કરો. ભાભી ચાલો ને.
1: પિયરિયા, પણ પિયરિયા પગ કેમ નથી ઉપડતા? હા, આ સૌના મોઢા જોઈને રૂપા, પેલું મેણું યાદ આવે છે? બાદશાહની બેગમ થવા ગઈ. દિયરિયા, મેણાનો રોટલો ખાવો પડશે. મેના મેણાનો રોટલો નહીં ખાય.
0: અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મેણું દે? તમને સાક્ષાત જોગ માયાના અવતાર ને?
1: જોગ માયા? જોગ માયા મારું સાચ જાણે છે.
0: ભાભી જુઓ, પેલા મારા માં ઉભા અને આ તમારા નાનકડા નંદી. ચાલો ને ભાભી, ઘેરજીને પારણું કરીએ. ગુર્જર સેન આવે તે પહેલા તો આપણે પાછા આવી જઈશું.
2: ભાઈ, ભાભીને વેલી લાવજો. હા,
0: મારી વહુ તો આવવાની હશે ત્યારે આવશે, પણ આ ભાભી તરફ તો જો.
1: બેન, હાય બાઈજી, પાય લાવજો જે મને આરતી. બાદશાહની બીબી, બાદશાહની બીબી, હું બાદશાહની બીબી. બાદશાહની બીબીને લેવા માટે બાઈજી તમે તમારા દીકરાને મરવા મોકલ્યા હતા? મરવા ના જાય તો ગુર્જરોની લાજ જાય, પણ એક તરક ના ઘરમાં રહેલી તને શું મારા ઘરમાં ખાલું? મારે શું મારું કુળ હીણું કરવું છે? મારાથી તમારું કુળ હીણું થશે, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, માં તું મારું સત જાણે છે. હીર્યા, દિયરિયા, હું જાઉં છું.
0: ભાભી,
1: તમારા ભાઈને કહેજો કે મેં ના તમારું કુળ હીણું નહીં કરે.
0: ભાભી,
1: ભાઈજી, મારાથી તમારું કુળ હીણું થશે. હે જોગમાયા, જય માં, માં, માં, મને તારામાં સમાવી લે માં.
0: બા બા બા, તે શો ગજબ કર્યો! માતાજી ગોપ્યા, માતાજીને મેં દિલ્હીમાં જોયા હતા તે જ પાછા આવ્યા. ક્ષમા કરો માં, ક્ષમા કરો,
3: ક્ષમા કરો માં, ક્ષમા કરો.
1: રહો માં, રહો.

0: આપ માણી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ સેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: ચિંતા વિઘન વિનાશની કમલાશની જગત વિષ હતી હંસ વાઘની માતા દિયેશમાં. ચિંતા વિઘન વિનાશની કમલાશની જગત વિષ હતી હંસ વાઘની માતા દિયેશમાં. જગતની ડાળી માટે ત્રણ પુષ્પ કાયમ ખીલેલા હોય છે. કોઈ કાળા માથાનો માનવી કવિને પૂછે કે ઈ પુષ્પનો રંગ કેવો છે, લીલો, પીળો, લાલ, ગુલાબી, કેસરી, કાળો, ધોળો? ના ના ના ના ના બાપ, એ ફૂલનો રંગ ઘેલો છે. ઘેલો? ઘેલો રંગ તો કોઈ દિવસ ભાયલો નથી, કાને સાંભળ્યો નથી. કે એ જગતની ડાલી માંથી આ ત્રણ પુષ્પ જે ખીલેલા છે કોઈ દી

બદલાતા નથી. એ પુષ્પનું નામ જગત માંથી અમર ઇતિહાસ ખીલે છે કે આ ત્રણેય પુષ્પોના નામ છે કવિ, પ્રેમી અને પાગલ. આ ત્રણ જગતની ડાળી ઉપર કાયમ ખીલેલા હોય. એટલે અંગ્રેજીમાં એને આ ઘેલા અંગ્રેજો અડધા ગાંડા હાફ મેટ કે છે, એમ અડધા ગાંડા એમ. આ જગતના માથે જે દેવું મળવું મારવું જાળવી ખડક જટ કલો કહે ઠકરા એ રાખવી ત્રણેય વહેમી ક્ષત્રિયા વડ. એમ ધરતી માથે કોઈ દાતાર, કોઈ સુરવીર, કોઈ ભગત, કોઈ સંત મહાવિભૂતિ થઈ ગઈ એમના ઇતિહાસના પાના માથે અમર નામ વંચાય જાતે જુગે નો જાય એ વાણીના માટેનો અત્યારે ભક્તિ રસના કહાની માટે મારે બોલવું છે. અને બોલવામાં એક જ છે કે ભગવાને ક્યાં ક્યાં કામ કર્યા, ભક્તોના ક્યાં નથી કર્યા એવો કોઈ દાખલો નથી. વિશ્વાસ હોય, શ્રદ્ધા, શ્રદ્ધા હોય તો કામ કરે, જેને શ્રદ્ધા ન હોય તો કાજે ધાબે કે મારી યોજુડ ને રામા ગેદે બેગે મારીઓ ઝૂડ ને રામા ગજ ને તારીઓ બેગે કે કી જેવ ગાતનો સુધારીઓ ગાજ ધારીઓ નરસંગ રૂપ થમ હિઠારીઓ દનો નોર નેવ ધારી કંસ મારીઓ મહારાજ શેર બાધા સોતી એમ ગુનિકા ઓધારી માવા અધામીર મહાપાપી દિયો તે ઓધાર મામેરા કુંવરબાઈ તના લઈ પુરા માવા અરે મુકાવી ગોપ કા નંગ નકાસુર માર મંદારી ના બાળ હરિ અગ્નિ માંથી ઉગાર્યા પ્રભુ વેદરાવાલ તૈકરી પ્રહલાદરી વાત ધગંતા ઠાર્યા તેલ સુધનવાકાશ ધોડ્યો બતાય એક હાથ રે તળે ટીટોરી ના બાર મથારૂપ ધરી કરી શંખ વૈદ્ય ને માર્યો પ્રભુ તમે લીધા કૃગા સૂત્રના પ્રાણ પ્રભુ સાધ છાયા અને દૂધ લાંબા તણા પીધા દેવળ ફેરવી દીધા કોલવા દીધા પણ હરિ પાસ કાજે પાંચ ચક્કર ધર્યો હાથે વાતડિયું વિગતાળિયું જણ જણ જુંજાવ્યું જાડા જાડા માનમી એડી એડી વાતડિયું વાતડિયું વિગતાળ જણ જણ જુંજાવ્યું જાડી જાડા માનમી એડી એડી વાતડિયું. આ વાતની એક ઇતિહાસ તમારે કે વ્યાન છેલા કે હરિ પાસ કાજે પાઈ ચક્ર ધર્યો હાથે. મહાભારત નો દાખલો લી પણ અકેકા શબ્દ અકેકા વ્યાન ગીતની કહાનીમાં એક એક કલાક જાય એ કલાકે દિવસ કાપવા એ તો જુગ બરોબર જાય. આ વાત છે ઇતિહાસના પાનાની. પણ જેમ થોડે ઘણે થાય હવાત માનવીની મલક બધાની ભૂલ મટાડે પાપ હટાડે એને સત્યતા પવિત્રતા નીતિ આ ધર્મના એમ એકતા ત્યાં ઈશ્વર છે સમ ત્યાં જંપ છે એના માટેની આ વાતોમાં ભગવાને કામ કર્યા એની આ વાતો થોડીક કરવામાં કે હરિ પાસ કાજે ઈશ્વરે જો ટેક આસન દ્રઢ વર્તી અડગ જેને અડગ જેને વેણ બોલ્યા પછી બોલે એ પાળે બધું. છતાં ભગવાનને ભક્ત કેવા વાલા છે એના દાખલા માટે આપની પાસે આ વેણ કાઢીએ છીએ. કારણ કે કોઈ કવિની વાણું એ શું કહે છે ભગવાને શું કર્યું કે પોતાના ભક્તને ઊંચું બિરુદ રાખવા માટે જે જન્મની મારી પાસે જેનું નામ દેવવ્રત હતું, જનેતાનું નામ ગંગા હતું, પિતાનું નામ શાંતુ રાજા હતું, હસ્તિનાથકૃષ્ણનો આ દાખલામાં જેને પુત્રનું નામ ભીષ્મ કહેવામાં અને એ પ્રતિજ્ઞા વાળો કર યવાજ કલ કસકમ કમી જાત સાસ્પન નમી જાત ધરા જાત દર્શકી મૃગરાજ બન ભાગ જાત પ્રવાહ નીર તૂટ જાત જેના એક અવાજ થી વસુધરા પૃથ્વી દશાક દશાક્ષાય મથાક મથાક્ષાય લસક ગય ધરતી આંચકા કાત્ય કર યવાજ કોલ કસ કમ કમી જાય કાચબાની પીઠ થડકાટા મારતી હોય તો કવિ જે શબ્દ આવો જે ભીષ્મ અને એ ભીષ્મ વૃદ્ધ અવસ્થાએ પોતાના પૌત્ર એટલે દીકરાના દીકરા એમ પોતરી જાય જેનું મહા ભારતના દાખલાની ઇતિહાસની આ વાતમાં થોડેક વર્ણન કરે. કારણ કે વર્ણન છે ભક્ત આદિન ભગવાન ભગવાન કૃષ્ણની પરમેશ્વરની વાતો છે બાપ. અને હું તો ચારણ બોલું છું કે મારા ગુના વિચાર તો કશી ગતિ થાય મારી આપતો અંતરજામી જે નોધારા નો ઓધાર નબેલિયા ના બેલી ગરીબીના નિવાજ એ ગરીબ નિવાજ એવા જ પરમેશ્વરને કવિએ તો વેણમાં કીધું કિસિક દિલ મેં ગૌરી કો નંદન કિસિક દિલ માં મેલડી માતા કિસિક દિલ મેં લાલ લંગુરન કિસિક દિલ માં ભૈરવ રાતા કિસિક દિલ માં પીર પેગમ્બર અને કિસિક દિલ મેં સરસ્વતી માતા. ઈશ્વરના નામ અને

એક છે હરિ તારા નામ છે હજાર, કે કયા નામે લખવી કંકોત્રી, એમ પરમેશ્વર એના નામનું વર્ણન હું ન કરી શકું. હું તો ચિથરીઓ ચાલન છું, અને ભણતર મારું બે ગુજરાતી છે, નાનકડી એક નિશાલની માલિપા માર ખાય ખાય, કારણ કે 10 મહિનાની ઉંમરે બાપ ગુજરી. વર્ણન જે કરવું છે કે હરિ પાઠ કાજે પૈચક ધર્યો, આ છે પ્રતિજ્ઞા મૂકેલી, જે વિશ્વની માલિપા 14 લોકનો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર હોળખડા કૃષ્ણ સમોની દેવતા, જય જય મીન વારા કમટનાર હરિબલિ વામન પરશુરામ, 24 અવતારની માલપા ઈશ્વર કૃષ્ણ સમોની દેવતા. કૃષ્ણ સમો કોઈ અવતાર નથી, પરિપૂર્ણ પરસોત્તમ ભગવાન. ઈ પરમેશ્વર પ્રતિજ્ઞાને પોતાના ભક્તનું બિરદને ઊંચું લાવવા, પોતે પોતાની પ્રતિજ્ઞાને જાતિ કરી, કઈ જાતિ કરી કે સભાની માલિપા સંધિ કરવા માટે જે ગયેલા હતા, જે ભગવાનની આખી વાત નિડર નિડર અડગ આસન દઢ વર્તી અડગ બોલે એ પાળે બધું. વસુધરા પૃથ્વી માટે કૃષ્ણ, ઈ કૃષ્ણ જયારે વહટી માટે કોઈને મોકલ્યા, શું હતું આખી વાતને જાણવું, ઈ જગ ધોયેલું ધન તો કાલા નહીં હોય. ઉભારું માટે ગાંધી હાઈન્ડી નો કલટક ના કાળા કરીને જેમ થરમાં કેળા થાય એમ કરોડપતિ થાય, પણ એનામાં વિવેક નો આવે બાપ. જાણપણું શાણપણું પરમાણપણું એ તો પેઢીઓના ના પુણ્ય છે, એના ખોરલાની ખાળ આવે છે. બેટો બાપ તણા ચીલે ચાલે ના તો જનની કૌ જણે વરવું લાગે વેરડા, બેટો બાપ તણા એ ચીલે ચાલે ના, જે બાપ દાદાના વિરુદ્ધમાં હારો પોતાની હાર જહના ઝાડવા રૂપે એપી પાછો. બાપ ઊંધા ધંધા આદરે કામ મધાય કનોર, નહી માણસનો નોર ભાસળીઓ લાભુ પડે ઊંધા ધંધા આદરે. અલા અનિતિ નો આદરણ જેવો, અલાલુ ના ઝાડવા જેવો, અને બાપ ક્યાંક મારું જ બિરદ રાખવું એવું એક પિતાનું વચન ન પાલ્યું, અને મોક્ષ મુક્તિ અને ભગવાને આપે આપ જેના સંકટ વખતે સહાય કરી એવો પ્રહલાદ નો દાખલો દઈ તો આ કોઈ હિરણ્યકશ્યપ બહુ વાતું ને. હવે આમાં કયા ગુણ ના ઝાડવા ને, હું મારે તો એમ થાય કે આપની પાસે કયું લેવું, કોઠાની માલિપાથી વાતું નીકળે એમાં ક્ષમા માગે, એક દાડા ગઢવી હાલ્યા નહીં, વાર્તા માંડી, પણ વાર્તાને આમ સુદામાની વાતું છે એ જગમાં ગયા. એના માટે આ વાત થાય છે કે કૃષ્ણ સંધિના માટે જંગલના ગટાટોપ ઝાડવા, એ ઝાડવાની માલિપા ધીરા ધીરા ધીરા ધીરા ધીરા મળવા માટે પોતાના ફૂઈના ફઈના દીકરા એટલે કુંતાના કુંવરોને મળવા. બીજો સંબંધી હતો કે પોતાની ભગીની જે પોતાની બેન જાકરને આપેલા, એટલે બનેવી સંબંધમાં પણ અર્જુન સાથેના સંબંધ, આ વાતને મળવાના માટે મન માર્યું અને મળવા ગયા. અને મળવા જાતા કૃષ્ણ દોડી દોડીને પોતાના કુટુંબ જાય, એમ ધર્મ યુધિષ્ઠિર પ્રભુ સંધિ થાય એવું કઈક દયા કરો, સંધિ થાય, હે કૃષ્ણ હે યદુ હે જાદવ કઈક અમારું સારું થાય, અમારી સંધિ થાય, અમને જે કઈ આપે અમારે કબૂલ, પણ તમે વહટી કરો. સભારી માલપા જઈ અને ધતરાષ્ટ્ર ના પુત્ર દુર્યોધન પાસે આપ પધારો, વહટી કતારીમાં જાઓ, હસ્તિના તખત ની માલપા કૃષ્ણ દયા કરો. એમ પાંડવો પુત્રો જયારે કરગરવા મીંડા, એટલે મેં દ્રૌપદીજી પંચાલની પુત્રી દ્રૌપદની કુર એ રાંધતા તા ડાબા હાથની માલિપા ખાદલી પાડવાની, એ રોટલા માથે એ ખાડા પાડતા પાડતા એમાં હાથ નિશાની માલિપા થી નજર ગઈ, કાને અવાજ આવ્યો, કૃષ્ણ મારો 14 લોકનો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર, જેને મને તેથી વટાયેલ શીખમાં તારી ઓધવ આંગળ્યું, તેથી ચીર ફાડીને ચોપ્યું, મેં ચોડેલ ચિથર્યું, તેથી વઢાયેલ શીખમાં તારી ઓધવ આંગળ્યું, તેથી ચીર ફાડી અને મેં તમારી સચભામાં હતી રૂખમણી, આઠ આઠ તો તમારી પટરાની હતી, પણ તેથી એમ કીધું કે

do. And yeah, so like the sirni dar il dar nikani loy ni nikli ane loy nikata bali ane badi raniyo hata ichari ko dorwa media pad pan drupati na ji ma drupati panchali kya jaman dragna ma panaj ujri ket ketnam aankh thai dragna ma aankh thai tachna ma aankh thai નયન નામ આંખ થાય, લોચન નામ આંખ થાય, અને આંખથી જેમ મીટ માંડી અને બે પાપનું જુદી પડી અને જેમ નજર કરી નિહાળતા પોતાની એ મતિચાની હીર ચીર ચીર ને ફાડી પાટો અને પાછો પરમેશ્વરને બાંધ્યો. એ બાંધતા પરમેશ્વર ચૌદ લોકના નાથ પરિબ્રહ્મ પરમેશ્વર કૃષ્ણે એ ગણતરી કરી કેટલા ત્રાગ ગયા હતા તે સમયે. તાગ ગયા હતા તે સમય નવ હે નવાણું પણ ઓધવ ઓધવ એંધાણું. અરે એ વાર કરી તે વિઠલા તાગ ગયા હતા તે સમયે પાટાના ચીથડીના ત્રણ નવ હે નવાણું એમાં હજાર જો હોત તો એક વધી ગયા, પણ નવ હે નવાણું જે ત્રાગડા એટલા ચીર કૃષ્ણે દ્રૌપદીના એ ભરી સભાની માલપા શસ્ત્ર વિનાની જેમ વસ્ત્ર વિનાની કરી નાખે. એ સભામાં બુરવત પંચાલી રે હાય રે હાય પુકાર કોઈ રે ગાઈ સગાઈ કરે એ મને કોઈ રે ગાઈ સગાઈ કરે મને કોઈ રે આઈ સગાઈ કરે. પંચાલી ના મુખ માંથી નીકળતો કારણ કે દ્રોપદ ધાર ધનુર્ધાર કષ્ટ ને કાપે કોઈ અબળા હું આ વખત માત્રિકમ ચરણે તો. અને આ વસ્તુમાં જે ભગવાને કામ કર્યા હતા એટલે આપની પાસે રજૂ કહ્યું છે કે ભગવાને પોતાની પ્રતિજ્ઞાના માટે અહીંયા કને જેમ આવ્યા પરમેશ્વરને કે સંધિ કરો સંધિ કરો સંધિ કરો. યુધિષ્ઠર ધર્મરાજા આવીને ચરણમાં પીધા. એ તેમને રાંધતા રાંધતા દ્રૌપદીની નજર ગઈ ખાજલી બનાવવામાં ઠીકરીમાં નાખવા એટલે તાવડીમાં નાખવાની એ રોટલાને એ હાથમાં થીજી ગયો અને નજર કરી નિહાળ્યો કૃષ્ણને. પોતે બરક બરક બરક બરક બરક હસતા હસતા એ જેમ સંધિ થાય કે તમારું સિદ્ધ થાય તમારું કલ્યાણ થાય તમારું સારું થાય તમારું ભલું થાય એ રીતનો આપણે કરી. પણ ત્યાં જોયું દ્રૌપદી સામ હતા, દ્રૌપદીના હાથમાં રોટલો હજી તાવડીમાં નાખતા નથી. જો કહો મારી બેન બેઠી છે એટલે રાંધવા એના પાસે ડગલા ભરતા ભરતા કૃષ્ણ ગયા બેન પાસે થઈ અને જેમ નમન કરવા મૃક્ત મુખડે એમાં કૃષ્ણના વારનાની દ્રૌપદી બોલ્યા છે કે હું સાંભળું જ કાનું કાન કે તમે સંધિ કરવા હસ્તીના તખત ચાવ છો. હા ખબર છે ને મેં તક મૃદુક લંબે બાલશે સુગમ છીચું વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો હોય. બાપ મોટા પારાની માળા પહેરી ગળામાં ઝૂંડવાનો દોરો થઈ ગયો અને ઘસાઈ ગયો દોરો એ તૂટી જાય ધરતી માટે જેમ એ માળાના મણકા પડવા માંડે એમ દ્રૌપદીની આંખમાંથી આહુડાની ધારું થઈ ગઈ. કૃષ્ણ મેચક મૃદુંગ લંબે બાલ સે સુગંધ સીચો વામ પાન લેકે જુરો કૃષ્ણ કો બતાયો. કૃષ્ણને પોતાનો હવે આનો અર્થ બાપ કરું છું કે હુંવાળા હુમાળા મારે આ વાળ અમારા અસ્ત્રીઓને વાળ બહુ વાળા હોય અમારે વાળ એ અમારા અંગને માલપા બાંધતી નહીં બોલો એનો મર હોઈને છૂટી ગયો બાંધતી નહીં બોડલો એનો મર હોઈને છૂટી ગયો પણ રાઘુ બનીને.

હતું કહો મારું. દાદના મુખમાંથી નીકળેલા વેણ એ દીકરીને વળાવતા બાપની આંખમાં આંગુડા જતા અને જાનને વળામણા થતા એ તમે દીકરીને જયારે પાસે મળવા જતો હોય બાપ અડીખમ પહાડ જેવો એ શબ્દ એમ આજ અમારે માં દ્રૌપદી કૃષ્ણના પાસે મેચક અતિ કહે કૃષ્ણ અમારે અસ્ત્રીઓને વાળ બહુ વાલા હોય

અને એ વાળને મેં ઉમદામાં ઉમદા ઊંચામાં ઊંચા હિંચી હિંચીને તેલ અને વધાર્યા. એ વાળને જયારે મારે દુશાસન અરિયાનો કાળિયા ડોન દાઢાલ અરિયાનો કાળિયા ડોન દાઢાળિયા ભીષમ ભાલ જડાન લીએ પકડા શિર વાળ. દેખો દિયાળ હવે લે સંભાળી અમારી હરી આ પકડા શિર વાળ. દેખો ને દિયાળ હવે લે સંભાળ અમારી હરી. કૃષ્ણ યાદ કરો આ મેચક મૃદંગ લંબે બાલ છે સુગંધ સીચો વામ પાન લે વામ નામ. ડાબા હાથમાં ચોટલા ને લીધો અને ડાબા હાથમાં લઈ વામ પાન પાન નામ હાથ અને વામ નામ ડાબો. ડાબા હાથમાં જુરો એટલે ચોટલો જે માથાનો. વામ પાન લે કે જુરો કૃષ્ણ કો બતાયો હે. હે કૃષ્ણ આ મારા વાલ ને જે દુશાસન ને ભરી સભાની માલિપા મારા વસ્ત્રહીન કરવા જે દુશાસન. દુર્યોધન મન દુષ્ટમતી હુકમ દિયે હરખાય ધન. પાંડવ ની દ્રૌપદી ને તમે લાજ વિના નીલાવો આય. સાંભળતા દુશાસન ને મન આનંદ નો માય પકડી ભુજા પંચાલી ની લાજ વિહણ તહ લાય. અને ભરી સભાની માલિપા જેમ સાજ્યો પૂળો ખેડુ પોતાના ભરોટિયા ના માથે ઘાકરી નાખી દે એમ ભરી સભાની માલિપા એક વસ્ત્ર પહેરે અને નાખ્યું અને સભામાં જા જોયું તા ભીષ્મ પિતા ગુરુ દ્રોણ પોતાના પતિઓને પાચે આત્માની માલિપા ખરેખર આંસુ ખેર. આ વસ્તુમાં કહેવાનું એટલું છે કે મહાન જે ધર્મ આધીન ધર્મ ભક્ત આધીન ભગવાન. ભગવાન જે ભક્તનો બહુ વાલો છે ભક્ત એને ભક્ત માટે પોતાની પ્રતિજ્ઞા આ શબ્દ એમાં બોલું છું બાપ વાડી કરી એકનો એક શબ્દ લાવવો એ આપણે ન કરાય. પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે હરી પાસ કાજે પૈ ચક્કર તેરો હાથી. પ્રતિજ્ઞા જેને હતી કે હું બોલા પછી જે વસ્તુમાં ફરી બીજું ના કૃષ્ણ ચૌદ લોક નો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર. ભરી સભાની માલિપા એમ બોલ્યા હતા ક્યારે કે યુદ્ધની જે સમાગ નીચાનીમાં એકબીજાના વેચણી ભાગમાં એકબીજાની માર્ગ લેવામાં સહાય થવા માટે એ પોતાનું જે દળકટક લશ્કર જે જદુ જાદુઓ જે હતા એ આખા દળકટકનું માંગણી દુર્યોધને કરી. ત્યારે કૃષ્ણ એકલા કૃષ્ણ કે ત્યારે મારે બે પક્ષમાં હગા છો એટલે હું એમ કઉ છું કે આમાં જરાક સંબંધ વધારે છે. મામા ફૂઈના સી સાળો બન્યો છે પાછા મારા ભાઈના દીકરી પણ હતા એટલે એક જ વસ્તુ છે કે હું કોઈના આરેમાં કોઈ સહાયમાં એક જ કહું છું કે હું અર્જુનનો સારથી બનીશ. અને છેલ્લા શબ્દ કૃષ્ણ મુખમાંથી બોલી ગયા હતા સભાની માલિપા કે આટલું કે હું સારથી બની કોઈની લડાઈની માલિપા એકબીજાના વિરોધ બાજુ લડે એમાં મારે કોને મહાભારત વડાયા રચાયા ખેલ કોર વડા પંડુ ઉડા હુઆ કરીને પાર થારા જુદો હુએ પ્લે કાર બાંદરા ટકાર આર પાર આસમાન હુઆ ભાગા પલંગા થડકા લાગા સાતમાં પાતા પૃથ્વીનું પીઠ હલબલી જાય યુદ્ધના મોતના મોરચાની માલિપા. હું હથિયાર નહીં લો આ કૃષ્ણના મુખના વેણ હતા કે સભાની માલિપા જે શબ્દ બોલા વડો બોલ બોલે નહીં અને બોલે તો પાળે વચન બોલ અંદર હાથીનો દાંત બહાર નીકળેલો પાછો ન જાય એમ મોટાના વેર. અને આ તો કૃષ્ણ ચૌદ લોકના નાથના કે હું હથિયાર ધારણ નહીં કરું આ હથિયાર ધારણ નહીં કરું અને સારથી બની. અને કૃષ્ણ કે હું અર્જુનનો રથ હાકીશ. અહીં રથ હાકવાને વખતનો આ બાપ દાખલો દેવામાં આવે છે કે જગત માથે બધી વાત સાચી પડે એટલું બોલીએ બધી વાત સાચી પડે એટલું બોલીએ ખોલીએ ની એક વેન ખોટું છોલીએ ની કદી કુડના સાપડા માપનો બંધાય કદી મોટું હેન જોઈ કોઈની કદી નો હરખીએ નરખીએ ની કદી અવરનારી ભૂખ મર હોય પણ અખજ નો ભરખીએ પણ કરીએ ની કોઈ દી કોઈની નિંદ્યા પ્યારી પ્યારી કૌતક વિનાના દાંત નો કાઢીએ વાટીએ ની કોઈ ધડો વાટે તો બધી વાત સાચી પડે એટલું જ બોલીએ ખોલીએ ની એક વેન ખોટું બાપ તો આ વેન ના માટે એ તમે નાદાર હોય એની અમે કરતા નથી જેના મુખ માથે નહીં નૂર પણ હારાની હેહુર એ તો લાલચ લખમણ રાઉત એ નાદાર હોય એની અમે કરતા નથી જેના મુખ માથે નહીં નૂર નૂર નામ તેજ એમ આયા વેણ એક જ કૃષ્ણ જે બોલા કે હું હથિયાર નહીં લો ભરી સભાની માલિપા

0: એટલે દાય ને કચારી માંથી વિરાજ્યા. હથિયારો એકબીજાને જે જેન લે અને લડાઈની તૈયારી. રણક્ષેત્ર નું મેદાન મોટો મોટો દહસન ઉઠાંગણ દહસન ઉઠાંગણ ખાગસન અંગન અંતરંગન બંગલા હે લહીક લહીક પ્રજાતન હાથ પ્રજાતન અને બરાક નિશાની માલતા કોકડતા કોકડતા કોકડતા કોકડતા વેરી ખાઓ. હા આગળ નિશાની માલતા વેરી ખાઓ ત્રમાળા આકરા ગાજા અને ઉછાગા નિશાની થાવો મેડી બે કોઈને સૈન તૈયારી થઈ અને સંભાજી શંખ વાગ્યો લડાઈની વાત છે. પણ અહીંયા વાતમાં કૃષ્ણ જાવ્યા અર્જુન એ અર્જુન નો સારથી બનેલા 14 લોક નો નાથ પરિબ્રહ્મ પરમેશ્વર કૃષ્ણ. એ કૃષ્ણ એ તેને મધભાગની માં રથને લાવી અને મધભાગમાં થવા ભીષ્મ પિતા થવા અને ખેડો. અને એ લડાઈના મોતની વાતોમાં આજ થોડુંક વર્ણન એમાં કરો કે પેલાથી ઉપાડેલું ગીત ને શબ્દ બેગે માર્યો ઝૂડને રામા ગજ ને તારીઓ બેગે કેકી સેવગા તણો સુધાર્યો કાચ ધાર્યો નરસંગ રૂપ થંભી ઠાર્યો ધનો નોર ને ઉધારી કંસ માર્યો મારા શેર બાધા સોતી એમ ગુંજકા ઓધારી માવા અજામીર મહાપાપી દિયો તે ઓધાર અરે મામેરા કુંવરબાઈ તના લઈ પૂર્યા માવા મુકાવી ગોપકા નંદ્રકાસુર માર મંદારીના બાળ હરિ અગ્નિમાંથી ઉગાર્યા પ્રભુ વેદના વાળ તકરી પ્રહલાદ્રી વાર પ્રહલાદ્રી વાર અરે ધખંતા ઠારિયા તેલ સુધનું આકાશ ધોળ્યો બતાયા ઘાટ રે ચાલે ટીટોડીના બાળ મથા.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્યસભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ. ભક્તિ રસના કાર્યક્રમમાં સાંભળીએ નરસિંહ મહેતાના પદો. પ્રથમ સાંભળીએ કિશોર મનરાજાને.